નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ અને 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આજે શનિવાર અષાઢ દિનાંક 3 શક સંવત 1948 અષાઢ સુદ 11 વિક્રમ સંવત 2082 તારીખ 25 જુલાઈ 2026. અત્યારે સવારના 5:53 થઈ ચૂકી છે. અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમોમાં આપ સૌ શ્રોતા મિત્રોનું પ્રાતઃ વંદન સહ સ્વાગત છે. આવો મિત્રો, આજના મંગલમય દિનની શરૂઆત મંગલ ધ્વનિને સંગ કરીએ.

આકાશવાણી અમદાવાદ વડોદરા શ્રોતા મિત્રો, આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતથી આપને અવગત કરીએ. બરાબર 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા. આજનો વિષય છે વૈરાગ્ય, વક્તા આધ્યાત્માનંદજી. 6:35 શ્રી રામચરિત માનસ ગાન, ભાગ 229. જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા, 6:45.

મિનિટે સદાબહાર ગીતો 7 વાગે. 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, સદાબહાર ગીતો 8:30. માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે 9 વાગે. ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણી શકશો 9:30. હિન્દી ફિલ્મ સંગીત 10:02. 10:45 સુગમ સંગીત. આજના કલાકાર છે વિરાજ ભાવસાર. ફિલ્મ સંગીત 11:02. 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતો.

0: છે વિરાજ ભાવસાર. ફિલ્મ સંગીત 11:02, 11:30 ગેર ફિલ્મી હિન્દી ગીતો, ગુજરાતી ગેર ફિલ્મી ગીતો 12:02. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30. સુગમ સંગીત વિભિન્ન સ્વરમાં માણી શકશો 1:10. ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30. ગુજરાતી ગેર ફિલ્મી ગીતો 2:40. સાંધ્યકાલીન સભામાં 5:10. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર 5:45. લોકસંગીતના કાર્યક્રમમાં પ્રાચીન ભજનો સંજય ઠાકોરના સ્વરમાં અને લોકગીતો ધ્રુવમ ત્રિવેદીના સ્વરમાં સાંભળી શકશો. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી 6:30 અને 7:22 ગ્રામ્ય મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને કાર્યક્રમો રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. સાંજે 7 વાગે ગેર ફિલ્મી ગીતો, રાત્રે 8 વાગે ઇસ સપ્તાહ સંસદમાં અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે. 8:15 પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો. 8:30 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. 9:15 સવિનય વિનંતી કે શ્રોતા મિત્રોના પત્રોના ઉત્તર આપતો કાર્યક્રમ. 9:30 આજ કે ફનકાર અને રાત્રે 10 વાગે સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં અદિતિ બેનર્જીનું ગાયન ઠુમરી અને દાદરા. તો આ હતી માહિતી આજે પ્રસારિત થનારા કાર્યક્રમો અંગેની. જે સાંભળવા જોડાયેલા રહો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. હવામાન સમાચાર. હવામાન ખાતાની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલેનું મહત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં 6.8 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું હતું. તેમજ લઘુત્તમ તાપમાન 23.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં 2.2 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું હતું. સવારે 5:30 વાગે તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. તેમજ હવામાં ભેજનું પ્રમાણ 96% નોંધાયું. હવામાન ખાતાની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું 24 કલાક દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે. તેમજ ગાજવીજ સાથે સામાન્ય ઝાપટા પડવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા. અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી તેમજ હવામાન સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. 6:00 હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મુકેશ કુમાર બલ. केंद्रीय मंत्रिमंडल ने पेपर लीक और परीक्षा में गड़बड़ी के मामलों में फास्ट ट्रैक अदालत बनाने और सख्त सजा के लिए एक मसौदा विधेयक को मंजूरी दी है. प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में संसद भवन परिसर में मंत्रिमंडल की बैठक में इस मसौदे को स्वीकृति दी गई. ये विधेयक अगले सप्ताह संसद में पेश किया जा सकता है. प्रधानमंत्री ने बृहस्पतिवार को एक वीडियो संदेश में पेपर लीक के खिलाफ कड़ी कार्रवाई के प्रावधानों वाला विधेयक संसद में पेश करने की घोषणा की थी. संसदीय कार्य मंत्री किरेन रिजिजू ने कहा है कि सरकार विद्यार्थियों के भविष्य के लिए कई महत्वपूर्ण कदम उठा रही है.
2: सोमवार को बिल तो हम लोग तो तैयारी कर रहे हैं. हम तो प्रधानमंत्री जी ने कहा है कि छात्रों को लेकर के जो हम बिल ला रहे हैं तो उसमें कोई विलंब नहीं होना चाहिए. और जो प्रधानमंत्री जी ने कहा है इसमें कोई रुकावट पैदा करने के लिए कोई हठगंडे अपनाना ठीक नहीं होगा. अब इसको राजनीतिकरण करके फायदा नहीं है. हम लोगों को ठोस कदम कैसे उठाना चाहिए छात्रों का भविष्य के लिए, इस पे ध्यान देना चाहिए.
1: सरकार ने सख्त रुख अपनाते हुए राष्ट्रीय परीक्षा एजेंसी NTA के 47 अधिकारियों को बर्खास्त कर दिया है. सूत्रों के मुताबिक इनमें से कुछ अधिकारियों के खिलाफ कानूनी और आपराधिक कार्रवाई भी की जाएगी. NTA ने महाप्रबंधक स्तर पर वरिष्ठ पेशेवर पदों की नियुक्ति के लिए विज्ञापन जारी किए हैं. संघ लोक सेवा आयोग के प्रतिभा सेतु पोर्टल द्वारा 16 युवा पेशेवरों की भर्ती प्रक्रिया भी शुरू कर दी गई है. NTA ने बताया कि ये उपाय एजेंसी के संस्थागत पुनर्निर्माण की दिशा में पहला ठोस कदम है, जिसे प्रोफेसर के राधाकृष्णन की अध्यक्षता वाली उच्च स्तरीय विशेषज्ञ समिति की सिफारिशों के अनुरूप लागू किया जा रहा।

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે, હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ કબીરની રચના બંસરી યોગેન્દ્રના સ્વરમાં.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો ભક્તિ સંગીત કાર્યક્રમ અર્ચનામાં. હવે સાંભળીએ હસમુખ પાટડીયાના સ્વરમાં કબીરની આ રચના.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા અમૃતધારા. આજનો વિષય છે વૈરાગ્ય, જેને પ્રસ્તુત કરશે સ્વામી અધ્યાત્મનંદજી.
1: આપણા સંતોએ ગાયું છે કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કીજીએ કોટી ઉપાયજી. આ વિવેક, વૈરાગ્ય અને ત્યાગ તે એક જ પરિવારની ત્રણ પેઢી જેવા છે, પરંતુ કલ, આજ ઓર કલ તો નથી જ. આ ત્રણેય એક સાથે એક જ સરખા જીવનમાં હોય તો જ મોહના પડળ તૂટે, વાસના ક્ષય થાય અને મનોનાશ થતાં મોક્ષનો માર્ગ સ્પષ્ટ થાય. સાધના પથે સાધન ચતુષ્ટયનું મહત્વનું બીજું સોપાન એટલે વૈરાગ્ય. અધ્યાત્મ પથે વૈરાગ્ય પાયાનો પથ્થર છે. વૈરાગ્ય એટલે સંસારનો ત્યાગ એવું નથી, બધાની વચ્ચે રહી બધાથી પર પૃથક રહેવાનું. તેન ત્યક્તેન ભુંજિતા, ત્યાગીને ભોગવી જાણે તેનું નામ જ વૈરાગી. વૈરાગ્ય એટલે કે વીતરાગ. રાગ એટલે એટેચમેન્ટ, જેને વળગણ થયું, જે બધી જ અવસ્થામાં આનંદમાં રહી શકે, માનસિક સંતુલન જાળવી શકે, છતાં ચોપાસના દુન્યવી અને ઇન્દ્રિય જન્ય લોલુપમાન આકર્ષણોમાં આકર્ષાય નહીં કે બંધાય નહીં, તો કદીએ નહીં તે વૈરાગ્ય. મહર્ષિ પતંજલિના પાતંજલ યોગ સૂત્રોનું દર્શન કહે છે, અભ્યાસ વૈરાગ્યામ તન્નિરોધ, અભ્યાસ વૈરાગ્યાભ્યામ, અભ્યાસ અને વૈરાગ્યનો તે નિરોધ. એટલે કે અભ્યાસ

0: સાહસ અને વૈરાગ્યથી મનની ચંચળતા પર અંકુશ લાવી શકાય છે અને તે સંભવ છે. આ જ વસ્તુ વિશેની ચર્ચા કરતાં ગીતાના ગાયક ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યને જ ગૃહ્યતે, એટલે કે અભ્યાસ અને વૈરાગ્યથી જ મનને અનાસક્તિના માર્ગે દોરી શકાય. વૈરાગ્યના બે પ્રકાર છે, એક પરવૈરાગ્ય અને બીજું અપરવૈરાગ્ય. પરવૈરાગ્ય એટલે અધ્યાત્મ દર્શનનું ઉચ્ચતમ શિખર. ત્યાં સંસાર સમગ્રપણે અસાર લાગે, હવા ન ચાલતી હોય, ત્યારે દીવો જેવી રીતે સ્થિર થઈ જાય તેવી જ રીતે મન પણ સ્થિર થઈ જાય છે. ત્યારે ભગવત સાક્ષાત્કાર જીવન વિધાનું બહુમૂલ્ય ઉપલબ્ધિનું કારણ બની રહે છે. વસ્ત્રો કાઢીને બેસવું, માત્ર ઘાસપાન ખાઈને રહેવું અથવા તો પૈસાનો સ્પર્શ ન કરવો, તેને જ માત્ર વૈરાગ્ય ના કહી શકાય. હા, આ બાહ્ય વૈરાગ્ય છે, આરંભમાં તે આવશ્યક છે, પરંતુ આંતરચેતનામાં વૈરાગ્યનો અગ્નિ ન પ્રગટે ત્યાં સુધી બધું જ મિથ્યા. માટે જ કબીરદાસજી કહે છે, મનમુંડના રે ભાઈ મનમુંડના. માટે જ પરમાત્મા શ્રી કૃષ્ણએ આ વિષયની સ્પષ્ટતા કરતા કહ્યું, કર્ષયંતઃ શરીરસ્થમ ભૂતગ્રામમ ચેતસઃ માં ચૈવાંત શરીરસ્થમ તાન વિદ્યા સુરનિશ્ચયાન. શરીરના બધા જ તત્વોને અપાર દુઃખ આપવાથી તમો તમારી અંદર રહેલા આત્માને પણ દુઃખી જ કરો છો. હરમન હેશ નામના એક લેખક હતા. બુદ્ધના જીવન પર એમણે સિદ્ધાર્થ નામનું પુસ્તક લખ્યું. તેમાં બુદ્ધની સાધના અને વૈરાગ્યની વાત કરતાં કહ્યું કે મધ્યમ માર્ગ અપનાવો. જેવી રીતે વીણાના તાર ઢીલા રહે તો બે સુરા વાગે અને વધુ ખેંચાય તો તૂટી જાય, તે બંને બરોબર નહીં. માટે યુક્તાહાર વિહારશ્ચ, આહાર અને વિહારમાં સંતુલન જાળવવું. કારણ કે હવે મેં આ છોડ્યું, પેલું છોડ્યું, અમુક કંદમૂળ ખાતા નથી, અમે તળ્યું ગળ્યું છોડ્યું વગેરે જો સ્વાસ્થ્યની કાળજી માટે હોય તો ખોટું નથી, પરંતુ જો તપશ્ચર્યા કે સાધના માટે હોય તો આ છોડ્યા છોડવાનો કહેવાતો વૈરાગ્ય માત્ર અહંકારને પોષશે, તેનાથી આત્મ ઉત્કર્ષ થતું નથી. માટે એક સત્યને સદા વળગી રહેવું. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા બીમારી અને દુઃખ આ બધું જ દુઃખદાયક છે. માટે વિવેકપૂર્વક વૈરાગ્ય કેળવી સાધનાના પંથે અગ્રસરવું અને અનુભવવું સર્વમ દુઃખમ વિવેકીન. વિવેકી માટે તો બધું જ દુઃખદાયક છે. માટે જાગ્રત જાગ્રત. ઓમ શાંતિ.
1: આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા, જેમાં આજે આપે સાંભળ્યો વિષય વૈરાગ્ય, જેને પ્રસ્તુત કર્યો સ્વામી અધ્યાત્મનંદજીએ. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ શ્રીરામચરિત માનસ ગાન ભાગ 229. આજના કલાકાર છે સુરેશ વાડકર, સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન ભાગ 229. આજના કલાકાર હતા સુરેશ વાડકર, સંગીત નિર્દેશક સતીશ ભાટિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને. સંગ રજૂ કરીએ છીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા.

સુરસરિતા કાર્યક્રમના આરંભે આપે સાંભળ્યું ગીત ગાતાચલ ફિલ્મનું ગીત જસપાલ સિંઘના સ્વરમાં. કાર્યક્રમમાં હવે સાંભળીએ સીમા ફિલ્મનું આ ગીત મન્નાડે અને સાથીદારોના સ્વરમાં.

આ સાથે જૂના ફિલ્મે ગીતોનો કાર્યક્રમ સુરસરિતા અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. શ્રોતા મિત્રો, બરાબર 6:55 સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં રિલે કરાશે.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: કાર્યક્રમના આરંભે સાંભળીએ લાજવંતી ફિલ્મનું આ ગીત આશા ભોંસલેના સ્વરમાં.

0: 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ સાથી ફિલ્મનું આ ગીત સુમન કલ્યાણપુર અને મુકેશના યુગલ સ્વરમાં.

આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વરસાદગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. અત્યાર સુધીમાં 40,000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. અસરગ્રસ્તોને કેશડોઝ ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરાઈ. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી એનડીઆરએફ અને સૈન્યની બે ટુકડી તૈનાત. અતિભારે વરસાદને કારણે આજે અમદાવાદમાં શાળા કોલેજમાં રજા જાહેર. મનપા પ્રસારિત કરાશે.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વરસાદગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. અત્યાર સુધીમાં 40,000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. અસરગ્રસ્તોને કેશ ડોઝ ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરાઈ. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી એનડીઆરએફ અને સૈન્યની બે ટુકડી તૈનાત. અતિભારે વરસાદને કારણે આજે અમદાવાદમાં શાળા કોલેજમાં રજા જાહેર. મનપા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કામગીરી. ગાંધીધામ શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ગાંધીધામ અમદાવાદ વચ્ચે રદ કરાઈ. અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર. આવતીકાલે પ્રધાનમંત્રી આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે બીજી વન ડે મેચ રમાશે. વરસાદની સ્થિતિમાં સરકારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીની આદરીને રાજ્યમાંથી 40,500 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તથા 6,367 લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. વલસાડ ખાતે રેસ્ક્યુ પૂર્ણ થતાં એનડીઆરએફ

0: પ્રતિનિધિ અંકિત ચૌહાણ.
1: સૌથી વધારે ધનસુરા તાલુકામાં 116 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં અધિકારીઓને સ્ટેન્ડબાય રાખવાના આદેશ પણ કરવામાં આવ્યા છે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: અમરેલીમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી, સાતલી અને નાવલી નદીઓમાં પૂરની સ્થિતિ છે. અમરેલી બગસરા નેશનલ હાઇવે બંધ થયો છે, જેના કારણે બાબાપુર સહિતના અનેક ગામો બેટમાં ફેરવાઈ જતા જનજીવન અસરગ્રસ્ત થયું છે. વાડિયા કુકાવાવમાં હાઇવે બંધ થયા છે. અમરેલીથી ચલાલા જતા માર્ગ પર દેવરાજીયા, વાંકિયા અને જાળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. મોરબીમાં મચ્છુ બે ડેમમાંથી સવારે અંદાજીત 49,000 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડાતા મોરબી માળિયા મિયાણી તાલુકાના 29 ગામોને એલર્ટ જાહેર કરાયા છે. મોરબીમાં મેસરિયા આદિપુર માર્ગ બંધ કરાતા સમઢિયાળા સતાપર માર્ગને વૈકલ્પિક રૂટ તરીકે જાહેર કરાયો છે. મોરબીના સામાકાંઠે ઋષિકેશ વિદ્યાલયની બસમાં ફસાયેલ બાળકોને ફાયર વિભાગની ટીમે સુરક્ષિત ઘરે પહોંચાડ્યા હતા. જિલ્લામાં આજે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. બોટાદમાં બરવાળા ખાતે ઉતાવળી નદીના પુલ પર પાણીના પ્રવાહમાં ચાલક સહિત ટેમ્પો તણાયો હતો. ટેમ્પો અને તેના ચાલકની શોધખોળ ચાલુ છે. નવસારીના જલાલપુરમાં મછાલ ગામે 250 નાગરિકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ગણદેવળી તાલુકાના મેંધર ગામમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડવા એર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે સલામતીના હેતુસર 24 સ્ટેટ હાઇવે અને 223 પંચાયત માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે વધુ વરસાદગ્રસ્ત બોપલ અને ઘુમાની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. શહેરમાં 2 દિવસમાં સૌથી વધુ વરસાદ બોપલમાં 20 ઇંચ વરસાદ નોંધાયો, જેથી આજે ભારે વરસાદને પગલે સ્કૂલ કોલેજ બંધ રહેશે. સૌથી વધુ વરસાદ દક્ષિણ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં થયો હતો.
2: વધારે વરસાદ બોપલમાં 2 દિવસમાં લગભગ 20 ઇંચ થી વધારે વરસાદ તારમાં થયું છે અને સૌથી વધારે જે વરસાદ છે એ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં થયું છે અને એટલા વધારે વરસાદ છેલ્લા લગભગ 20 વર્ષમાં એવું વરસાદ એક સાથે પડવાનો આ પ્રથમ બનાવ છે.
0: 107 પંપો મારફતે વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. 46 સ્ટ્રીટ લાઇટની ફરિયાદ મળી છે. શહેરમાં સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હોવાનું એએમસી કમિશનરે જણાવ્યું હતું.
2: શંકર ભુવનનું ચાલી હતું, એમાં 200 લોકોને શિફ્ટિંગ કરવામાં આવ્યું હતું. સાબરમતી છારાનગરમાં આ રવારી બાસમાં 11 લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એટલે તમામ જે સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન છે એ 42 કાર્યરત છે. કુલ 107 પંપો અલગ અલગ જગ્યા ઉપર કામગીરી કરવામાં આવ્યું છે. અંડર પાસેસ ગઈકાલે લગભગ 11 થી વધારે બંધ હતા. જે અત્યારના સમયમાં એક જ અંડરપાસ ચાંદલોડિયાનું જે છે એ બંધ છે.
0: ભારે વરસાદને કારણે રાજ્યમાં રેલવે સેવાઓ પ્રભાવિત થઈ છે. આજની ગાંધીધામ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ગાંધીધામ અમદાવાદ વચ્ચે રદ કરાઈ છે. બીજી તરફ ભાવનગર ડિવિઝનમાં આવતી 26 જુલાઈની દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણ રદ કરાઈ છે, જ્યારે વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ સુરેન્દ્રનગર જંકશન અને ગાંધીનગર કેપિટલ વચ્ચે અંશત રદ રહેશે. મુસાફરોને મુસાફરી શરૂ કરતા પહેલા તેમની ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસવા રેલવે વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાજ્યના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના વડા AK દાસના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં દરિયો ખૂબ જ રફ રહેવાની શક્યતા છે. માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
3: जो वार्निंग है एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में मेहसाना, साबरकंठा, गांधीनगर, अराबल्ली, खेड़ा, भाईसागर और सुरेंद्रनगर के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है भापथराड, बनसकंठा, पाटन, मोरबी, राजकोट, अमरेली, बोटाद, भावनगर, अहमदाबाद, आनंद, वडोदरा, पंचमहल, दाहोद, छोटा उदयपुर और बहरूच के लिए दिया गया है. और जो सौराष्ट्र के पश्चिम का जो जिला है उसके साथ वो येलो वार्निंग है और दक्षिण गुजरात के जो बाकी जिला है येलो वार्निंग के साथ दिया गया है.
0: ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને પગલે સમુદ્ર તોફાની બનતા પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ પોરબંદરમાં વરસાદ

0: ઓછો છે, તેમ છતાં સમુદ્ર તોફાની હોય અને સમુદ્રમાં જવાથી જોખમ સર્જાઈ શકવાનું હોવાનું પોર્ટ ટ્રાફિક ઓફિસર સામરભાઈએ જણાવ્યું હતું.
1: હવામાન વિભાગની મળેલ ચેતવણી મુજબ પોરબંદર પોર્ટ ઉપર 3 નંબરનું સિગ્નલ પ્રદર્શિત કરવામાં આવેલ છે. પાછી નેક્સ્ટ જે ચેતવણી આવશે તેની ફરીથી જાણ કરવામાં આવશે.
0: ડાંગ જિલ્લામાં સર્જાયેલા અતિભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ વરસાદી આપત સામે તમામ વિભાગના અધિકારીઓને સંપૂર્ણ સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.
2: ખાસ કરીને કોઈ નુકસાન થયું છે કે નથી, જીબીની કામગીરી, આરએસબીની કામગીરી સમીક્ષા કરવામાં આવી. આ મિટિંગ લેતા સમગ્ર અમારા ડાંગ જિલ્લાના જે કર્મચારીઓ છે, ખાસ તમામ વિભાગોના કર્મચારીઓની ખૂબ કામગીરી છે. ડાંગ જિલ્લાની વાત કરીએ તો કોઈ હાલમાં એવું કંઈ નુકસાન દેખાતું નથી અને આગામી દિવસોમાં કદાચ વધારે વરસાદ આવશે તો પણ ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર એને પહોંચી વળવા માટે સક્ષમ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-117-800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી T20 મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારત પહેલી મેચ 7 વિકેટથી જીતી શ્રેણીમાં 1-0ની બઢત મેળવી લીધી. પહેલી મેચમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી હતી.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ દિવાળી બેન ભીલના સ્વરમાં આ રચના.

અને કાર્યક્રમમાં અંતમાં સાંભળીએ મીના પટેલના સ્વરમાં નાનજીભાઈ મિસ્ત્રીની આ રચના.

આ ગીત સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રોમાનિયાની બુકારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝે તેમના વિશિષ્ટ યોગદાન બદલ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી. ભારતે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને પોષવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત હોવાનું જણાવ્યું. ભારત અને ઇઝરાયલ વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટોનો બીજો રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ. ગુજરાતમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી, અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું, આજે પણ ભારે વરસાદની આગાહી. ભારતીય સ્ક્વાશ ખેલાડી અનાહત સિંહ વિશ્વ જુનિયર સ્ક્વાશ ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી અને ભારતીય ખેલાડી ઝાંડુ કુમારે કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની હેવીવેઇટ પેરા પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રોમાનિયાની બુકારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝે રાષ્ટ્રપતિ દ્રૌપદી

0: સમૂહને તેમની વિશિષ્ટ જાહેર સેવા, શિક્ષણ અને સામાજિક સમાવેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારત રોમાનિયા સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાન બદલ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી. આ સન્માન સ્વીકારતા રાષ્ટ્રપતિએ તેને ભારતના લોકોને સમર્પિત કર્યું અને કહ્યું કે આ બંને દેશો વચ્ચેની અતૂટ મિત્રતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રપતિ મુર્મુએ શિક્ષણને તેમના જીવનમાં સૌથી પરિવર્તનશીલ શક્તિ ગણાવી. કોલેજમાં ભણનાર તેમના ગામની પ્રથમ છોકરી બનવાથી લઈને ભારતના રાષ્ટ્રપતિ બનવા સુધીની તેમની સફરને યાદ કરતા તેમણે કહ્યું કે શિક્ષણ એ ન્યાયી અને સમાવેશી સમાજનો સૌથી મોટો સમાનતા અને મજબૂત પાયો છે. ભારત અને રોમાનિયા વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધોનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ એક સદી પહેલા રવિન્દ્રનાથ ટાગોરની બુકારેસ્ટની મુલાકાત અને રોમાનિયન કવિ મિહાઇ એમિનિસ્કુ અને વિદ્વાન મિર્સિયા એલિયાડે પર ભારતીય ફિલોસોફીના પ્રભાવને યાદ કર્યો. તેમણે રોમાનિયા માટે આઈટીઈસી તાલીમ બેઠકોની સંખ્યા બમણી કરવાની જાહેરાત કરી, જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા ઉભરતા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના વિડીયો પર પ્રતિભાવ અને સૂચનો આપવા બદલ દેશના યુવાનોનો આભાર માન્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ યુવાનોના જબરદસ્ત સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. આ વિડીયો અત્યાર સુધીમાં 30 કરોડ 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે તેના પહેલા 24 કલાકમાં સૌથી વધુ જોવાયેલ વિડીયો છે. ભારત સરકારે જણાવ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને પોષવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું,
1: જહાં તક ઇન્ડસ વોટર ટ્રીટી કી બાત હૈ, સિંધુ જલ સંધિ કી સમજૌતે કી બાત હૈ, ઇસ પર હમારા પક્ષ સાફ હૈ ઓર હમ લોગોને સમય સમય પર આપકો યાદ ભી દિલાયા હૈ કી ભારત કા યે માનના હૈ કી યે સિંધુ જલ સંધિ તબ તક સ્થગિત રહેગા જબ તક પાકિસ્તાન સીમા પાર આતંકવાદ કો અપના સમર્થન દેના બંધ નહીં કરે.
0: શ્રી જયસ્વાલે પાકિસ્તાની મીડિયાના દાવાઓને ફગાવી દીધા હતા, જેમાં ભારત પર ઇરાદાપૂર્વક પૂર લાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચિનાબ નદીમાં પાણીમાં વધારો 20-23 જુલાઈ દરમિયાન જમ્મુ અને આસપાસના જળસંગ્રહ વિસ્તારોમાં ભારે વરસાદનું પરિણામ હતું. ચીનના મુદ્દા અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત કોઈપણ રીતે ચીનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરતું નથી. તેમણે ઉમેર્યું હતું કે ભારત જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના વિસ્તારો પર ચીનના ગેરકાયદેસર કબજા અને ત્યાં ચાલી રહેલા પ્રોજેક્ટ સામે વાંધો ઉઠાવી રહ્યું છે. ભારતીય મરીન કર્મચારીઓના મૃત્યુ અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે એમવી ગોલ્ડન લીઓ જહાજ 19 જુલાઈના રોજ રવાના થયા પહેલા અનાજ લઈને જઈ રહ્યું હતું અને ઓડિશા બંદર પર એક દુર્ઘટનાપૂર્ણ ઘટનાનો ભોગ બન્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરશે. આ ઉપરાંત એ જ દિવસે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. ભારત અને ઇઝરાયેલે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટોનો બીજો રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. 20-23 જુલાઈ સુધી નવી દિલ્હીમાં 4 દિવસીય વાટાઘાટો દરમિયાન પક્ષોએ પ્રસ્તાવિત કરારના તમામ પાસાઓ અને સંતુલિત, વ્યાપક અને પરસ્પર લાભદાયી કરાર તરફ સતત પ્રગતિની વિગતવાર ચર્ચા કરી. વાટાઘાટો દરમિયાન બંને પક્ષોના ટેકનિકલ નિષ્ણાતોએ માલ અને સેવાઓના વેપાર, મૂળના નિયમો, સ્વચ્છતા અંગેના પગલાં, વેપારમાં ટેકનિકલ અવરોધો, બૌદ્ધિક સંપદા અધિકારો, સીમા શુલ્ક પ્રક્રિયા અને વેપાર સુવિધા, આર્થિક સહયોગ તથા પ્રસ્તાવિત કરારના અન્ય વિષયો પર વિશેષ સત્રો યોજ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા સેન્ડલ એઆઈઆર ન્યૂઝ _abad ને ફોલો કરશો.

0: ગુજરાતમાં પડી રહેલા અતિભારે વરસાદના પગલે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 265 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. પ્રસ્તુત છે અમારા સંવાદદાતા હર્ષલ પંડ્યાનો અહેવાલ.
1: રાજ્ય કે મોજુદા હાલાત કો દેખતે હુએ રાજ્ય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને ગાંધીનગર મેં એક હાઈ લેવલ રિવ્યુ મીટિંગ કી. અબ તક કરીબ 40,500 લોગો કો નિકાલા જા ચુકા હૈ. વહી ઉત્તર ઓર મધ્ય ગુજરાત મેં બારિશ કે બાદ આર્મી, NDRF ઓર SDRF કી ટીમેં તૈનાત કી ગઈ હૈ ઓર યે ટીમેં બચાવ ઓર રાહત કાર્ય મેં જુટી હુઈ હૈ. પ્રભાવિત લોગો કે લિયે કેસ્ટોલ્સ ઓર ઘરેલુ મદદ કે લિયે સરકાર ને 40 કરોડ રૂપિયે દિયે હૈ. અહેમદાબાદ મેં જમા બારિશ કા પાણી નિકાલને કા કામ ભી કિયા જા રહા હૈ. સુરત ઓર વલસાડ કે સાથ સાથ નવસારી में भी राज्य प्रशासन अलर्ट पर है. साथ ही उच्च अधिकारी बारिश से प्रभावित इलाकों में पहुंचकर राहत और बचाव के काम में तेजी लाने के लिए तैयार है. हर्षल पंड्या, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: भारतीय स्क्वाश खिलाड़ी अनाहत सिंह कैनेडा ना ओंटारियो में विश्व जूनियर स्क्वाश चैंपियनशिप नी महिला सिंगल्स नी फाइनल में पहुंची इतिहास रचो छे. सेमीफाइनल में अनाहते इजिप्त नी बार्ब समेह ने 3-1 थी पराजय आप्यो. आ प्रतिष्ठित जूनियर ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી અનાહત પ્રથમ ભારતીય ખેલાડી બની. અનાહત હવે ટાઇટલ મેચમાં ઇજિપ્તની રુકેયા સાલેમ સામે ટકરાશે. આ મેચ આજે ભારતીય સમય મુજબ બપોરે 1 વાગે શરૂ થશે. ભારતીય ખેલાડી ચાંડુકુમારે પુરુષોની હેવીવેઇટ પેરા પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ગ્લાસ્ગોમાં રમાઈ રહેલી 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ પહેલો મેડલ છે. બિહારના નાલંદાના ચાંડુકુમારે 190 કિલોગ્રામ વજન ઉપાડીને ત્રીજા સ્થાને રહ્યા. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી T20 મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારતે પહેલી મેચમાં 7 વિકેટથી જીતીને શ્રેણીમાં 1-0ની બઢત મેળવી લીધી છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારોને પ્રથમ પાને છાપ્યા છે. દિવ્ય ભાસ્કરે ભારતીય કોસ્ટગાર્ડના હવાઈ રેસ્ક્યુની તસવીર સાથે લખ્યું, 24 જિલ્લામાં હવામાન વિભાગની આગાહી, 48 કલાક ભારે. ગુજરાત સમાચારે મથાળે લખ્યું, પેપર લીકમાં 10 વર્ષની સજા, 10 કરોડના દંડનું ફારસ. નવગુજરાત સમયે દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાતનો વારો, સાથે પેપર લીકમાં 10 કરોડનો દંડ, 10 વર્ષની સજા, નવા બિલને કેબિનેટની મંજૂરીના સમાચાર પ્રથમ પાને છાપ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રોમાનિયાની બુકારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝે તેમના વિશિષ્ટ યોગદાન બદલ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી. ભારતે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને પોષવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળસંધિ સ્થગિત હોવાનું જણાવ્યું. ભારત અને ઇઝરાયેલ વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટોનો બીજો રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ. ગુજરાતમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી, અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું. આજે પણ ભારે વરસાદની આગાહી. ભારતીય સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહ વિશ્વ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી અને ભારતીય ખેલાડી ચાંડુકુમારે કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની હેવીવેઇટ પેરા પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: સાંભળીએ એક ગીત, તુષાર શુક્લની આ રચના, આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો સદાબહાર ગીતો કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ ધરતી ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

સવારે સવારે શ્રોતા મિત્રો, સ્વાગત છે આપનું માહિતી અને મનોરંજનના દૈનિક કાર્યક્રમ સવારે સવારેમાં. મિત્રો, આજે 25 જુલાઈ 2026, આજે ડૂબવાથી બચાવનો વૈશ્વિક દિવસ ઉજવાઈ રહ્યો છે. સાથે આજે દેવશયની એકાદશી પણ છે અને મોળાકાત ગૌરીવ્રતનો પ્રારંભ પણ થઈ રહ્યો છે, એટલે કે તહેવારોની શરૂઆત થઈ રહી છે. આજે સ્વતંત્રતા સેનાની અને સમાજ સુધારક ગણેશ વાસુદેવ જોશીની પુણ્યતિથિ છે. નિસ્વાર્થ જનસેવાને કારણે લોકો દ્વારા સાર્વજનિક કાકાના બિરુદ્ધથી ઓળખાતા ગણેશ ભારતમાં સ્વદેશી આંદોલન અને ખાદીના પ્રચાર પ્રસાર માટે આગળ પડતું કાર્ય કરતા. 1887માં દિલ્હી દરબારમાં સ્વદેશી વસ્ત્ર ખાદી પહેરીને ભારતની આર્થિક સ્થિતિ વિશે અવાજ ઉઠાવનાર ક્રાંતિકારી વાસુદેવને તેમની પુણ્યતિથિ પર સાદર નમન. સાંભળી લઈએ એક ગીત.

મિત્રો, વરસાદની મોસમ છે અને રાધાર વરસાદ વરસે અને ચારે બાજુ પાણી ભરાય ત્યારે એમ થાય કે કોઈ હોડી આપણી પાસે હોત તો આ પાણીમાંથી પસાર સરળતાથી થઈ શકાય, અથવા જો તરતા આવડતું હોત તો આપણે તરીને સુરક્ષિત સ્થળે પહોંચી શકીએ અને સાથે કોઈકનો જીવ પણ બચાવી શકાય. કેનેડાની લાઈફ સેવિંગ સોસાયટીના નેતૃત્વમાં NDPW એટલે કે રાષ્ટ્રીય ડૂબવાથી બચાવ નું આ સપ્તાહ 19 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ સુરક્ષાની શરૂઆત પાણી પ્રત્યે જાગૃત થવાથી થાય છે તે રખાય છે. મુખ્ય ઉદ્દેશ ડૂબવાથી બચવા માટેના મહત્વ અને જાગૃતતા વધારવા અને તેનાથી થતા મોતને અટકાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્રના ઠરાવને અનુસરીને સૌપ્રથમ 25 જુલાઈ 2021 રોજ આ દિવસ ઉજવાયો હતો. પાણીમાં ડૂબવાથી થતા આકસ્મિક મૃત્યુ પ્રત્યે જાગૃત થવું, લોકોને જળ સુરક્ષા પ્રત્યે સતર્ક કરવા અને તેના ઉપાયો

વિશે જાણકારી આપવી તથા તરતા શીખવું, તળાવ અથવા ઊંડા પાણી પાસે બંધ લગાવવો, પાણી પાસે જતી સમયે સાવધાની વર્તવી જોઈએ. પાણીની નજીક અવરોધો સ્થાપિત કરવા, બાળકોને તરવાનું શીખવવું અને સલામત બચાવ કરતા શીખવવું જ જોઈએ. એક સર્વે અનુસાર ભારતમાં લગભગ 39,000 લોકો ડૂબવાથી જીવ ગુમાવે છે. 1 થી 24 વર્ષની વયના બાળકો અને યુવાનોના મૃત્યુનું કારણમાંનું એક ડૂબવું અને મૃત્યુ પામવું એ છે. અજાણતા આવેલા પાણીના પ્રવાહને નિયંત્રિત કરી શકાતો નથી. મિત્રો, પણ કેટલીક સાવચેતી અને તરવાની આવડતથી સ્વયંનો બચાવ કરી શકાય છે. મૂળભૂત સ્વિમિંગ અને વોટર સેફ્ટી સ્કિલ્સ તમારા બાળકોને શીખવો, કુદરતી પાણીના જોખમોને જાણો, સમજો, CPR આપવાની તાલીમ મેળવો, લાંબા સમય સુધી શ્વાસ રોકી શકવાની ક્ષમતા કેળવો, એકબીજાને મદદરૂપ થઈને આ મુશ્કેલીમાંથી પાર નીકળી શકાય છે. સાંભળીએ ગીત. ફિલ્મનું નામ છે કાલા પથ્થર. ગીતને સ્વર આપ્યો છે કિશોર કુમાર અને લતા મંગેશકર.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
4: મિત્રો, આજે દેવશયની એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં પોઢે છે અને આજથી ચાતુર્માસનો પ્રારંભ પણ થાય છે. સાથે જ માંગલિક કાર્યો વિરામ પામે છે. આ સમય દરમિયાન ભક્તિ, જપ, તપ, ઉપવાસ શ્રેષ્ઠ ગણાય છે. આ 4 મહિના દરમિયાન વરસાદ પણ વરસે છે અને ખોરાક પાણી પર સારી એવી અસર રહે છે. પાચન શક્તિ નબળી રહે છે. એક લોકવાયકા અનુસાર શ્રાવણમાં શાકભાજી, ભાદરવે દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દ્વિદળનો ત્યાગ સહ નિત્ય પ્રભુ સ્મરણ લાવે સુખનું શરણ. સૂર્યપ્રકાશની અછતને કારણે પાચન મંદ રહે છે, જેથી યોગ્ય ગરમ ખોરાક ખાવો. ઠંડુ પાણી, ઠંડો ખોરાક ન લો. પાણી ગરમ કરીને, ઉકાળીને, ઠંડુ કરીને જ પીવું હિતાવહ છે. સાંભળીએ આ ગીત. ફિલ્મનું નામ છે નયા દોર. ગીતને સ્વર આપ્યો છે આશા ભોંસલે, મોહમ્મદ રફી.

મિત્રો, આજે સુધીર ફડકે, મહાન ગાયક અને સંગીતકારની જન્મજયંતિ ઉજવાઈ રહી છે. બાબુજીના નામથી પ્રસિદ્ધ પામેલા સંગીતકાર ગાયક સુધીર ફડકેએ ભાવગીત ભક્તિગીતમાં સંગીતની મીઠાશ અને તાજગી પોતાની ધૂનમાં ભેળવીને લગભગ 110 ફિલ્મમાં સંગીત આપ્યું. 1919માં જન્મેલ ફડકેનું મૂળ નામ રામચંદ્ર વિનાયક ફડકે. મરાઠી અને હિન્દી સંગીત જગતમાં નામના મેળવી ચૂકેલા ફડકેને ફિલ્મ હા માંઝા માર્ગ એકલા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ એનાયત કરાયેલો. મરાઠી સુગમ સંગીત અને ભાવગીતને એક નવી ઊંચાઈ પર લાવનાર બાબુજીને તેમની જન્મજયંતિ પર શતશત નમન. સાંભળીએ તેમણે સંગીતબદ્ધ કરેલ એક ખૂબ સુપ્રસિદ્ધ

ગીત ફિલ્મ ભાભી કી ચૂડિયાનું. ગીતને સ્વર આપ્યો છે લતા મંગેશકર.

શ્રોતો મિત્રો, આ સાથે જ આજનો સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી આવતીકાલે આ જ સમય પર આપની સમક્ષ નવી માહિતી સંગ મનોરંજન લઈને હાજર થઈશું. આજે આપની દોસ્તને રજા આપશો. સવારે સવારે.

સવારે સવારે આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સવારે સવારે, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. સવારના 9:30 થઈ ચૂકી છે. રજૂ કરીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમના આરંભે સાંભળીએ ગાર્ગી વોરાના સ્વરમાં સજનુ વાળાની આ રચના.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना हेठळ लगभग 60 करोड़ लोको रूपया 5 लाख सुधीनी मफत सारवार ना हकदार बन्या छे। अत्यार सुधी मां 12 करोड़ थी पण वधु मफत सारवार करवामां आवी छे, जेनाथी गरीब परिवारो ना तबीबी खर्च मां लगभग 2 लाख करोड़ रूपया नी बचत थई छे। आजे ज आयुष्मान एप डाउनलोड करीने आयुष्मान कार्ड बनावो। वधु जानकारी माटे 1-4-5-5-5 पर कॉल करो।
1: છેલ્લા 21 વર્ષ થી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે।
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત
3: કાર્યક્રમમાં હવે સાંભળીએ પ્રફુલ દવેના સ્વરમાં આ પ્રાચીન રચના।

0: 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
3: સાંભળીએ સૌમિલ મુનશી અને આરતી મુનશીના સ્વરમાં તુષાર.

0: ઉજ્જવલ ધોળકિયાની રચના પાર્થિવ ગોહિલના સ્વરમાં કાર્યક્રમના અંતમાં આપે સાંભળી. આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રોમાનિયાની બુકારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝે માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના વીડિયો પર પ્રતિભાવ અને સૂચનો આપવા બદલ દેશના યુવાનોનો આભાર માન્યો. ભારત અને ઇઝરાયલ વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટોનો બીજો રાઉન્ડ સફળતાપૂર્વક પૂરો. ભારતે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને પોષવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળસંધિ સ્થગિત હોવાનું જણાવ્યું. ભારત અને તાંઝાનિયાએ વેપાર, રોકાણ, વિકાસ ભાગીદારી, સંરક્ષણ અને સુરક્ષા, કૃષિ, આરોગ્ય, સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી. તેહરાનમાં ભારતીય દૂતાવાસે ઇરાની જળસીમામાં હુમલામાં મોઝામ્બિકના જહાજમાં સવાર તમામ 28 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી. ખરાબ હવામાનને કારણે 6 દિવસ માટે સ્થગિત કરાયેલી અમરનાથ યાત્રા આજે ફરી શરૂ થઈ. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 106 તાલુકાઓમાં વરસાદ. ઉત્તર ગુજરાતના સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ તો વાવ થરાદ જિલ્લામાં 2 ઇંચ જેટલો વરસાદ. અમદાવાદ વિરમગામ હાવે વધુ પડતા પાણીના પ્રવાહને કારણે બંધ કરાયો. અમરેલી નજીક ભૂકંપનો હળવો આંચકો નોંધાયો. અમરેલીથી 39 કિલોમીટર દક્ષિણ પૂર્વ વિસ્તાર કેન્દ્ર. ગુજરાતમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી, અનેક લોકોનું રેસ્ક્યુ કરાઈ. આજે પણ ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી એનડીઆરએફ અને સૈન્યની 2 ટુકડી તૈનાત. અત્યાર સુધીમાં 40,000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. અસરગ્રસ્તોને કેશડોઝ ચૂકવવાની પ્રક્રિયા શરૂ. અતિભારે વરસાદને કારણે આજે અમદાવાદમાં શાળા કોલેજોમાં રજા જાહેર. જામનગર તાલુકાના જગા ગામે ફૂડ પોઈઝનિંગથી 46 ઘેટા બેકડાના મોત. કચ્છમાં અંજાર શહેરના ગંગાનાકા વિસ્તારમાં વીજ કરંટથી 5 ગાયોના મોત. ગાંધીધામ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ગાંધીધામ અમદાવાદ વચ્ચે રદ કરાઈ. અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર. ભારે વરસાદને કારણે રવિવારે યોજાનાર ગુજરાત જાહેર સેવા આયોગની જુદી જુદી 34 ભરતીની સામાન્ય અભ્યાસની પ્રાથમિક પરીક્ષા મોકૂફ. દીવના ચાંદવાડી વિસ્તારમાં ઝેરી સાપના ડંખથી યુવકનું મોત. અને ભારત ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે બીજી વનડે મેચ રમાશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રજૂ કરીએ ફિલ્મ સંગીત. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ અંજાના ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં.

કાર્યક્રમમાં હવે સાંભળીએ નમક હલાલ ફિલ્મનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં. કિશોર કુમારને સંગ આશા ભોંસલેનો સ્વર.

0: આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. આજે આપણે સાંભળીશું વિરાજ ભાવસારના સ્વરમાં ગીતો. પ્રથમ સાંભળીએ મનુષ્ય મળ્યો મનુષ્ય અવતાર. સ્વામી ગંગદાસની આ રચના છે, આવો સાંભળીએ.

જી હા, માનવ જન્મ ક્યારે મળે છે? 8,84,000 યોનિઓમાંથી પસાર થયા પછી આ માનવ જીવન મળે છે. આ જીવન માત્ર ખાવા પીવા માટે નથી, પણ ઈશ્વર ભક્તિ અને સારા કાર્યો કરવા માટે છે. આપણું કર્તવ્ય છે કે દરેક માનવ પૃથ્વી પર કોઈ ખાસ ઉદ્દેશ્ય અને જવાબદારી સાથે આવે છે. તેથી જ મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને, તે તો ભજ્યા નહીં ભગવાન હેત કરીને.

આપણો એક ભાવ છે ભગવાનના ચરણોમાં શરણ અને ભક્તિ અર્પણ કરવી. આવો બીજી રચના સાંભળીએ વિરાજ ભાવસારના સ્વરમાં હરીન્દ્ર દવેની આ એક રચના છે.

જી હા, આપણી સંસ્કૃતિનું આ દર્શન આપણામાં નમ્રતા, શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણનો ભાવ પ્રગટ કરે છે અને જીવન સાર્થક બને છે, પ્રભુ પરાયણ બને છે. આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત. આજે આપણે સાંભળ્યું વિરાજ ભાવસાના સ્વરમાં મળ્યો મનુષ્ય અવતાર, જે ગંગદાસની રચના હતી, અને બીજી રચના તમારે દર જઈને સર ઝુકાવું હે સાઈ હરીન્દ્ર. પ્રસારણ આકાશ

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રોમાનિયામાં એક પેડ માં કે નામ પહેલ હેઠળ વૃક્ષારોપણ કર્યું. સરકારે પેપર લીક વિરોધી ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી. આવતા અઠવાડિયે સંસદમાં કાયદો રજૂ થવાની સંભાવના. કેન્દ્ર સરકાર અને સીજેપી વચ્ચે આજે ત્રીજા તબક્કાની વાતચીત થશે. રાજ્યમાં આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 139 તાલુકાઓમાં વરસાદ. ઉત્તર ગુજરાતના સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ તો વાવ થરાદ જિલ્લામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ 100% ભરાયો. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં પાણીમાં ફસાયેલા 6 લોકોને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સલામત બહાર કઢાયા. રાજ્યમાં પૂરની સ્થિતિ વચ્ચે નવસારીમાં સૈન્યએ અત્યાર સુધીમાં 43 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. સુરેન્દ્રનગર શહેરમાં ભોગાવો નદીના કાંઠા વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી 210 જેટલા જરૂરિયાતમંદ નાગરિકોને સફળતાપૂર્વક સ્થળાંતરિત કરાયા. ભારે વરસાદને પગલે સનાથલથી બગોદરા હાઇવે બંધ કરવામાં આવ્યો. વાહન ચાલકોને વૈકલ્પિક રૂટ તરીકે ધોલેરા એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરવા વિનંતી કરાઈ. અમદાવાદના બાવળામાંથી સૈન્યએ વરસાદી પાણીમાં ફસાયેલા 126 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા. મહેસાણાના ઉંઝા શહેરના ઉમિયાનગર વિસ્તારમાં વરસાદને કારણે એક વૃક્ષ ધરાશાયી થતાં એક મહિલાનું મોત. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણસરા ગામે 10 કુટુંબોના 35 વ્યક્તિઓનું આગમચેતીના પગલારૂપે ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું. ગાંધીધામ શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ગાંધીધામ અમદાવાદ વચ્ચે રદ કરાઈ. અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર. ભારે વરસાદને કારણે રવિવારે યોજાનાર ગુજરાત જાહેર સેવા આયોગની જુદી જુદી 34 ભરતીની સામાન્ય અભ્યાસની પ્રાથમિક પરીક્ષા મોકૂફ. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે બીજી વન ડે મેચ રમાશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ ઉદિત નારાયણ અને સાધના સરગમના યુગલ સ્વરમાં, જો જીતા વહી સિકંદર ફિલ્મના આ ગીત સાથે.

કેકેના સ્વરમાં આ છે વો લમ્હે ફિલ્મનું ગીત, સંગીત છે પ્રીતમનું, શબ્દરચના નિલેશ મિશ્રાની.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ફિલ્મ સંગીત આપ માણી રહ્યા છો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ લતા મંગેશકર અને એ હરિહરનના સ્વરમાં લમ્હે ફિલ્મનું આ ગીત. સંગીત છે શિવહરિનું, શબ્દરચના આનંદ બક્ષીની.

હમ તુમ ફિલ્મના આ ગીત સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ હિન્દી ગેર ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ સોનુ નિગમના સ્વરમાં આ ગીત સાથે.

સોનુ નિગમના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા આ ગીત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, આપને રેલવે સંબંધિત એક સૂચન આપીએ. જો આપ હમણાં રેલવેથી મુસાફરી કરવાના હોવ તો વરસાદના કારણે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે અને કેટલીક ટ્રેનો રદ પણ થઈ છે. તો જો તમે રેલવેથી મુસાફરી કરવાના હોવ નજીકના સમયમાં, તો પહેલેથી ટ્રેનનો સમય ચેક કરી લેવો. હિન્દી ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમમાં આગળ સાંભળીએ ઉદિત નારાયણના સ્વરમાં આ ગીત.

0: આ ગીત સાથે જ હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંભળીએ મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે મેડલ જીતવા બદલ ભારતીય પેરા એથ્લીટ ઝંડુકુમારને અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે અષાઢી એકાદશીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંસદની બહાર મીડિયાને આપેલા તેમના નિવેદનોને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાના પ્રયાસમાં પોલીસ ફરિયાદ નોંધાવી. મધ્યપ્રદેશમાં દતિયા વિધાનસભા પેટા ચૂંટણી માટે પ્રચાર અંતિમ તબક્કામાં પ્રવેશ્યો. ભારતીય જનતા પાર્ટીએ આશુતોષ તિવારીને ઉમેદવાર બનાવ્યો. હવામાન વિભાગે આજે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે

આજથી સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાઈ. સંત સરોવરમાંથી 6 ગેટ ખોલી 740 ક્યુસેક પાણી છોડાયું. ડાંગ જિલ્લાના ઘોઘલી ગામે કુલ 21 જેટલા પશુઓના ભારે વરસાદને કારણે મોત નિપજ્યા. જામનગર જિલ્લામાં વરસાદના પરિણામે વૃક્ષો ધરાશાયી થતા માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા કરાયા. તાપીના ધાંગધર ખાતે પૂરના કારણે ક્ષતિગ્રસ્ત એપ્રોચ રોડ કોઝવેનું પુરાણપૂર્ણ, વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો. કેન્દ્ર સરકાર અને સીજેપી વચ્ચે આજે ત્રીજા તબક્કાની વાતચીત થશે. સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ 100% ભરાયો. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. સુરેન્દ્રનગર શહેરમાં ભોગાવો નદીના કાંઠા વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી 210 જેટલા જરૂરિયાતમંદ નાગરિકોને સફળતાપૂર્વક સ્થળાંતરિત કરાયા. ભારે વરસાદને પગલે સનાથલથી વગોદરા હાઇવે બંધ કરવામાં આવ્યો. વાહનચાલકોને વૈકલ્પિક રૂટ તરીકે ધોલેરા એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરવા વિનંતી કરાઈ. મહેસાણાના ઉંઝા શહેરના ઉમિયાનગર વિસ્તારમાં વરસાદને કારણે એક વૃક્ષ ધરાશાયી થતાં એક મહિલાનું મોત. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણસરા ગામે 10 કુટુંબોના 35 વ્યક્તિઓનું આગમચેતીના પગલારૂપે ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ ગૌરાંગ વ્યાસ અને સાથીઓના સ્વરમાં આ ગીત સાથે.

0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ આ સંદેશ.
1: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે, સો ઈઝી.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ સહી.

બહેનો, આ ગીત જેમના પર ફિલ્માવાયું છે તેવા ભારતકુમાર એટલે કે મનોજકુમારની 24 જુલાઈએ છે વર્ષગાંઠ, તો આ ગીત થકી તેમને યાદ કર્યા. બહેનો, ઘણા બધા પત્રો મળ્યા છે, તો ચાલો શરૂ કરીએ આજની સૈયરની સફર. કાર્યક્રમનો પહેલો પત્ર આવ્યો છે જામનગરથી. લખનાર મિત્ર છે બાબુભાઈ દરજી, સાથે છે શૈલેષભાઈ, રમાબેન, કૃષ્ણા, ફાલ્ગુની તથા હિના. તેમણે લખ્યું છે જય સોમનાથ. બાબુભાઈ, જય સોમનાથ. તેમણે લખ્યું છે, આકાશવાણી વડોદરાનો સહયર કાર્યક્રમ મારો માનીતો કાર્યક્રમ છે. અમે આ કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ, જેમાં ઘણું જાણવાનું મળે છે. તારીખ 9ના રોજ પ્રફુલભાઈની મુલાકાત, માનસિક તણાવ વિશેની વાતો કરી અને પ્રેમમાં ચકચૂર થઈ ચાલ્યા કરી આ ગીત સંભળાવ્યું, તેનાથી આ કાર્યક્રમ સુપર ડુપર હિટ થઈ ગયો. આગળ તેમણે લખ્યું છે, વાર્તાલાપના કાર્યક્રમમાં આયુર્વેદની વાત કરી, રોગ થવાના કારણો અને યુવાનીમાં થતા પિત્તના રોગોની જે વાતો કરી તે થકી ઘણું બધું જાણવાનું મળ્યું. બેનો, કાર્યક્રમનો બીજો પત્ર આવ્યો છે ગામ સરસિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલીથી. લખનાર મિત્ર છે પરમાર અમિતભાઈ, કમલેશભાઈ. અમિતભાઈ, આપ અમારા નવા પત્ર મિત્રો છો, આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. તેમણે લખ્યું છે, આકાશવાણી વડોદરા ઉપર સહેર કાર્યક્રમ સરસ આવે છે. આ કાર્યક્રમમાં આપ બેન જે ગીતો ગાઈને સંભળાવો છો તે સાંભળવાની ખૂબ મજા.

આવે છે. આમ જ સુંદર સુંદર કાર્યક્રમો આપતા રહેજો. અમિતભાઈ, તમે રેગ્યુલર પત્ર લખતા રહેજો અને અમે આવા જ કાર્યક્રમ આપતા રહીશું. બેનો, આ પત્ર આવ્યો છે નવાબોની નગરી જૂનાગઢથી. લખનાર મિત્ર છે વાંઝા દરજી કિરીટભાઈ સોલંકી, સાથે છે તેમના સસરાની દીકરી કીર્તિ સોલંકી. તેમણે લખ્યું છે, વડોદરા દ્વારા પ્રસારિત થતો સહ્યર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને અમને આ કાર્યક્રમ ખૂબ ગમે છે. આમને આમ સરસ કાર્યક્રમ રજૂ કરતા રહેજો. આગળ તેમણે લખ્યું છે, હાથી મેરે સાથી ફિલ્મનું ગીત નિકિતાબેન તમારા અવાજમાં મારે સાંભળવું છે, તો ચોક્કસથી સંભળાવજો. તો કિરીટભાઈ, આ ગીત તમારા માટે. તું યારો કા યાર હૈ કિતના વફાદાર હૈ ઝૂઠા હૈ સારા જહાં સચ્ચા તેરા પ્યાર હૈ તું પગલા ન બદલા સારી દુનિયા ગઈ હૈ બદલ ચલ ચલ ચલ ચલ મેરે સાથી ઓ મેરે હાથી ચલ લે ચલ ખટારા ખીંચ કે ચલ યાર ધક્કા માર બંધ હૈ મોટર કાર ચલ યાર ધક્કા માર ચલ ચલ ચલ મેરે સાથી ઓ મેરે હાથી. બહેનો, ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સંભળાવી દઈએ બાબુભાઈની પસંદગી પર લોકગીત.

બેનો, શું વાત છે! આજે તો બીજા નવા પત્ર મિત્ર આપણા કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. જેઓ છે નખત્રાણા નવાનગરથી. તેમનું નામ છે લક્ષ્મણભાઈ શેખા. સાથે છે ઝવેરબેન, રાહુલભાઈ, પ્રિયંકાબેન અને રશ્મિબેન. તેમણે લખ્યું છે, વડોદરાનો સહયર કાર્યક્રમ અમને ખૂબ ગમે છે. અમે નિયમિત આ કાર્યક્રમ સાંભળીએ છીએ અને જો કાર્યક્રમ અમે ભૂલી જઈએ તો કલ્પાબેન ગ્રુપમાં સતત આ કાર્યક્રમનું રેકોર્ડિંગ મૂકતા રહે છે, જેથી આ કાર્યક્રમ અમે ક્યારેય મિસ કરતા નથી. પત્રોના કાર્યક્રમમાં ફિલ્મ ગીતોની કડીઓ નિકેતાબેન ખૂબ સુંદર અવાજમાં ગાય છે, તે સાંભળવાની ખૂબ મજા આવે છે. આ ઉપરાંત બધી બહેનો જે વાર્તાલાપ રજૂ કરે છે તે સાંભળવાની અને સાથે રેસીપીઝ અને વિવિધ જાણકારીઓની ખૂબ મજા આવે છે. આમ જ સરસ કાર્યક્રમ આપતા રહેજો. લક્ષ્મણભાઈ, સહયર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આમને આમ કાર્યક્રમમાં જોડાયેલા રહેજો. એનો આ પત્ર આવ્યો છે ડેર પાટણથી. લખનાર મિત્ર છે ધીરજભાઈ રબારી.

તેમણે લખ્યું છે, શનિવાર એટલે વડોદરાનો સહિયર કાર્યક્રમ, શ્રોતાઓનો લોકપ્રિય કાર્યક્રમ. સહિયર પ્રત્યે શીતલબેનની લાગણીઓ નિકેતાબેને સ્નેહપૂર્વક જાળવી રાખી છે. શ્રોતાઓને સહિયર કાર્યક્રમ પ્રત્યે અનેરો લગાવ છે. અવનવી વાનગીઓની રેસીપી, આરોગ્યની લગતી ટીપ્સ તેમજ અન્ય ઉપયોગી માહિતી સભર સહિયર કાર્યક્રમ અમને ખૂબ ગમે છે. નિકેતાબેન, બેનઝીરબેન, રૂપાબેન અને તેજલબેનનો હૃદયપૂર્વક આભાર. આગળ તેમણે લખ્યું છે, અમારે રૂદાલી ફિલ્મનું ગીત નિકેતાબેનના અવાજમાં સાંભળવું છે. ધીરજભાઈ, આપ કહે ઓર હમ ન ગાય એસે તો હાલાત નહીં. તો પ્રસ્તુત છે તમારા માટે આ ગીત.

આગળ તેમણે લખ્યું છે, સહિયર કાર્યક્રમની અમારા ગ્રુપમાં સતત અપડેટ આપતા એવા કલ્પાબેનનો ખૂબ ખૂબ આભાર. તેઓ સહિયર જેવા લોકપ્રિય કાર્યક્રમનું રેકોર્ડિંગ કરીને હંમેશા ગ્રુપમાં મૂકતા હોય છે. આ ઉપરાંત માધુભાઈનો પણ આભાર, તેઓ પણ રેકોર્ડિંગ કરીને ગ્રુપમાં મૂકતા હોય છે. ધીરજભાઈ, તમે કલ્પાબેનને યાદ કર્યા અને લો મારા હાથમાં આવી ગયો કલ્પાબેનનો પત્ર. તો મિત્રો, કલ્પાબેનનો પત્ર આવ્યો છે પ્રભુનગર 2 કોડકી રોડ ભુજથી. મિત્રો, કલ્પાબેનની સાથે છે મીઠડો માધવ, મીનાબેન રમેશચંદ્ર ઉપાધ્યાય, દિયર નિકુંજભાઈ, મોરબીથી નલિનીબેન બળવંતરાય ત્રિવેદી, બહેન ધારા, ભાઈ હાર્દિક, ભાભી ભૂમિકા, અંજારથી સખી અલ્પા નિર્મળ, જેતપુરથી દક્ષાબેન પંડ્યા, જામનગરથી ધર્મેન્દ્રસિંહજી રાઠોડ, માંડવીથી દીપાબેન દવે અને સમગ્ર સહિયર મિત્રમંડળ. આગળ તેમણે સમીક્ષા લખી છે અને લખ્યું છે, શનિવારના રોજ માનસિક સ્વાસ્થ્ય વિશેની વાતોનો વાર્તાલાપ અમને ખૂબ જ ગમ્યો. નિકિતાબેનની રજૂઆત ખૂબ સરસ હતી. આપેલા ગીતો પણ અમને ખૂબ ગમ્યા. આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં અમે પણ સહભાગી બન્યા છીએ. એના માટે અમે અમારું અહોભાગ્ય સમજીએ છીએ કે તમારા જેવા એનાઉન્સર મિત્રો અમને મળ્યા. કલ્પાબેન, અમને પણ તમારા જેવા શ્રોતા મિત્રો મળ્યા એટલે અમે પણ ખૂબ અહોભાગી છીએ. આગળ તેમણે લખ્યું છે, આકાશવાણી છે તો ઘણું બધું જાણવા મળે છે. સરસ મજાની માહિતી, મનોરંજનનો ખજાનો એટલે આકાશવાણી. આગળ તેમણે લખ્યું છે, ગરમી ખૂબ પડી રહી છે. હમણાં માધવભાઈ મામાના ઘરે વેકેશન માણી આવ્યા. આગળ તેમણે લખ્યું છે, ભુજ મુકામે સમર કેમ્પ યોજાયો હતો, જેમાં 15 બાળકોને ફી મુક્ત સમર કેમ્પનો લાભ મળ્યો, જેની અંદર ડ્રોઈંગ કોમ્પિટિશન, જાદુગરના ખેલ, યાત્રા જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બાળકો એને ભરપૂર માણે છે. અમે આ કામ સેવારૂપે કરીએ છીએ. વાહ કલ્પાબેન, તમે તો ખૂબ ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. આમ જ આવા સેવા કાર્યો કરતા રહેજો. આગળ તેમણે લખ્યું છે, સમર કેમ્પની અંદર ઘણા બધાએ પૂછ્યું કે કલ્પાબેન, તમે કઈ શાળામાં શિક્ષક છો? તો મેં એમને કીધું, હું કોઈ શિક્ષક નથી, હું તો ફક્ત અને ફક્ત રેડિયો સાંભળનાર વ્યક્તિ છું. રેડિયોએ મને ઘણું બધું સારું બોલતા, લખતા, વાંચતા અને વિચારતા શીખવાડ્યું છે. આ માટે તમારા જેવા એનાઉન્સર બહેનોની હું આભારી રહીશ. કલ્પાબેન, આ તો એવી વાત થઈ, પરસ્પર દેવો ભવ. જેમ તમે કહો છો એમ હું પણ કહીશ કે તમારા જેવા શ્રોતાઓએ અમને ઘણું બધું શીખવાડ્યું છે. આવી મીઠી મીઠી વાતો કરવાનું તમારા જેવા સખીઓ પાસેથી અમે શીખીએ છીએ, તો આ માટે આભાર ન હોય. આગળ કલ્પાબેને અમી અલ્પા નિર્મળની કાવ્ય રચના મોકલી છે. વરસે તે જળન વાદળ વગર, લખાય કવન ન કાગળ વગર, છો ચમકતા મોતી સમંદરમાં પર્ણ ચમકે ન ઝાકળ વગર, હો જગમાં સૌ સાથે સારા સારી, ગમતા મળે ન અંજળ વગર, જીવન ભરેલું મુશ્કેલીઓથી ધીરજ ખોવી ન ફળ વગર, હોય જો આતમ રાજી રાજી, અદ્રશ્ય રહે ન ઝળહળ વગર, સુખ દસ્તક આપતું નથી કદીએ, વ્યથાઓ ભરે ન પણ વગર. વાહ અલ્પાબેન, આજે તો તમારી કવિતા એકદમ અલટી છે. બેનું ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો કલ્પાબેનની પસંદગી પૂરી કરી દઈએ. તેમને સાંભળવું છે કે તને જાતા જોઈ પનખટની.

બહેનો, આ પત્ર આવ્યો છે ગામ લાઠીથી. લખનાર મિત્ર છે દીપકભાઈ પરમાર, સાથે છે રમણીકભાઈ ચૌહાણ, ગીતાબેન સોની, મોહનભાઈ પ્રજાપતિ, નાના રાજકોટના કાળુભાઈ ભરવાડ, જાનાબેન, કરસનદાસ બાપુ, જાળિયાના માધુભાઈ ચૌહાણ તથા અમદાવાદથી પ્રીતિબેન. તેમણે લખ્યું છે, વડોદરાનો સહયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને અમને ખૂબ જ પસંદ પડે છે. નિકેતાબેને આપેલો કલ્પનાબેન શુક્લનો વાર્તાલાપ ખૂબ પસંદ પડ્યો. આગળ તેમણે સુવિચાર લખ્યો છે અને લખ્યું છે, ઈમાનદાર હોવાનો અર્થ છે હજાર મણકાઓમાં જુદો ચમકતો હીરો. વાહ દીપકભાઈ, સરસ વાત કહી. ઈમાનદારી એવો એક નૈતિક ગુણ છે જે વ્યક્તિને સમાજમાં સાચો અને નિષ્કપટ બનાવે છે. બેનો, 23 જુલાઈએ છે અભિનેતા મહેમૂદની પુણ્યતિથિ, તો તેમની ફિલ્મનું ગીત તેમને શ્રદ્ધાંજલિ રૂપે. ન બીવી ન બચ્ચા ન બાપ બડા ન ભૈયા, ધ હોલ થિંગ ઇઝ ધેટ કે ભૈયા સબસે બડા રૂપૈયા, હોલ થિંગ ઇઝ ધેટ કે ભૈયા સબસે બડા રૂપૈયા. બહેનો, વર્ષો પહેલા ગવાયેલું આ ગીત આજના જમાનામાં એકદમ ફિટ બેસે છે, સાચું ને? બહેનો, આ પત્ર આવ્યો છે ખત્રી કોલોની નવા અંજાર કચ્છથી. લખનાર મિત્ર છે અબ્દુલ કાદર ખત્રી, સાથે છે શિરીન બાનુ, અબ્દુલ અઝીઝ ખત્રી, અબ્દુલ મજીદ ખત્રી, પુત્રવધુ નસીમ બાનુ, મેરીન બાનુ તથા નાની નાની પૌત્રીઓ આફિયત, ફાતિમા અને મરિયમ. તેમણે કાર્યક્રમની સમીક્ષા લખી છે અને લખ્યું છે, 16/5 કાર્યક્રમમાં ડોક્ટર ધારા વૈભવ રાવની મુલાકાત ખૂબ ઉપયોગી સાબિત થઈ, સાથે સાથે ગુજરાતી ગીતો પણ ખૂબ ગમ્યા. પત્ર વાંચનનો કાર્યક્રમ મહિનામાં એક જ આવે છે જે અમને ખૂબ લાંબો ઇંતજાર કરાવી જાય છે, તો પત્રનો કાર્યક્રમ મહિનામાં 2 વાર રજૂ કરવા વિનંતી. આગળ તેમણે પોતાની પસંદગીનું ગીત લખ્યું છે. બહેનો, 24 જુલાઈએ છે અભિનેતા ઉત્તમ કુમારની પુણ્યતિથિ, તો તેમની ફિલ્મનું ગીત તેમને સ્વરાંજલિ રૂપે. છોટી સી મુલાકાત પ્યાર બન ગઈ, પ્યાર બન કે ગલે કા હાર બન ગઈ, યા યા યપી પી યા યા યા, યા યા યપી પી યા યા યા. બહેનો, ખરેખર આજનો દિવસ ખૂબ શુભ છે. આજે નવા પત્ર મિત્રો પણ મળ્યા અને જૂના પત્ર મિત્ર જે આપણને ભૂલી ગયા હતા તેમનો પણ પત્ર મળ્યો છે, તો ચાલો વાંચીએ. બેનો, મારા હાથમાં પત્ર છે જે આવ્યો છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ધારુકા થી. લખનાર સખી છે ગૌરીબેન પ્રજાપતિ. તમે તો અમને ભૂલી જ ગયા હતા, આવું ના ચાલે હો. ચલો, તમારો પત્ર આવ્યો તો અમને ખુબ ખુશી થઈ. ગૌરીબેન સાથે છે માતા જમનાબેન, બાપુજી અર્જણભાઈ, મનજીભાઈ, ભૂપતભાઈ, અતિન્દ્ર, દર્શક, લખમણ, જયદેવ, કરણ, કમળા, સવિતા, નૈના, ઉર્વશી, તોરલ, નેહલ અને નેન્સી. તેમણે લખ્યું છે, ઘણા સમયથી હું કાર્યક્રમ સાંભળતી નહોતી કારણ કે મારો રેડિયો બગડી ગયો છે. સહયર કાર્યક્રમ દ્વારા મને અવનવું જાણવા મળતું તે અચાનક અટકી ગયું. ફરી પાછી સહયર કાર્યક્રમ સાથે જોડાઈ રહી છું. ગૌરીબેન, તમારો રેડિયો બગડી ગયો છે તો તમે મોબાઈલમાં ઓલ ઇન્ડિયા રેડિયો એપ ડાઉનલોડ કરીને AIR ગુજરાતી ટાઈપ કરશો ને તો ગુજરાતના આકાશવાણીના કાર્યક્રમો આપ સાંભળી શકશો. તો હવે રેડિયો બગડી જાય

ચિંતા નહીં કરવાની. આગળ તેમણે લખ્યું છે, સહિયર કાર્યક્રમમાં રજૂ થતા બધા જ વાર્તાલાપો પત્રોનો કાર્યક્રમ ખૂબ સરસ હોય છે અને નિકેતાબેનની કાર્યક્રમ પ્રસ્તુત કરવાની શૈલી ખૂબ સરસ હોય છે. આગળ તેમણે સુવિચાર લખ્યો છે, રેત કી જરૂરત રેગિસ્તાન કો હોતી હૈ, સિતારો કી જરૂરત આસમાન કો હોતી હૈ, આપ હમે ભૂલ ન જાના ક્યોંકી દોસ્ત કી જરૂરત હર ઇન્સાન કો હોતી હૈ. ગૌરીબેન, બહુ વખતે પત્ર લખ્યો પણ જોરદાર વાત લખી હો, આમને આમ દોસ્તી નિભાવતા રહેજો અને પત્ર લખતા રહેજો. બીનો આજનું સંગીતમય સુવિચાર છે સોનુ નિગમના સ્વરમાં આ ગીત.

બેનો, અંતિમ સેટ ઓફ લેટર્સનો પહેલો પત્ર જે આવ્યો છે, નવા અંજાર લખનાર નવા પત્ર મિત્ર છે ધીરજભાઈ ગજ્જર, સાથે છે ભરત મામા, જયશ્રી મામી, સીમા અને ધ્રુવી. તેમણે લખ્યું છે, સહયર કાર્યક્રમ અમારો મનગમતો કાર્યક્રમ છે, કાયમ કાર્યક્રમ સાંભળીએ છીએ પરંતુ પત્ર લખાતો નથી. આ અમારો પહેલો પત્ર છે. ધીરજભાઈ, પહેલો પત્ર છે પણ છેલ્લો પત્ર ન બને તેનું ચોક્કસથી ધ્યાન રાખજો. આગળ તેમણે પોતાની પસંદગીનું ગીત લખ્યું છે. બહેનો, તારીખ 27 જુલાઈએ છે અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ. તો બર્થડે વિશેષ તરીકે સંજય દત્ત પર ફિલ્માવાયેલું ફિલ્મ વાસ્તવનું આ ગીત.

બહેનો, આ ગીત જેમણે ગાયું છે ને એવા સોનુ નિગમનો જન્મદિવસ આવે છે તારીખ 30મી જુલાઈએ, તો તેમને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. બહેનો, આ પત્ર આવ્યો છે ગારિયાધારથી. લખનાર મિત્ર છે દોસ્ત જગદીશ ગોહિલ. તેમણે લખ્યું છે, 9મી મેના કાર્યક્રમમાં નિકેતાબેનની રજૂઆત લાજવાબ હતી. રોગ, ઔષધ અને આયુર્વેદ આ વિષયની વાતો ખૂબ સુંદર કરી. પ્રેમમાં ચાલને ચકચૂર થઈ ચાલ્યા કરી આ ગીત પણ ખૂબ સરસ હતું. પ્રદીપભાઈ ત્રિવેદીનો વાર્તાલાપ ખૂબ સરસ રહ્યો. આમને આમ માહિતીપ્રદ કાર્યક્રમો રજૂ કરતા રહેજો. બેનો, 27મી જુલાઈએ છે ગાયિકા કે એસ ચિત્રાની વર્ષગાંઠ, તો પ્રસ્તુત છે તેમનું ગાયેલું ફિલ્મ રોજાનું ગીત.

दिल है छोटा सा, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा। कार्यक्रम नो अंतिम पत्र आव्यो छे भावनगर सौराष्ट्र थी। लखनार मित्र छे प्रवीण चंद्रभाई पी वाघेला। તેમણે લખ્યું છે, વડોદરાનો સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ, કાર્યક્રમ સુપરથી ઉપર હોય છે, પત્રોના કાર્યક્રમમાં અમારા પત્રોનો જવાબ લાગણીસભર રીતે અપાય છે, તે સાંભળીને અમને અનહદ આનંદ થાય છે। આ ઉપરાંત કાર્યક્રમમાં રજૂ થતા વાર્તાલાપ, માહિતી, રેસીપીઝ અને વિવિધ મનોરંજક માહિતીઓ કાર્યક્રમને ખૂબ રસપ્રદ બનાવે છે। પ્રવીણભાઈ, આમને આમ કાર્યક્રમ સાંભળતા રહેજો, તો અમે રસપ્રદ માહિતી રજૂ કરતા રહીશું। બહેનો, કાર્યક્રમનું અંતિમ ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સાંભળીએ।

બહેનો, મારી પુકાર તમારા સુધી પહોંચી ગઈ અને ઢગલા બંધ પત્રો આવ્યા. આટલો પ્રેમ આપવા માટે ખૂબ ખૂબ આભાર. બહેનો, 31 જુલાઈએ છે મુલાયમ મખમલી અવાજના માલિક મોહમ્મદ રફીનો જન્મદિવસ. આ ગીત સમર્પિત હતું તેમને. નાઉ ઇટ્સ અ ટાઈમ ટુ સે ટાટા બાય બાય. તો બહેનો, આમ જ સહયર સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું. આવજો બહેનો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહયર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 1 વાગે દિલ્હીથી રિલે હિન્દીમાં સમાચાર અને 1 વાગે ને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર આપ સાંભળશો.

આકાશવાણી સમાચાર હેમાંગીને સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. સંસદની બહાર મીડિયાને આપેલા તેમના નિવેદનોને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાના પ્રયાસમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પોલીસ ફરિયાદ નોંધાવી. વરસાદગ્રસ્ત ગુજરાતના જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી. સતત 6 દિવસથી સ્થગિત અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડી ઝંડુકુમારે પુરૂષોની હેવીવેઇટ પેરા પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીતતા પ્રધાનમંત્રી અભિનંદન પાઠવ્યા. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે બીજી T20 મેચ રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 4:30 વાગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા 400થી વધુ યુવા સહભાગીઓ પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ કરશે. વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 ગયા મહિનાની 4-30 તારીખ સુધી 2 તબક્કામાં આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 74 જીવંત ગામોને આવરી લેવામાં આવ્યા હતા. રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા દ્વારા સહભાગીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં 3 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના ભાગરૂપે સહભાગીઓ સ્થાનિક સમુદાયો સાથે રહ્યા અને સ્વચ્છતા ડ્રાઈવ, સરકારી યોજના ઉપર જાગૃતિ અભિયાન, યુવા સંમેલનો, સ્થાનિક કારીગરો સાથે વાર્તાલાપ અને વ્યૂહાત્મક મહત્વની સંસ્થાઓની મુલાકાતો જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. આ કાર્યક્રમમાં સહભાગીઓને ભારતના સરહદી પ્રદેશોના સામાજિક આર્થિક લેન્ડસ્કેપ, સાંસ્કૃતિક વારસો અને વિકાસલક્ષી આકાંક્ષાઓનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન એર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. એર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મંત્રીમંડળમાંથી દૂર કરવાની માંગ કરી હતી. કોંગ્રેસના નેતાએ એવી માંગ પણ કરી હતી કે વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા માટે કથિત રીતે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું હતું કે સંસદની બહાર મીડિયાને આપેલા તેમના નિવેદનોને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાના પ્રયાસમાં ડીપ ફેક વિડીયો બનાવવા અને પ્રસારિત કરવા માટે દુર્ભાવનાપૂર્ણ રીતે બનાવટી બનાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે કહ્યું કે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આજે સવારે ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે નકલી વિડીયો બનાવવા, પ્રસારિત કરવામાં અથવા તેને વિસ્તૃત કરવામાં સામેલ દરેક વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં દતિયા વિધાનસભા પેટાચૂંટણી માટે ચૂંટણી પ્રચાર તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે. ભાજપે આશુતોષ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ઘનશ્યામસિંહને ઉમેદવાર બનાવ્યા છે. આઝાદ સમાજ પાર્ટીએ દામોદરસિંહ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. ત્રણેય ઉમેદવારો ઘરે ઘરે જઈને પ્રચાર અને જાહેરસભાઓ દ્વારા મતદારો સુધી પહોંચી રહ્યા છે.

પ્રચારના ભાગરૂપે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે દતિયાની મુલાકાત લેશે. તેઓ ઉદગવન અને ઉપરાયણ ગામોમાં જાહેરસભાઓને સંબોધિત કરશે. ગઈકાલે કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપના ઉમેદવારના સમર્થનમાં દતિયાના અને ગ્રામીણ વિસ્તારોમાં જાહેરસભાઓને સંબોધિત કરી હતી. તેમણે મતદારોને ભાજપને ટેકો આપવા માટે પણ અપીલ કરી હતી. દતિયા વિધાનસભા બેઠક માટે મતદાન આ મહિનાની 30મી તારીખે યોજાશે અને પરિણામો 3 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 169 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અગાઉ દક્ષિણ ગુજરાત બાદ ગઈકાલથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. સૈન્યની ટુકડીઓ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો નવસારી, વલસાડ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં કામગીરી કરી રહી છે. રાજ્યમાં સિઝનનો 52% જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે સતત 6 દિવસ સુધી સ્થગિત કરાયેલી શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા આજે ફરી શરૂ થઈ છે. અમારા જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ અધિકારીઓએ હવામાનની સ્થિતિની સમીક્ષા કર્યા પછી યાત્રા ફરી શરૂ થઈ છે. યાત્રાળુઓને તેમની યાત્રા દરમિયાન શ્રાઇન બોર્ડ અને સુરક્ષા એજન્સીઓની સૂચનાઓ અને સલામતી સલાહનું પાલન કરવાની અને હવામાન વિભાગથી માહિતગાર રહેવાની સલાહ આપવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે 6 દિવસ સુધી સ્થગિત રહ્યા બાદ આજે વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ છે. કાશ્મીરના ડિવિઝનલ કમિશનર અંશુલ ગર્ગે આકાશવાણી સમાચારને જણાવ્યું હતું કે બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન આજે સવારે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસથી 6,269 યાત્રાળુઓનો નવો સમૂહ રવાના થયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે અષાઢી એકાદશી નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ શુભ દિવસ ભક્તિ અને કરુણાના શાશ્વત સંદેશનું પ્રતીક છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે ભગવાન વિઠ્ઠલ અને માતા રખુમાએ દરેકના જીવનને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નવી ઉર્જાથી ભરી દે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આશા વ્યક્ત કરી કે આ પવિત્ર તહેવાર દરેકને સેવા, કરુણા અને ન્યાયના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે. સ્કોટલેન્ડમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની બોક્સિંગ ઝુંબેશની શરૂઆત મજબૂત રહી, જેમાં લવલીના બોર્ગોહેને મહિલાઓની 75 કિલોગ્રામ સેમીફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો છે. પેરા પાવર લિફ્ટર ઝંડુકુમારે પુરૂષોની હેવીવેઇટ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારતનું મેડલ ખાતું ખોલ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ

0: મીડિયા સંદેશમાં કુમારના પ્રદર્શનને ઉત્કૃષ્ટ ગણાવતા કહ્યું કે આ સિદ્ધિ તેમની અદમ્ય શક્તિ, અટલ નિશ્ચય અને વર્ષોના શિસ્તબદ્ધ પ્રયાસોનું એક શક્તિશાળી ઉદાહરણ છે. જંડુકુમારે તેમના કોચને ધન્યવાદ વ્યક્ત કર્યો.
1: બહુત અચ્છા લગ રહા હૈ, પહેલા મેડલ હૈ હમારા. હમારે પીછે કોચ હૈ રજેન્દ્ર સિંહ ઓર હમારા જેપી સર હૈ, વો ભી બહુત સહયોગ કિયે હૈ. આજ ઉન્હી સબ બદૌલત હમે આજ મેડલ પ્રાપ્ત હુઆ હૈ. બહુત બહુત ધન્યવાદ કરતે હૈ કે હમ પે આજ ઇતના પ્રેક્ટિસ કરવાએ, પ્યાર દિયે, ઓર ભી આગે હમ અચ્છા કરને કી કોશિશ કરેંગે.
0: બોક્સિંગમાં જદુભણી સિંહે પુરૂષોની 55 કિલોગ્રામ રાઉન્ડ ઓફ 16માં પ્રથમ રાઉન્ડમાં શાનદાર જીત મેળવી. લોન બોલમાં ભારતની રૂપા રાની તિર્કી અને પિંકી સિંહની મહિલા જોડી ટીમે સતત બીજી જીત માટે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું અને ગ્રુપ બી સ્ટેન્ડિંગમાં ટોચ પર પહોંચી ગઈ. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી ટી20 મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારતે પહેલી મેચ 7 વિકેટથી જીતીને શ્રેણીમાં 1-0ની બઢત મેળવી લીધી છે. પહેલી મેચમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ માત્ર 19 બોલમાં 38 સદી ફટકારી પુરૂષોના ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 38 સદી ફટકારનાર સૌથી નાની ઉંમરના ખેલાડીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતીય સ્કવોશ ખેલાડી અનાહત સિંહે આજે કેનેડાના ઓન્ટારીયોમાં સેમીફાઇનલમાં ઇજિપ્તની બાર્બ સમેહને 3-1થી હરાવીને વર્લ્ડ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સ ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો. હવે તે આજે તે જ સ્થળે ટાઇટલ મુકાબલામાં ઇજિપ્તની રૂકૈયા સાલેમ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગે શરૂ થવાની સંભાવના છે. ઓડિશાના પવિત્ર શહેર પુરીમાં આજે સાંજે વાર્ષિક રથયાત્રાની સૌથી ભવ્ય વિધિઓમાંની એક જોવા મળશે. આજે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાને ભવ્ય સુના બેશા અથવા સુવર્ણ પોશાકમાં શણગારવામાં આવશે. દેશ અને વિદેશમાંથી લાખો ભક્તો ભાઈ બહેનો વૈભવી દર્શન કરવા માટે ગ્રાન્ડ રોડ પર એકઠા થશે. આ દર્શન માટેની તડામાં તૈયારીઓ થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સૌભાગ્ય સાથે વાર્તાલાપ કરશે. સંસદની બહાર મીડિયાને આપેલા તેમના નિવેદનોને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાના પ્રયાસમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પોલીસ ફરિયાદ નોંધાવી. વરસાદગ્રસ્ત ગુજરાતના જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી. સતત 6 દિવસથી સ્થગિત અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડી જંડુકુમારે પુરૂષોની હેવીવેઇટ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતતા પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે બીજી ટી20 મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. રાજ્યમાં આજે પણ વરસાદ ચાલુ રહેતા કેટલાક જિલ્લાઓમાં જનજીવન અને વાહન વ્યવહારને અસર પહોંચી છે. સિઝનનો વરસાદ 52.3% પહોંચ્યો. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 472.85 મિલીમીટર સરેરાશ વરસાદ નોંધાયો, જે સિઝનના સરેરાશ વરસાદના 52.3% જેટલો છે. સાંભળીએ એક અહેવાલ.
1: રાજ્યમાં 25 જુલાઈના સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 52.3% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની અંદર પણ 265 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં પાટણ જિલ્લાના સાંતલપુરમાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે. એવી જ રીતે રાધનપુર, ભાભર, દિયોદરમાં પણ અને ખેડાના નડિયાદમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. જળાશયની જો વાત કરવામાં આવે તો સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના 68.93% જેટલો જળ સંગ્રહ ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 44.82% જળ સંગ્રહ નોંધાયો છે.
0: અમદાવાદ જિલ્લા અને શહેરમાં છેલ્લા 2 દિવસ દરમિયાન પડેલા અતિભારે વરસાદ વચ્ચે બીઆરટીએસ અને એએમટીએસએ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેવા જાળવી રાખી હતી. બીઆરટીએસની બસ સેવાઓ દરરોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી નિયમિત રીતે સંચાલિત કરવામાં આવી હતી, જ્યારે અમદાવાદ જનમાર્ગ લિમિટેડની ફિલ્ડ ટીમો સમગ્ર વરસાદી પરિસ્થિતિ દરમિયાન સતત મેદાનમાં તૈનાત રહી માર્ગોની સ્થિતિ પર નજર રાખી રહી હતી. દરમિયાન આ સમગ્ર કામગીરી દરમિયાન એક સ્થળે ઇલેક્ટ્રિક સ્પાર્કિંગની ઘટના સર્જાતા ફરજ પરના સુરક્ષા કર્મચારીએ ફાયર એક્ઝિસ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને તાત્કાલિક આગની શક્યતા ટાળી દીધી હતી. અમદાવાદ શહેરમાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સેવા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના

0: ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગે સતત સતર્ક રહી કામગીરી હાથ ધરી હતી. આજરોજ મધ્યરાત્રિથી સવારના 8 વાગ્યા સુધીમાં વિભાગને કુલ 8 ઇમરજન્સી કોલ પ્રાપ્ત થયા હતા, જેમાં તમામ સ્થળોએ ફાયર ટીમોએ ત્વરિત પ્રતિસાદ આપી જરૂરી કામગીરી પૂર્ણ કરી હતી. આ સમયગાળા દરમિયાન વિભાગને 5 ફાયર કોલ, 2 વૃક્ષ કોલ તથા 1 રેસ્ક્યુ કોલ મળ્યા હતા, જ્યારે સ્ટ્રક્ચર કોલેપ્સની એક પણ ઘટના નોંધાઈ નહોતી. અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદના પગલે સર્જાયેલી પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ ઝોનમાં યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યાની સ્થિતિ મુજબ શહેરના કુલ 10 વોર્ડના 20 વોટર લોગિંગ સ્થળો પર એએમસીની 24 ટીમો સતત કામગીરી કરી રહી છે. પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે શહેરભરમાં કુલ 141 કેચપીટ અને 85 મેનહોલ ખોલવામાં આવ્યા છે, જેના પરિણામે વરસાદી પાણીના નિકાલની કામગીરી વધુ અસરકારક રીતે કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર, ભાભર, થરાદ, સુઈગામ, ધરણીધર તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી લઈ 12 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ અંબાજી, હડાદ, દાંતીવાડા, ડીસા, ઓગળ તાલુકામાં પણ 5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો. આ અંગે વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ.
1: રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. આ તરફ બનાસકાંઠા તેમજ વાવથરા જિલ્લામાં પણ 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. બંને જિલ્લાના અનેક તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે. આ તરફ નાણાબેટના રણમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નગરપાલિકા ટીમ, મામલતદાર કચેરીની ટીમો સતત વિસ્તારમાં નજર રાખી રહી છે. જરૂરિયાતવાળા લોકોને નજીકની શાળાઓમાં આશરો આપવામાં આવી રહ્યો છે. સબજી ચૌધરી, આકાશવાણી સમાચાર, બનાસકાંઠા.
0: રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કોચાળા ગામે પાણીમાં ફસાયેલા 6 લોકોને બચાવ અભિયાન હાથ ધરી સલામત બહાર કાઢવામાં આવ્યા. અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે ધોળીધજા ડેમ 100% ભરાતા નીચાણવાળા વિસ્તારોને ચેતવણી આપવામાં આવી છે અને 200થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. તો તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 46 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે કચ્છમાં ગત રાત્રિથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાના ઉંઝા શહેરના ઉમિયાનગરમાં વરસાદને કારણે એક વૃક્ષ ધરાશાયી થતા એક મહિલાનું મોત, જ્યારે અમરેલીના લાઠી તાલુકામાં 2 જુદી જુદી ઘટનામાં 2 વ્યક્તિનું તણાઈ જવાથી મોત થયાના અહેવાલ છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી નીટ પરીક્ષા પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર મંતરમાં ચાલી રહેલ આંદોલનકારીઓએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો સમાચાર પત્ર, જેના લેખિકા છે ભારતી રાવલ. દાદરાનગર હવેલી, દમણ, દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેન પટેલની લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થતાં સંઘ પ્રદેશમાં શોકમય વાતાવરણ સર્જાયું હતું. તેમના અંતિમ દર્શને દીવના અનેક રાજનેતાઓ, આગેવાનો, ઓફિસર તેમની અંતિમયાત્રામાં પણ જોડાયા હતા. સ્વભાવનાબેન પટેલના અવસાનને લઈ દીવ ખાતે પણ વણાકબારા અને સાઉદવાડી ખાતે શોકસભાનું આયોજન થયું હતું. દીવના વણાકબારા ખાતે ફિશરીઝ તથા સર્વેયર ઓફ ઇન્ડિયા મુંબઈ દ્વારા એક્સિસ પાસને લઈ માછીમારો માટે વર્કશોપનું આયોજન થયું. વણાકબારા મહાસાગર ફિશરીઝ સોસાયટીના સભાખંડમાં માછીમારોને એક્સિસ પાસ, સરકારી યોજનાઓ, માછીમારી દરમિયાન માછીમારોને લગતા નિયમો વગેરે અંગે વિસ્તૃત માહિતી સર્વેયર ઓફ ઇન્ડિયા મુંબઈના નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી. આ માછીમારોને સબસિડી, માછલીઓનો જથ્થો જળવાઈ રહે, માછલીઓનું સંતુલન, વેલ્યુએશનવાળી માછલીઓ પકડવી જેવું અનેક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દીવ ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન માછીમારોને માછીમારી કરવા પર પ્રતિબંધ હોય છે, ત્યારે તેઓ આ રજાઓ દરમિયાન પારિવારિક પ્રસંગો, સમૂહ લગ્ન તથા તેઓની બોટ, જાળ વગેરેનું રિપેરિંગ કામ કરતા હોય છે. આ દરમિયાન વણાકબારા તથા સાઉદવાડી ખાતે ભવ્ય સમૂહ લગ્નનું પણ આયોજન કર્યું હતું. વણાકબારા સમસ્ત કોળી સમાજ તથા સાઉદવાડી સમસ્તવાડી વિસ્તાર કોળી સમાજ દ્વારા

ભવ્ય લગ્ન ઉત્સવ ઉજવાયો, જેમાં અનેક દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ સમૂહ લગ્નમાં ગુજરાતના તથા દીવના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, આગેવાનો, દીવ તથા ગુજરાતના વિવિધ સમાજના પટેલો આગેવાનો વગેરે સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. દીવના ઇસ્લામિક હોજા સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્લામિક હોજા સમાજ દ્વારા દીવના ટીજીએચ હોટેલ ખાતે બ્લડ બેંક કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ સમાજને માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રક્તદાન કેમ્પ જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. દીવ ખાતે છેલ્લા સવા ત્રણ વર્ષથી ચાલી રહેલા નેશનલ હાઇવેના કેસનું સુખદ અંત આવ્યું હતું. દીવમાં ઘોઘલામાં નેશનલ હાઇવે બનાવવાની લઈ કોલોની વિસ્તાર પ્રભાવિત થયો હતો, જેમાંથી અનેક લોકોએ હાઇકોર્ટમાં કેસ કર્યો હતો, જે છેલ્લા સવા ત્રણ વર્ષથી ચાલી રહ્યો હતો. દીવ પ્રશાસન દ્વારા આ તમામ ફરિયાદોની માંગ તથા શરતોને મંજૂર કરતા કેસનો અંત આવ્યો હતો અને સુખદ સમાધાન થયું હતું. એક બેઠક દરમિયાન લોકોના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને જે ઘરોનું ડિમોલિશન કરવામાં આવવાનું હતું તેઓને અનેક બાંધછોડ આપી હતી. તેઓને 15મી મીટરની અંદર આવતા લોકોને જ બીજી જગ્યા પર જમીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો અને જે 15 મીટરની બહાર ઘર હોય તેઓને 2 માળની પરમિશન આપવામાં આવશે તથા ઘર બનાવવા માટે વળતર આપવામાં આવશે. જો તેઓને મળેલ વળતરમાં અસંતોષ લાગે તો તેઓ આગળ કાનૂની કાર્યવાહી પણ કરી શકશે. આ તમામ શરત દીવ પ્રશાસન દ્વારા મંજૂર કરાતા કેસનો અંત આવ્યો હતો. દીવ ખાતે શિક્ષણ વિભાગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર આચાર્ય શ્રી અંબાલાલ સોમાણી અને સ્વ નિર્મળાબેન સોમાણી સ્મારક નિધિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેમાં વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન થયું હતું. દીવ ખાતે સ્વ અંબાલાલ સોમાણીએ શિક્ષણના પ્રચાર પ્રસારને લઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દીવમાં શિક્ષણને તથા મહિલાઓને શિક્ષા આપવા માટે તેમણે પહેલ કરી હતી, જેને લઈ દર વર્ષે સ્વ અંબાલાલ સોમાણીને યાદ કરી સ્મારક નિધિ કાર્યક્રમ યોજવામાં આવે છે. શિક્ષકગણ, વિદ્યાર્થીગણ તથા મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દીવના ઝોલાવાડી ગ્રામ પંચાયતમાં સરકારી યોજનાઓને લઈ જાગૃતતા કાર્યક્રમ યોજાયો, જેમાં દીવની વિવિધ કચેરીઓ તથા બેંકો દ્વારા લોકોને સરકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. દીવના એવિએશન સર્વિસ એરપોર્ટ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 1 જુલાઈથી 15 જુલાઈ સુધી વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. તેઓએ આંગણવાડી, સ્કૂલ વગેરેમાં સ્વચ્છતા અભિયાનને લઈ વિવિધ સ્પર્ધાઓ યોજી હતી, જેમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કચરાપેટીનું વિતરણ તથા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો સમાચાર પત્ર, જેના લેખક હતા ભારતી રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ દાદુભાઈ ખુમાન ગઢવીના સ્વરમાં આ ગીત સાથે.

ઇસ્માઇલ વાલેરાના કંઠે આપ સાંભળી રહ્યા હતા લોકગીત કાર્યક્રમમાં. આગળ સાંભળીએ કનુ દેવીદાન બારોટના કંઠે આ ગીત.

આ સાથે જ ગુજરાતી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. 354.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અત્યારે બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમોને સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું બીજી સભાના આરંભે સાંજે 5 કલાકે. ત્યાં સુધી આ ચેનલ પર આપની રજા લઈએ, પરંતુ અમારું ડીટીએચ સેવાનું પ્રસારણ આપ નિરંતર સાંભળી શકો છો. અત્યારે આ ચેનલ પર આપની રજા લઈએ. નમસ્કાર.

0: कल सवेरे 11 बजे आकाशवाणी से मन की बात कार्यक्रम में देश और विदेश के लोगों के साथ अपने विचार साझा करेंगे। कार्यक्रम का प्रसारण आकाशवाणी और दूरदर्शन के पूरे नेटवर्क, AIR न्यूज वेबसाइट और न्यूज ऑन AIR मोबाइल ऐप पर किया जाएगा। हरारे में भारत और जिम्बाब्वे के बीच दूसरे T20 क्रिकेट मैच में ताजा समाचार मिलने तक भारत ने 7 ओवर में 2 विकेट पर 61 रन बना लिए हैं। 3 मैचों की श्रृंखला में भारत 1-0 से आगे है। अनहत सिंह ने इतिहास रचते हुए विश्व जूनियर स्कॉश चैंपियनशिप के महिला सिंगल्स के फाइनल में जगह बना ली है। फाइनल में अनहत का सामना आज मिस्र की रुकैया सलेम से होगा। अनहत जोशना चिनप्पा के बाद विश्व जूनियर स्कॉश चैंपियनशिप के फाइनल में पहुंचने वाली दूसरी भारतीय खिलाड़ी बन गई हैं। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર। સાંજના 5:05 થઈ રહી છે। સાંભળી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો અને પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત। અત્યારે 5:10 સાંભળીશું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર। 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં સંજય ઠાકોરના સ્વરમાં પ્રાચીન ભજન અને ધ્રુવમ ત્રિવેદીના સ્વરમાં લોકગીતો। 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી। 7 ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ। 7:22 ખેડૂત ભાઈઓ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો। 8 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું ઇસ સપ્તાહ સંસદ મે। 8:15 સેવા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો। 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ। 9:15 શ્રોતા મિત્રોના પત્રો અને ઈમેલનો ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે આજ કે ફનકાર। આ કાર્યક્રમ રાત્રે 9:30 10 સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં અદિતિ બેનર્જીનું શાસ્ત્રીય ગાયન સાંભળીશું। આ હતી માહિતી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની। હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોયેલ વ્યક્તિ અંગેની જાહેરાત। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા બનાસકાંઠા પાલનપુરના જણાવ્યા અનુસાર ગુમ થનાર વિજયભાઈ માનાભાઈ ઠાકોર શરીરે પાતળા બાંધાના, રંગે ઘવર્ણ, વાળનો રંગ કાળો, ઉંમર વર્ષ 28, આંખો કાળી, ચહેરો ગોળ, શરીરે લાલ કલરનું ટી શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે, ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે। તારીખ 22 મે 2026 રોજ પાલનપુરથી ગુમ થયેલ છે। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થનાર સરસ્વતી ઉર્ફે શિલ્પાબેન, ઉંમર વર્ષ 18, ઊંચાઈ 5.5 ફૂટ, બાંધો મધ્યમ, રંગે ઘવરણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, જમણા હાથમાં અંગ્રેજીમાં શિલ્પા ત્રોફાવેલ છે, શરીરે જાંબલી કલરનો ડ્રેસ પહેરેલ છે, ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે। 17 જૂન 2026 રોજ ગાંધીધામથી ગુમ થયેલ છે। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ભાવનગરના જણાવ્યા અનુસાર ગુમ થનાર અફઝલભાઈ કાસમભાઈ કાલાવાડિયા, બાંધો પાતળો, રંગે ઘવરણા, વાળનો રંગ કાળો, આંખ કાળી, ચહેરો લંબગોળ, સફેદ અને ક્રીમ કલર જેવું શર્ટ પહેરેલ છે, કાળા રંગનું પેન્ટ, ઊંચાઈ 5.5 ફૂટ, તારીખ 24 मई

2026ના રોજ ભાવનગરથી ગુમ થયેલ છે. શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહર. આતિશ ફિલ્મનું ગીત સાંભળીએ કુમાર સાનુના સ્વરમાં.

0: મોહરા ફિલ્મમાં કુમાર સાનુ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के यूट्यूब चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और ओटीटी प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से. तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की

0: શુભમ ઉદગલ મીતા વશિષ્ઠ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું લાગા ચુનરી મે દાગ.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.

કુમાર સાનુને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું દલાલ. ગુલમોહર કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. પ્રાચીન ભજન સાંભળીએ સંજય ઠાકોરના સ્વરમાં.

0: ધ્રુવમ ત્રિવેદીને આપ સાંભળી રહ્યા હતા. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. ઇસકે અતિરિક્ત આકાશવાણી ઓર દૂરદર્શન કે યુટ્યુબ ચેનલ ઓર પ્રસાર ભારતી કે એપ ન્યૂઝ ઓન એર ઓર ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર સજીવ પ્રસારણ.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30

0: आकाशवाणी नुआ राजकोट केंद्र छ मीडियम वेव 370.3 meters એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી.
1: આપ સાંભળી રહ્યા છો રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યોવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી નોલેજ ડોટ કોમ, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, આપણી રોજિંદી સવાર આજકાલ ઇલેક્ટ્રોનિક સાધનોથી જ શરૂ થાય છે, ખરું ને? નવો સ્માર્ટફોન હોય, ચાર્જર હોય, બ્લૂટૂથ હોય, ઇયરફોન્સ હોય કે પછી હોમ એપ્લાયન્સીસ, આપણે જ્યારે પણ બજારમાં કંઈ ખરીદવા જઈએ ત્યારે પેકિંગ પરની કિંમત, વોરંટી અને ડિસ્કાઉન્ટ તો તરત જોઈ લઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય એ બોક્સની પાછળ કે પ્રોડક્ટના પાછળના ભાગે છાપેલા ઝીણા ઝીણા અક્ષરો, ટેગ્સ અને ચિહ્નો પર ધ્યાન આપ્યું છે? ખાસ કરીને આપણા મોબાઈલ ચાર્જર પર લખેલા અંગ્રેજી અક્ષર CE, તેના પર જો તમે ધ્યાન આપ્યું હોત તો તમને ઘણી બધી માહિતી જાણવા મળી હોત, કારણ કે આ કોઈ સાધારણ શબ્દ નથી. આજે આપણે આ નાનકડા શબ્દ પાછળના મોટા રહસ્યને જાણવાના છીએ. યુવા મિત્રો, ઇલેક્ટ્રોનિક સાધનો પર લખેલા આ CE નો અસલી મતલબ થાય છે કોન્ફોર્મિટ યુરોપિયન. આ એક ફ્રેન્ચ શબ્દ છે. આ કોઈ કંપનીની ડિઝાઇન કે લોગો નથી, પણ એક આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગેરંટી છે. તેની શરૂઆત 22 જુલાઈ 1993 રોજ યુરોપિયન કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી. જો કોઈ મેન્યુફેક્ચરર પોતાની પ્રોડક્ટ પર CE માર્ક લગાવે છે તો તેનો અર્થ એ થાય છે કે તેણે આ સાધન બનાવતી વખતે યુરોપિયન યુનિયનના આરોગ્ય, સુરક્ષા, ગુણવત્તા અને પર્યાવરણને લગતા તમામ 24 માપદંડને પૂર્ણ કર્યા છે. આ સાથે તેણે ટેસ્ટિંગ પણ કમ્પ્લીટ કર્યું છે. યુરોપિયન દેશોમાં તો આ માર્ક વગર સામાન્ય સામાન વેચવો પણ ગેરકાયદેસર ગણાય છે. એટલે કે જ્યારે આ માર્ક તમારા ચાર્જર પર હોય ત્યારે સમજી લેવું કે તેનો ઉપયોગ કરવો સુરક્ષિત છે. યુવા મિત્રો, અત્યારે એક સ્કેમ ચાલી રહ્યો છે અને તેના વિશે ચર્ચા કરવી ખૂબ જ આવશ્યક છે. બજારમાં ઘણી કંપનીઓ પોતાના ગ્રાહકોને મૂર્ખ બનાવવા માટે નકલી CE માર્કનો ઉપયોગ કરે છે. ચીનની ઘણી ચતુર કંપનીઓ પોતાની નબળી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ પર અસલી જેવા દેખાતા CE માર્કને છાપી દે છે અને જ્યારે આ અંગે પૂછવામાં આવે ત્યારે તેઓ કહે છે કે અમારા CE નો મતલબ કોન્ફોર્મિટ યુરોપિયન નથી, પણ ચાઇના એક્સપોર્ટ છે. હવે એક સામાન્ય ગ્રાહક તરીકે આપણે આ બંને વચ્ચેનો તફાવત કઈ રીતે ઓળખવો, ચાલો હવે તેના વિશે વાત કરીએ. અસલી CE માર્કમાં C અને E ની વચ્ચે ચોક્કસ જગ્યા હોય છે અને જો C ના સર્કલને પૂરું કરીએ તો તે E ને માત્ર સ્પર્શ કરશે. જ્યારે ચાઇના એક્સપોર્ટવાળા નકલી માર્કમાં C અને E સાવ એકબીજાને અડીને ચોંટેલા હોય છે. એટલે હવે

થી ખરીદી કરતી વખતે અસલી અને નકલીના આ ભેદને ખાસ પારખજો. માત્ર સીઈ જ નહીં, જો તમે તમારા મોબાઈલ ચાર્જરને ધ્યાનથી નિહાળશો તો તેના પર એક ચોરસની અંદર બીજું નાનું ચોરસ પણ દોરેલું જોવા મળશે. આ સિમ્બોલનો અર્થ થાય છે કે તમારું ચાર્જર ડબલ ઇન્સ્યુલેટેડ છે. સરળ ભાષામાં જણાવવું તો આ ચાર્જરની અંદર એવું રક્ષણ આપવામાં આવ્યું છે જેથી તેનો ઉપયોગ કરતી વખતે તમને ક્યારેય ઇલેક્ટ્રિક શોક કે સર્કિટનો ખતરો રહેશે નહીં. આ ઉપરાંત આવા ચાર્જરને ઘરમાં અલગથી અર્થિંગ વાયરની પણ જરૂર પડતી નથી. યુવા મિત્રો, સાચી જાણકારી એ જ ખરી સમજદારી છે. એટલે હવેથી જ્યારે પણ નવું ગેજેટ કે ચાર્જર ખરીદો ત્યારે આ સીઈ માર્ક અને ડબલ ઇન્સ્યુલેશન જરૂરથી ચેક કરજો અને સ્માર્ટ બાયર બનજો. યુવા મિત્રો, ચોમાસાની આ મસ્ત મજાની ઋતુમાં વરસાદના ટીપાઓ અને ભીની માટીની ખુશ્બુ તો આપણને બધાને ગમે છે, પણ આ જ વરસાદી સિઝનમાં જ્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય અને વીજળીના ચમકારા સાથે ગડગડાટ થાય ત્યારે ઘણા લોકો થોડા ડરી જતા હોય છે. આપણને બધાને ક્યારેક તો સવાલ થયો જ હશે કે આ વીજળી ચમકવાનું કારણ શું છે અને ક્યાં સૌથી વધુ વીજળી પડે છે. તો ચાલો આજે આપણે આ કુદરતની ઘટના વિશે રસપ્રદ માહિતી પ્રાપ્ત કરીશું અને એ પણ જાણીશું કે કેવી રીતે આપણે વીજળી પડે એ સમયે સુરક્ષિત રહી શકીએ. યુવા મિત્રો, સૌથી પહેલા તો એ જાણી લઈએ કે વીજળી ચમકે છે કેમ. ઈસવીસન 1762માં બેન્જામિન ફ્રેન્કલિને શોધ્યું હતું કે વાદળોમાં પાણીના નાના નાના કણો હોય છે જે પવન સાથે ઘસાવાથી પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ પેદા કરે છે. જ્યારે આ ચાર્જવાળા વાદળો એકબીજા સાથે અથડાય છે ત્યારે લાખો વોટની વીજળી ઉત્પન્ન થાય છે. ભારતીય હવામાન વિભાગ અને ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ પ્રમોશન કાઉન્સિલ આ બંનેએ સાથે મળીને એક નકશો જાહેર કર્યો હતો જેમાં આકાશીય વીજળીથી પ્રભાવિત વિસ્તારોની જાણકારી આપવામાં આવી હતી. તે મુજબ ભારતમાં સૌથી વધારે વીજળી પડવાની ઘટનાઓ મધ્યપ્રદેશમાં બને છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળનો નંબર આવે છે. આ રાજ્યો સિવાય બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં વીજળી પડવાની ઘટનાઓ વધારે બને છે. એક જાણકારી પ્રમાણે વર્ષ 2023-24માં દેશમાં વીજળી પડવાની 1,40,00,000 ઘટનાઓ નોંધાઈ હતી. વર્ષ 2024-25માં આ સંખ્યા વધીને 1,85,00,000 થઈ ગઈ હતી. એક અભ્યાસ પ્રમાણે શહેરી વિસ્તાર કરતાં ગામડાઓમાં વીજળી પડવાની ઘટનાઓ સૌથી વધુ જોવા મળે છે. આકાશીય વીજળી સંબંધી એક્ટિવિટી પૃથ્વી પર એ વિસ્તારમાં વધારે જોવા મળે છે જે ઇક્વેટરની આસપાસ સ્થિત હોય. દુનિયાભરમાં વીજળી પડવાની સૌથી વધારે ઘટનાઓ દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા સ્થિત લેક મરાઈ કાઇબોમાં બને છે. આ હોટસ્પોટ પર વીજળી ચમકવાના દરનું ઘનત્વ 232.52 મીટર હોય છે. સરળ રીતે સમજીએ તો આ વિસ્તારમાં દર વર્ષે દર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 232.52 વખત વીજળીના ગડગડાટ થાય છે અને વીજળી પડે પણ છે. આ સિવાય દુનિયાભરમાં એવા ઘણા વિસ્તાર છે જ્યાં વીજળી પડવાનો દર સૌથી વધારે છે. મધ્ય આફ્રિકાના ક્ષેત્ર કોંગોમાં પણ વીજળી એક્ટિવિટીની ફ્રીક્વન્સી સૌથી વધારે છે. ત્યારબાદ દક્ષિણ અમેરિકા, હિમાલયન ક્ષેત્ર, સેન્ટ્રલ ફ્લોરિડા, આર્જેન્ટિના, કોલંબિયા, ઇન્ડોનેશિયા તથા મલેશિયામાં પણ વીજળી પડવાની સૌથી વધારે ઘટનાઓ બને છે. યુવા મિત્રો, હવે વીજળી પડે એ પહેલાં આપણને એની જાણ થઈ જાય એવી અદ્ભુત ટેકનોલોજી આવી ગઈ છે. વીજળી પડવાની આગોતરી જાણ કરતી એલર્ટ સિસ્ટમ બે રીતે કામ કરે છે. એક તો એડવાન્સ સેન્સર્સ જે વાદળોની મૂવમેન્ટ જોઈને 3 થી 4 કલાક પહેલાં જ એલર્ટ આપી દે છે. બીજું આપણું ભારતીય હવામાન વિભાગના 30 રડાર દર 10 મિનિટે અને ઇસરોનો ઇન્સેન્ટ 3DA સેટેલાઇટ દર 15 મિનિટે વીજળી પેદા કરતા વાદળોનું લોકેશન ટ્રેક કરે છે. આ સેટેલાઇટ ડેટાની મદદથી જ ભારતમાં દામિની એપ બનાવવામાં આવી છે જે તમારા વિસ્તારમાં વીજળી પડવાની હોય તો મોબાઈલમાં તુરંત જ નોટિફિકેશન આપી દે છે. આ ટેકનોલોજીના કારણે આજે હજારો લોકોના જીવ બચાવી શકાયા છે. આ સિવાય સામાન્ય દિવસોમાં પણ થોડી સાવચેતી રાખવી જરૂરી છે. જ્યારે વીજળી ચમકતી હોય ત્યારે ક્યારેય ખુલ્લામાં કે મોટા ઝાડ નીચે ઊભા ન રહેવું. જો તમે મુસાફરી કરી રહ્યા હો
તો કારની અંદર જ રહો અને દ્વિચક્રી વાહનોનો ઉપયોગ ટાળો.

ઘરમાં હો તો બારી દરવાજા બંધ રાખો, ટીવી ચાર્જર જેવા વીજળીથી ચાલતા સાધનોને બંધ કરી પ્લગમાંથી કાઢી લો અને નળ કે ધાતુની પાઇપને અડવાનું ટાળો. આ ઉપરાંત તળાવ કે હોડીમાંથી બહાર નીકળી સુરક્ષિત જગ્યાએ જતું રહેવું જોઈએ. આ સુંદર વિચારની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ જોશનું ગીત મેરે ખ્યાલો કી મલ્લિકા, જેને સ્વરબદ્ધ કર્યું છે અભિજીતે, આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેનું સંગીત નિર્દેશન કર્યું છે અનુ મલ્લિકે. માણીએ આ સુંદર ગીત.

પધારીએ. યુવા મિત્રો, આપણા ગુજરાતમાં એક કહેવત છે કે મીઠા વિનાનો માનવી નકામો. મીઠું કેટલી અનમોલ ચીજ છે. જો રસોઈમાં બધો જ મસાલો પરફેક્ટ હોય અને માત્ર મીઠું જ ભૂલાઈ ગયું હોય તો કેવું થાય? વાનગીનો આખો સ્વાદ જ બગડી જાય. એટલે જ આપણા ગુજરાતમાં મીઠાને સબ રસ કહેવાય છે, જે દરેક સ્વાદને પરિપૂર્ણ કરે છે. દુનિયાભરમાં મીઠાના ઉત્પાદનમાં ચીન અને અમેરિકા પછી આપણું ભારત ત્રીજા નંબરે આવે છે, અને ભારતમાં પણ આપણું ગુજરાત પ્રથમ નંબરે છે. પણ શું તમે જાણો છો કે આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ એ સિવાય પણ મીઠાના બીજા 10 અલગ અલગ પ્રકારો છે? તો ચાલો આજે મીઠાના આ રસપ્રદ 10 પ્રકારો વિશે જાણીએ. યુવા મિત્રો, સૌથી પહેલાં આવે છે આપણા ઘરમાં ઉપયોગમાં લેવાતું ટેબલ સોલ્ટ. આ રિફાઇન્ડ મીઠું હોય છે, જેમાં આયોડિન ઉમેરવામાં આવે છે, જેથી શરીરમાં આયોડિનની ઉણપ ન થાય. પરંતુ એ સિવાય સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી એવું સમુદ્રી મીઠું એટલે કે સી સોલ્ટ પણ હોય છે, જે સમુદ્રના પાણીને સૂકવીને બનાવાય છે. આમાં સોડિયમ ઓછું છે, પણ ઝીંક, પોટેશિયમ અને આયરન જેવા પોષક તત્વો વધારે હોય છે, જે કબજિયાત અને સ્ટ્રેસમાં રાહત આપે છે. આ સિવાય આપણા વ્રત ઉપવાસમાં વપરાતું સિંધા લૂણ એટલે કે પિંક સોલ્ટ હિમાલયની ગુફાઓમાંથી મળી આવે છે, જે નેચરલ મિનરલ્સથી ભરપૂર હોય છે, અને જેમના પણ શરીરમાં સોડિયમ ઓછું હોય તેમને આ મીઠું આપવું એ હેલ્થ માટે બેસ્ટ ગણાય છે. હવે વાત કરીએ આપણા આયુર્વેદિક અને પેટ માટે રામબાણ ઇલાજ તરીકે ગણાતા બ્લેક સોલ્ટ વિશે, જેને આપણે ગુજરાતમાં સંચળ તરીકે ઓળખીએ છીએ. ભલે તેનું નામ બ્લેક સોલ્ટ હોય, પણ રંગ તો આછો ગુલાબી હોય છે. હિમાલયના ક્ષેત્રોમાં મળતા આ મીઠાને જડીબુટ્ટીઓ સાથે ભઠ્ઠીમાં ધગધગતા કોલસા વચ્ચે પકવીને તૈયાર કરવામાં આવે છે, જે ગેસ કે પાચનની સમસ્યામાં ખૂબ જ રાહત આપે છે. આ સિવાય મોટો દાણો ધરાવતું કોશર સોલ્ટ શેફ દ્વારા વાપરવામાં આવે છે, જેમાં કોઈ કેમિકલ કે આયોડિન નથી હોતું. જ્યારે ફ્રાન્સના સમુદ્ર કિનારેથી મળતું સેલ્ટિક સી સોલ્ટ અને સૂર્યપ્રકાશમાં સૂકવાતું ફ્લોર દે સેલ ખાસ કરીને સી ફૂડ અને સ્પેશિયલ વાનગીઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. યુવા દોસ્તો, આ સિવાય પણ મીઠાના કેટલાક અનોખા પ્રકારો છે, જેમ કે ફ્લેક સોલ્ટ, જે પાણીના બાષ્પીભવન પછીની એકદમ પાતળી ક્રિસ્પી પરતમાંથી બને છે. તો વળી હવાઈ ડ્રીપ પરથી મળતું બ્લેક હવાઈયન સોલ્ટ એક્ટિવેટેડ ચારકોલના કારણે ઘાટા રંગનું હોય છે. અને સૌથી રસપ્રદ છે સ્મોક્ડ સોલ્ટ, જેને લાકડાના ધુમાડામાં આશરે 15 દિવસ સુધી રાખીને સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. ભોજનનો સ્વાદ વધારવા અને રસોઈમાં કંઈક નવું ટેસ્ટ કરાવવા માટે આંતરરાષ્ટ્રીય શેફ આ બધા જ અલગ અલગ સોલ્ટનો ઉપયોગ કરતા હોય છે. તો યુવા મિત્રો, હવે તમે જ્યારે પણ ભોજનનો સ્વાદ માણો ને ત્યારે મીઠા વિશેની આ મહત્વની માહિતીને અચૂક વાગોળજો. યુવા મિત્રો, આપણા જીવનમાં વૃક્ષોનું ઘણું મહત્વ છે. તે આપણને હવા, વરસાદ અને ખોરાક પૂરા પાડે છે. દુનિયામાં ઘણા પ્રકારના વૃક્ષો છે, જે પોતાના આકાર, ફળ, ફૂલ કે અન્ય વિશેષતાઓના કારણે બીજાથી ઘણા અલગ છે. આપણી પૃથ્વી પર ઘણા વૃક્ષો એવા પણ છે જે ખરેખર વિશેષ છે. તે પોતાની વિચિત્રતા કે ખાસિયતના કારણે વિખ્યાત છે, જેને જોઈને ચોક્કસ આશ્ચર્ય થાય. ચાલો આજે આવા જ કેટલાક રહસ્યમય કે વિચિત્ર વૃક્ષો વિશે જાણીએ. સૌપ્રથમ વાત નામીબિયાના બોટલ ટ્રી વિશે. પ્રાચીન સમયમાં ઝેર તરીકે ઉપયોગમાં લેવાનારા નામીબિયાના આ વૃક્ષ બોટલ ટ્રી તરીકે આજે જગતભરમાં પ્રખ્યાત છે. આ વૃક્ષનો રસ ખૂબ જ ઝેરી હોય છે. પહેલાના સમયમાં શિકારીઓ પોતાના તીરને ઝેરીલું બનાવવા માટે તેનો ઉપયોગ કરતા હતા. આ વૃક્ષનો આકાર બોટલ જેવો હોવાના કારણે તેને બોટલ ટ્રી નામ આપવામાં આવ્યું છે. આ વૃક્ષ નામીબિયાના પર્વતીય પ્રદેશોમાં ઉગે છે અને તેના ફૂલ ખૂબ જ સુંદર હોય છે. આ ફૂલો સફેદ અથવા ગુલાબી રંગના હોય છે, જે વચ્ચેથી ઘાટા કે કાળા અથવા લાલ રંગના હોય છે. ત્યારબાદ વાત કરીએ કેનેરી આઇલેન્ડ પર આવેલા ડ્રેગન ટ્રી વિશે. ડ્રેગન ટ્રી સામાન્ય વૃક્ષોની તુલનામાં ખૂબ જ અલગ હોય છે. તેનો આકાર મોટા ભાગે છત્રીને મળતો આવે છે. આ મુખ્યત્વે કેનેરી આઇલેન્ડમાં મળી આવે છે, જે શરૂઆતમાં અહીં રહેનારા સ્થાનિક લોકો માટે ધાર્મિક અને આકર્ષણનું કેન્દ્ર હતું. જોકે કેનેરી આઇલેન્ડ સિવાય

વૃક્ષ મેક્સિકોના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ વૃક્ષની ઉંમર લગભગ 490 થી 1000 વર્ષ જેટલી માનવામાં આવે છે. યુવા મિત્રો, શું રણમાં કોઈ વૃક્ષ ઉગી શકે? તમે કહેશો, ના, રણમાં તો ઝાડી ઝાંખડા ઉગે, ત્યાં કોઈ મોટા વૃક્ષની કલ્પના કેમ કરવી? પરંતુ તેમ છતાં આવી એક અજાયબી બહેરીનના રણ વિસ્તારમાં જોવા મળે છે. રણમાં પાણીનો કોઈ સ્તોત્ર ન હોવા છતાં પણ અહીં એક મોટું વૃક્ષ અડીકમ છે. માઇલો સુધી અહીં બીજું કોઈ વૃક્ષ નથી. એવું કહેવાય છે કે તેના મૂળિયા બહુ લાંબા છે, જેના કારણે તે જમીનની બહુ ઊંડે જઈને પાણી શોષી લે છે. આ વૃક્ષને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેને ટ્રી ઓફ લાઈફ તરીકે ઓળખવામાં આવે છે. આ વૃક્ષ આશરે 400 વર્ષ જૂનું અને 9.75 મીટર ઊંચું છે. સ્થાનિક લોકો તેને ટ્રી ઓફ લાઈફ તરીકે ઓળખે છે અને એવું માને છે કે આ સ્વર્ગનો પ્રવેશ દ્વાર છે. ક્યારેક આ સ્થાન પર ઘણા બધા લોકો સ્વર્ગનો રસ્તો બનાવતા હતા એવું સ્થાનિકોનું માનવું છે. આ વૃક્ષ જોવા માટે દર વર્ષે 50,000 કરતાં વધુ પ્રવાસીઓ અહીં એકઠા થાય છે. ત્યારબાદ વાત કરીએ કંબોડિયાના સિલ્ક કોટન ટ્રી વિશે. આ વૃક્ષની ગણના વિશ્વના સૌથી અજીબોગરીબ વૃક્ષમાં થાય છે. પ્રવાસીઓ જ્યારે દક્ષિણ પૂર્વ એશિયાના પ્રવાસે જાય ત્યારે કંબોડિયામાં આ વૃક્ષ જોવા અચૂક જાય છે. આ સિલ્ક કોટન ટ્રીના મૂળિયા જાણે પ્રાચીન મંદિરને લપેટાઈ ગયા હોય એ રીતે આ વૃક્ષ ફેલાયેલું છે. તે ખરેખર ખૂબ જ સુંદર લાગે છે અને આ મંદિરનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કરાયો છે. તો યુવા મિત્રો, વિશ્વમાં આવા પણ અજીબો ગરીબ વૃક્ષ છે જેની માહિતી જાણીને કે સાંભળીને આપણે રોમાંચ અને રહસ્યની લાગણી અનુભવીએ છીએ. આ સુંદર વિચારની સાથે હવે પુનઃ સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ ખૂબસૂરતનું ગીત મેરા એક સપના હૈ, જેને સ્વરબદ્ધ કર્યું છે કુમાર શાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિએ. આ ગીતનું લેખન કર્યું છે સંજય છેલે અને તેને સંગીત નિર્દેશિત કર્યું છે જતિન લલિતે. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ. યુવાણી આકાશવાણી.

આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે, મીડિયમ વેવ 370.3.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. નુસરત ફતેહ અલી ખાન અને સાથીઓને સાંભળીએ.

તો સોલર પેનલ નંખા વીજ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખા વીજ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજીનામું સોંપ્યું. સરકારે તમામ માંગણીઓ સ્વીકારતા સીજેપીએ આંદોલન પાછું ખેંચ્યું. રાજ્યમાં આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે નવસારી જિલ્લાના પૂરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોની આપ લે કરશે. અને ક્રિકેટમાં ભારતે હરારેમાં રમાયેલી 3 મેચની શ્રેણીની બીજી T20 એકદિવસીય મેચમાં ઝિમ્બાબ્વેને જીતવા માટે 220 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પ્રધાને જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ ઉદ્ભવેલી સ્થિતિથી તેઓ વ્યથિત છે અને આ તેમના માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી. તેમણે કહ્યું કે જંતર મંતર અને સમગ્ર દેશમાં વર્તમાન સ્થિતિનો રાષ્ટ્રવિરોધી શક્તિઓ લાભ ન ઉઠાવી શકે અને કોઈપણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન અટવાય તેથી તેમણે પ્રધાનમંત્રીને પોતાનું રાજીનામું સોંપવાનો નિર્ણય લીધો છે. શ્રી પ્રધાને પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન, વિશ્વાસ અને સતત સહયોગ બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું કે રાષ્ટ્રસેવા તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેઓ તેના પ્રત્યે સદા સમર્પિત રહેશે. શ્રી પ્રધાને ઉમેર્યું કે નીટ યુજી પરીક્ષામાં ગેરરીતિઓ બાદ સરકારે તપાસ સીબીઆઈને સોંપી હતી અને પરીક્ષા રદ કરી હતી. સરકારે ફરીથી પરીક્ષા યોજવાની નવી તારીખની પણ જાહેરાત કરી. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારે આવતા વર્ષથી આ પરીક્ષાને કોમ્પ્યુટર આધારિત પરીક્ષા મોડમાં યોજવાનો નિર્ણય લીધો છે. સરકારે તમામ માંગણીઓ સ્વીકારી લીધા બાદ સીજેપીએ પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે સીજેપીના પ્રતિનિધિમંડળ સાથે પરીક્ષા પદ્ધતિમાં સુધારા અને પેપર લીક રોકવાના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરીને ત્રીજા તબક્કાની ચર્ચા કરી હતી. ત્યારબાદ નવી દિલ્હી ખાતે સીજેપી પ્રતિનિધિમંડળ સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન સરકારે સીજેપીની એ માંગણીઓ સ્વીકારી લીધી છે. સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે નક્કી કરાયેલી શરતોનું પાલન નિશ્ચિત સમયમર્યાદાની અંદર કરવામાં આવશે. રાજ્યભરમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેતા અને ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાજ્ય અધિકારીઓએ 40,000થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડ્યા છે, જ્યારે બચાવ ટીમોએ 6,766 ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા છે. નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં મહત્તમ સ્થળાંતર જોવા મળ્યું છે. નવસારી, વલસાડ, સુરત અને અમદાવાદ સહિત સંવેદનશીલ જિલ્લાઓમાં કુલ 17 એનડીઆરએફની ટીમો, 32 એસડીઆરએફ પ્લાટૂન અને 6 આર્મી કોલમ તૈનાત કરવામાં આવી છે. રાજ્યના જળાશયોમાં પાણીનો સંગ્રહ નોંધપાત્ર રીતે વધ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં તેની કુલ ક્ષમતાના લગભગ 69% પાણી ભરાઈ ગયું છે, જ્યારે 21 ડેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. એસઇઓસી ગાંધીનગરના જણાવ્યા મુજબ સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 195 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં 2.8 અને વાવથરા જિલ્લાના દિયોદર તેમજ વલસાડના નાના પોંઢામાં 2-2 ઇંચ વરસાદ થયો છે, જ્યારે નવસારીમાં 1.81 ઇંચ વરસાદ થયો છે. સૌથી ઓછો વરસાદ મોરબી અને હળવદમાં 1-1 મિલીમીટર નોંધાયો છે. મહેસાણા જિલ્લાના ઉમિયાનગર વિસ્તારમાં સતત વરસાદને કારણે એક વૃક્ષ ધરાશાયી થતાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું. રાજકોટ જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદમાં વીરપુર ખાતે કાર તણાઈ જવાના સમાચાર મળતા જેતપુર, ગોંડલ અને જૂનાગઢ ફાયર વિભાગ તેમજ એસડીઆરએફની 4 ટીમો દ્વારા સઘન શોધખોળ હાથ ધરતા વીરપુર પાસે તણાયેલી કાર અને કાર ચાલકનો મૃતદેહ થોરાડા ડેમમાંથી મળી આવતા અરેરાટી વ્યાપી. સુરત શહેર તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આશરે 40-50 લોકોને રેસ્ક્યુ કરી સણિયા હેમત ખાતે કાર્યરત રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા. વલસાડ જિલ્લામાં સતત 3 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તેમજ ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે બંધ થયેલા 354 રસ્તાઓને 24 ઇમરજન્સી ટીમો દ્વારા 24 કલાક કામગીરી હાથ ધરીને વાહન વ્યવહાર માટે પૂર્વવત કરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં 100થી વધુ શ્રમિકો ધરાવતી 10 વિશેષ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 20થી પણ વધુ મુખ્ય તથા અંતરિયાળ રસ્તાઓને તાત્કાલિક અસરથી મરામત કરી વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકાયા. ડાંગ જિલ્લામાં આજે

0: સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી છેલ્લા 10 કલાકમાં સરેરાશ 24.67 મિલીમીટર વરસાદ નોંધાયો. વહીવટીતંત્ર દ્વારા 6 માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સ્થાનિક લોકો સાથે મળીને તાત્કાલિક સહાય ચૂકવવાની પણ જાહેરાત કરી હતી.
1: મિટિંગમાં નિર્દેશ આપવામાં આવ્યા છે. 1800 રૂપિયાની કેસદોલ અને ઘરવખરી માટે 5800 રૂપિયા તાત્કાલિક બધાને પહોંચે છે એ માટેના પ્રયત્ન કરવાનું કહ્યું છે. ત્યાર પછી પણ પશુધન માટે પણ ભેંસ અને ગાય માટે 37500 રૂપિયા અને બકરી માટે 22000 રૂપિયા પણ એને મળે એ પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે.
0: સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. કચ્છ જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને નદી, નાળા, તળાવ, ડેમ સાઇડ કે અન્ય કોઈપણ પાણી ભરાતું હોય તેવા સ્થળોએ ન જવા વિનંતી કરી છે. આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ અનુરોધ કર્યો.
2: આઈએમડી વિભાગ તરફથી ભારે વરસાદની આગામી 24 કલાક માટે એક આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં ખાસ તો ફ્લેશ ફ્લડ પ્રકારની એક સિચ્યુએશન કે જેમાં ખૂબ ઓછા સમયમાં વધારે વરસાદ પડી જાય એવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. આ આખી પરિસ્થિતિ છે એ ખાસ તો જે રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, ભુજ આ તાલુકાઓ અને આસપાસના વિસ્તાર માટે ઇસ્યુ કરવામાં આવી છે. આપના માધ્યમથી ખાસ લોકોને વિનંતી છે કે આ પરિસ્થિતિમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો.
0: આગામી 24 કલાકમાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ હવામાન વિભાગના કચેરીના નિયામક એકે દાસે જણાવ્યું કે મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
3: એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ જો ડિસ્ટ્રિક્ટ રેડ વાર્નિંગ કે સાથ આજ દિયા ગયા હૈ. મેઇનલી ઉત્તર ગુજરાત કી જો જિલ્લા હૈ, ભાથરાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલ્લી, પાટાન, મહેસાણા, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર કે લિયે દિયા ગયા હૈ રેડ વાર્નિંગ. ફિશરમેન ભાઈ કે લિયે ભી વાર્નિંગ દિયા ગયા હૈ અગલે 2 દિન 25 અને 26 જુલાઈ કે લિયે. ઇસમે સ્કવાયલી વેધર કે સાથ જો સ્પીડ રહેગા 45 થી 55 કિલોમીટર પ્રતિ ઘંટા, ગસ્ટિંગ જો રહેગા 65 કિલોમીટર પ્રતિ ઘંટા હોને કા સંભાવના રહેગા. પોર્ટ વાર્નિંગ દક્ષિણ ગુજરાત કી જો તટિકત્ર ઇસમે દિયા ગયા હૈ, ઇસમે LC3 સિગ્નલ દિયા.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારોની આપ લે કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ ઉપર પણ કરવામાં આવશે. તેનું સીધું પ્રસારણ આકાશવાણી, દૂરદર્શન, પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ ઉપર પણ થશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરશે. નર્મદાની મોરબી બ્રાન્ચ કેનાલ તૂટતા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્થળની મુલાકાત દરમિયાન લાખો લીટર પાણીનો વેડફાટ થતો હોવાથી અધિકારીઓને સૂચના આપી મચ્છુ ડેમમાં પાણી પહોંચાડતી કેનાલને તાત્કાલિક રિપેર કરવાની સૂચના આપી.
4: લગભીપુર પાસે જે SSNL નું કેનલ છે ત્યાં જે સ્ટોર્મ વોટર છે પ્લસ જે કેનલનું વોટર છે એ બધાનું એક સાથે વધારે ઇન્ફ્લો હોવાના કારણે કેનલમાં ગાબડું પડ્યું છે. કેનલનું જે પાણી છે અત્યારે એ કાલિંદ્રી નદીમાં જાય છે અને જેમ આ પાણી બંધ થશે તરત જ એમની ટીમ સિવિલની તૈયાર છે અને એના આધારે ઝડપથી એઝ સુન એઝ પોસિબલ રિપેર થાય એના માટે તંત્ર એ તૈયારી રાખી છે. આજુબાજુના જે ખેડૂતોને પણ થોડું નુકસાન થયું છે એનું અમે સર્વે પણ ચાલુ કરીએ છીએ.
0: અમદાવાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ધોળકા, બાવળા અને સાણંદમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી કરાઈ રહી છે. 108 SDRF તેમજ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો દ્વારા 3 તાલુકાઓમાં ફસાયેલા લોકોનું સતત રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ધોળકાની ધવલ સોસાયટીમાંથી અંદાજે 126 લોકો અને ત્રાસદ ગામમાંથી બોટ મારફતે 95 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા તો 108ની ટીમે પૂરના પાણીમાંથી એક સગર્ભા મહિલાને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડ્યા. બાવળા તાલુકાના બલદાણા ગામ SDRF અને સ્થાનિક પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બોટ મારફતે 121 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડ્યા. આ સાથે એકમે ફ્યુઅલ સિસ્ટમ કંપનીના 35 કારીગરોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું તો સાણંદમાં પણ મશીનરીની મદદથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો. બાવળાના કાવડા ગામે SDRF અને તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરીને 62 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ક્રિકેટમાં હરારેમાં રમાયેલી 3 મેચની શ્રેણીની બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.

ભારતે યજમાન ઝિમ્બાબ્વે માટે 220 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતે ઈશાન કિશનના માત્ર 44 બોલમાં 81 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા હતા. તિલક વર્માએ પણ 60 રન બનાવીને અણરમ રહ્યા હતા. અમને મળેલા છેલ્લા અહેવાલ મુજબ ઝિમ્બાબ્વેએ 9 ઓવરમાં 5 વિકેટે 67 રન બનાવી લીધા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજીનામું સોંપ્યું. સરકારે તમામ માંગણીઓ સ્વીકારતા સીજેપીએ આંદોલન પાછું ખેંચ્યું. રાજ્યમાં આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે નવસારી જિલ્લાના પૂરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોની આપ લે કરશે. અને ક્રિકેટમાં ભારતે હરારેમાં રમાયેલી 3 મેચની શ્રેણીની બીજી T20 એકદિવસીય મેચમાં ઝિમ્બાબ્વેને જીતવા માટે 220 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: ભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હો ડાયરાના મિત્રોને જા જા કરીને રામ રામ રામ રામ.
2: ગામના ચોરે આજે એક અનોખી વાત કરવી છે. મિત્રો, આપણી ખેતી અને લોકસાહિત્ય, આપણું લોકસંગીત એ એકબીજા સાથે અરસપરસ સંકળાયેલા છે. કેટલા બધા લોકગીતો છે એ ખેતીને આધારિત છે, અને કેટલી બધી ખેતીની વાતો આપણા લોકસાહિત્યમાં સંકળાયેલી છે. તો આજે ખેતીની વાતોને લોકસાહિત્ય સાથે વણીને આપણે એક સરસ વાત સાંભળવાની છે. ખેતી રે ખેતી, આધુનિક ખેતી. રજૂઆત છે શ્રી પ્રવીણદાન માવલની, કે જે પોતે એક ખેડૂત છે, પશુપાલક છે અને આકાશવાણી રાજકોટના લોકસંગીતના કલાકાર પણ છે.

ಮಾ ಆಜ ಕಂಚನು ಬರಿಸಾಮೆ ಎವೋ ರೂಢೋ ಆಜ್ನ ಆ ಕಾರ್ಯಕ್ರಮ ಆಪ್ಸೌನಿ ಹಾಜರಿ અને એવા મારે થોડી ખેતીની વાતો તમારી વચ્ચે કરવાની સાહિત્યની સાથે. તો આપણા સાહિત્યમાં આપણા કવિઓએ માની વંદના કરી, પ્રભુની વંદના કરી, દરેક તત્વોની વંદના કરી, એમ આપણા પશુઓની પણ વંદના કરી છે. અને એની સાથે આપણા કાર્યક્રમની માલિપા એક કવિની યાદ આવે કે આ તો ગામડું છે, ખેતી છે, પર્યાવરણ છે, શ્રમિકો છે, અને એનો પ્રેમ, લાગણી, એનો ભાવ, એનું વાતાવરણ કેવું હોય. કવિ લખે, નાથાલાલ દવે લખે પોતાના ગ્રામ્ય જીવન મહિમાના ગ્રંથની માલિકા, એમણે આ વાત લખી છે. શું કહે છે?

વરસાદ પડે શરૂઆતનો, એના ફોરા પડે કોરી ધરતી ઉપર, અને એ માટીમાં એ વરસાદના બૂંદ પડે, અને એમાંથી જે મહેક આવે કવિ કે, એ મહેક તમે ગમે ત્યાં જાઓ તમને ન મળે, એ તો માત્રથી માત્ર આ વરસાદના ફોરા પહેલી વખત જ્યારે ધરતી ઉપર પડે અને કોરી ધૂળની માટીની માલિપા જ્યારે પડે ને જે મહેક આવે એની કવિ આ વાત કરી છે. અને મિત્રો, એનાથી આગળ આપણું વાતાવરણ કેવું?

हालो गे रे गामळे, हालो हालो गामळे, हालो गे रु गामळे, हालो हालो गामळे। चारिसू गावलळी डुंगरानी ढाळे, મોર ગહકે જ્યાં સરોવરની પાળ દે, હાલો ભેરું ગામડે। અને ગાયની જ્યારે વાત કરીએ ત્યારે આપણને પશુઓની યાદ આવે, અને પશુઓની જ્યારે વાત કરી ત્યારે આદર્શ પશુપાલન કેમ, એના માટે આપણા વૈજ્ઞાનિકોએ જે વાતો કરી છે એમાંની થોડાક સંદેશાઓ રૂપે આપણે અહીંયા વાત લઈએ। તો મિત્રો, પશુ એક એવું પ્રાણી કે જે દૂધાળા પશુઓ છે, ગાય છે, ભેંસ છે, બકરા છે, એના માટે આપણને વૈજ્ઞાનિકોએ, પશુ ચિકિત્સક એ નિષ્ણાંતોએ આપણને જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે જો આપણે વાત કરીએ તો ગાયને અને ભેંસને એના દાણ વિશે થોડી વાત તમારી વચ્ચે મૂકું। તો ગાય અને ભેંસ એને આપણે જે સામાન્ય રીતે જીવન જીવવા માટે એને જે દાણ સમતોલ આહાર આપીએ છીએ એ આપણે 1 કિલોથી શરૂ કરીએ છીએ, અને ગાયને 1 કિલો, ભેંસ અને શંકર ગાયને 1.5 કિલો, આવી એની માત્રા આપણને બતાવેલી છે। બીજી વાત એ છે કે આપણા જે કોઈ ગાય ભેંસ એની અવસ્થા ગાભણ હોય ત્યારે એના માટે જે દાણ આપવાનું છે એમાં થોડો ઉમેરો કરીને, એટલે કે એનાથી 1 કિલો વધીને ગાય માટે અને ભેંસ માટે એનાથી ડબલ કરી, એટલે કે 1.5 કિલો વધારીને આપણે એને દાણ આપતા હોય છે। આવી આ સમતોલ આહાર માટેની એક ભલામણ છે, અને તો જ આપણે સારું આપણે દૂધ મેળવી શકીએ અને આપણા પશુને આપણે એની પૂરેપૂરી એના શરીરમાં એ શક્તિ જળવાઈ રહે એવી આ વાત તમારી વચ્ચે આપણને અહીંયા આપણા નિષ્ણાંતોએ આપી છે। હવે ચારાની જ્યારે વાત કરીએ તો લીલો ચારો

20 કિલો, સૂકો ચારો 8-10 કિલો, અને દાણની મેં તમને વાત કરી એ રીતે આપણે એ દૂધાળા પશુ માટે કાળજી લેવી જોઈએ. અને લીલો ચારો એટલા માટે આપણે આપીએ છીએ કે એમાં વિટામિન એ મળે, અને વિટામિન એ મળવાથી પશુને એનો જે ખામી હોય વિટામિન એની, અને જો રતાંદરાપણું આવી જાય તો બહુ મુશ્કેલી થઈ પડે. એટલે વિટામિન એ એટલા માટે આપવામાં આવે, એટલા માટે લીલો ચારો આપીએ છીએ કે એમાંથી એ બધા તત્વો એમને મળી રહે. બીજી વાત, આપણો ચારો છે એ કઠોળના રૂપમાં અને ધાન્ય વર્ગ. હવે કઠોળની વાત કરીએ તો કઠોળ વર્ગનો ચારો છે એ રજકો, ગુવાર, ચોળી, બરસીમ અને દશરથ. આ કઠોળના રૂપમાં એનો જે એનો વર્ગ છે એનો ચારો છે. પછી ધાન્ય વર્ગનો ચારો છે, એમાં મકાઈ, જુવાર, બાજરી, ઓટ અને આપણા શેઠાપાડાનું ઘાસ. આવી રીતે આપણે આપણા પશુને દાણ અને ચારો આપવા માટે આપણા નિષ્ણાંતોએ આપણને જે સલાહ આપી છે એનું આપણે એ અમલ કરીએ. બીજી વાત એક એવી છે એમાં કે પશુને પોતાના આહારમાં ક્ષારની જરૂર પડે, તો આ ક્ષાર માટે આપણે 30 ગ્રામ એ ક્ષારનું મિશ્રણ અને 25 ગ્રામ મીઠું આ રીતે આપણે આપણા એ દાણની અંદર ભેળવીને આપણે એને આપતા હોય છે અને એની જરૂર હોય છે. ચોથી વાત આવે છે પૂરતું પાણી. કોઈ પણ પશુને પૂરતું પાણી મળે અને એ પણ પોતાનું જે નિવાસસ્થાન છે એ જગ્યાએ જ આપણે એને પૂરતું પાણી આપીએ, એની વ્યવસ્થા કરીએ, એ પણ એટલું જ જરૂરી છે. હવે પાણીની જ્યારે વાત આવે તો આપણે થાય કે પાણી તો અમારે થોડુંક ઓછું છે ને કેમ થાય. એની સાથે સાથે સારી વાત એ છે કે આપણે ત્યાં સૌની યોજના આવી. સૌની યોજના એટલે નર્મદાના જળને આપણે અહીંયા છે કે રાજકોટના આજ ડેમ સુધી લઈ આવ્યા, અને એ જળના વધામણા આપણા દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે તારીખ 29/6/2017 એના નીર વધાવ્યા. અને બહુ આનંદની વાત તો એ છે ખેડૂત મિત્રો કે આપણે ત્યાં સૌરાષ્ટ્રના 115 ડેમ એ નર્મદાના જળથી ભરી દેવામાં આવે અને એવું મજાનું આયોજન છે, અને એનો લાભ સિંચાઈમાં વધુમાં વધુ સૌરાષ્ટ્રને મળે એવી શુભ ભાવના આની અંદર સમાયેલી છે અને આપ સૌ એ વાત જાણો છો. તો તમારી વચ્ચે મને નાથાલાલ દવેની આ એક કડી એટલા માટે યાદ આવી કે પ્રસંગને અનુરૂપ સીમ છે આપણી, ખેતર છે આપણું, એના માટે કવિ લખે શું કહે છે.

ખૂંદવા ને સીમભાઈ, ખેડવા ને ખેતરો. અને આપણા ખેતરો એવા છે ને, આપણી જે જમીન છે એમાં ખાસ કરીને આધુનિક ખેતીની જો વાત કરીએ તો પહેલામાં પહેલી શરત તો એ છે કે આપણા જે કંઈ ખેતર આપણી વાડી છે, આપણી જમીન છે, એની આપણે જમીનની ચકાસણી કરાવવી જોઈએ. એનું પૃથ્થકરણ કરવા માટે આપણે લેબોરેટરીમાં એ કૃષિ વૈજ્ઞાનિકો પાસે એને લઈ જવું જોઈએ અને એમાં કયું તત્વ ઘટે છે અને કયું તત્વ એના ઉમેરવાથી આપણને ફાયદો થાય પાકમાં, એવી વાત અહીંયા તમારી વચ્ચે મૂકવા એક પ્રયત્ન કરીએ છીએ. તો આધુનિક ખેતીની આ એક પહેલી શરત છે કે આપણી જમીનનું આપણે એનું પૃથ્થકરણ કરાવીએ, એની ચકાસણી કરાવીએ. બીજી વાત એ છે કે આપણી ગુજરાતની જે જમીન છે અને એમાં ત્રણ તત્વો ઘટે છે, એક જસત, આયર્ન અને સલ્ફર. આ ત્રણ તત્વો આયર્ન માટે એમાં ઉણો પ્રિય છે. તો આની પૂર્તિ કરવા માટે આપણે જે કંઈ પ્રયત્ન કરીએ એ કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ મુજબ એ જરૂરી છે. હવે બીજી વાત એ છે કે આપણા કોઈ પણ પાકના છોડને 16 તત્વોની જરૂર પડે, એના પોષક તત્વો 16. એમાં આ 16 તત્વોમાં 3 તત્વો એને આપોઆપ પાણી અને હવામાંથી મળે. એ કયા તત્વો? એ કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન. આ 3 તત્વો છે એ આપોઆપ એમને પાણી અને હવામાંથી

થોડને મળી જાય, બાકી વાત રહી તેરની, તો આ તેર તત્વોને આપણે આપવા માટે જે પૂર્તિ કરીએ છીએ એને આપણે ખાતર કહીએ છીએ. તો આ ખાતરના પાછા પ્રકાર આપણને આપ્યા છે. પહેલી વાત એ છે કે આપણું ગામડાનું જે ખાતર, સેન્દ્રિય ખાતર, આપણું છાણિયું ખાતર, ઉથરેટીનું ખાતર, બીજું ખાતર છે જૈવિક ખાતર, ત્રીજું લીલો પડવાસ, ચોથું ખોળ આપણે એના ખાતરમાં નાખીએ છીએ, અને બાયો ફર્ટિલાઇઝર જે કાંઈ ખાતરો આપણા છે એ, અને છઠ્ઠું રાસાયણિક ખાતર. હવે રાસાયણિક ખાતરની એક એની એક મર્યાદા છે કે દાખલા તરીકે તમને આપણે ડીએપીની વાત કરીએ તો ડીએપી ખાતર એવું છે જે પાયાનું ખાતર છે, જે ઉપર છાંટવાથી એ પાકને બહુ ફાયદો થતો નથી, પણ પાયાનું ખાતર છે એટલે એને આપણું જે બીજ વાયવું છે એનાથી નીચેના ભાગમાં એ ખાતર આપણે આપવું જોઈએ પાયામાં, પછી એના ઉપર આપણે વાવેતર કરીએ, અને એ બીજમાંથી જે અંકુર ફૂટે ઉપર આવે ને મૂળ જાય સીધે સીધા એમ કહેવાય કે ખાતર સુધી પોગે. આવી રીતે સમજદારીપૂર્વકથી આપણે એનો ઉપયોગ કરીએ તો વધુમાં વધુ આપણને એનો ફાયદો ઉત્પાદનમાં મળે છે. તો આવી જે આપણી ઝીણી ઝીણી વાતો છે એના ઉપર આપણે બહુ ધ્યાન દઈ શકતા નથી, પણ જ્યારે પૂરેપૂરી, હવે તો દરેક ખેડૂતો પણ ભણેલા છે, સારું ભણેલા છે, અને સવિશેષ એ તો સંશોધનો પણ કરે છે, ઘણા ખેડૂતોએ પણ ખેડૂત પ્રદર્શનોમાં પોતાના સંશોધનો મૂકીને એ આપણી સૌરાષ્ટ્ર ગુજરાતને એમણે ગૌરવ અપાવ્યું છે, એનો પણ અત્યારે અહીંયા આનંદ વ્યક્ત કરું છું. બીજી વાત, આપણે પાકની જ્યારે વાત કરી છે તો આપણે ત્યાં મગફળી, કપાસ, જુવાર, બાજરી, કઠોળ આ બધા જે આપણા પાક છે એના માટે અલગ અલગ રીતે દવાઓના છંટકાવ કરવા માટેની પણ ભલામણ આપણા નિષ્ણાંતોએ આપી છે. તો જેમ પશુની વાત કરી કે ગાય ભેંસને ભાવથી આપે નહીં આહાર, ગાય ભેંસને ભાવથી આપે નહીં આહાર, પછી દૂધ ખાવા દોટું દીએ એ પણ એક ગમાર, અરે હળ ખેતરમાં આયકું નહીં અને આટા દે અપાર. આ તો આપણા કવિઓ લખે છે, આપણને જાગૃત કરે છે કે ભાઈ તું આમથે આમ તો આટા મારમાં સમયસર તારી ખેતી કર, હળ ખેતરમાં આયકું નહીં આટા દે અપાર. અને પછી એમ કવિ લખે એના માટે, હળ ખેતર આયકું નહીં આટા દે અપાર, અરે ખેડૂત જો ખાતર વેચે તો એ પણ એક ગમાર. ખેડૂતે પોતાનું સેન્દ્રિય ખાતર વેચી નાખીને, છાણિયું ખાતર વેચી નાખીને પછી રાસાયણિક ખાતરની ખરીદી કરવી ને એ યોગ્ય નથી, વિવેકપૂર્ણ નથી. તો આવી જે આપણી વાતો છે એમાં આપણા જાળવાને આપણે કેમ ભૂલી જાય. આપણે કવિ કાગ લખે શું કહે છે કે જાળવા આપણી ગાય અને આપણી ધરતી, એના વિશે કવિએ એને બિરદાવલી કરી. શું લખ્યું એણે?

આવી આપણી વચ્ચે પ્રેરણાદાયી વાતો દુહાના રૂપમાં, છંદના રૂપમાં, ગીતના રૂપમાં, લોકગીતના રૂપમાં આપણા કવિઓએ મૂકી છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, એને અમલ કરીએ અને સારો પાક લેવા માટે એક ભલામણ. આધુનિક ખેતીની જ્યારે વાત હોય તો જંતુનાશક દવાઓની વાત છે. હવે એનો તો બહુ વિસ્તારથી આખો એની વાત છે, પણ મારે જે વાત કરવી છે તમારી વચ્ચે કે મિત્રો, આપણે જે દવાના ટીન ખરીદીએ છીએ એની અંદર કેવા પ્રકારનું ઝેર, કેટલા પ્રકારનું ઝેર છે એ દવાની અંદર, એની મને તમને ખબર ન પડે અને એનો ઉપયોગ કરવામાં આપણે જો ક્યારેક ભૂલ થાય, ડબલું ખોલતા ક્યારેક છાંટા મોઢાને નાકને અડી જાય, બાળકના હાથમાં ટીન આવી જાય, કોઈ પશુને એનું નુકસાન થઈ જાય, એના માટે બહુ મહત્વની વાત છે તમે જ્યારે ખરીદી કરો દવાની ત્યારે ટીન ઉપર એના ઝેરના માત્રાની વાત લખેલી આવે છે. અંગ્રેજીમાં છે એટલે બધાને ખબર ન હોય, પણ બીજી વાત એ છે કે એના માટે એક આમ હીરા આકારનું ચિત્ર હોય છે ચોરસ, અને એના બે ભાગ કરો એટલે એમાં બે ત્રિકોણ બને. એમાં એક ત્રિકોણમાં ઉપર લખેલું હોય છે પોઈઝન અને બીજા ત્રિકોણમાં કલર હોય છે લાલ. એ લાલ કલર એ બતાવે છે કે અતિ આ ઝેર છે, કાતિલ ઝેર છે. અને કાતિલ છે એની બીજી એક સાબિતી એમાં ચિત્ર એ હોય છે કે માણસનું એક મોઢાનું મોરું હોય છે અને નીચે ચોકડી મારેલી હોય છે. આ ચિત્ર એમ બનાવે છે કે આ ગળે ઉતરી જાય એટલે માણસ મરી જ જાય, કોઈ પણ જીવ મરી જાય, આટલું એમાં કાતિલ એમ કહેવાય ઝેર છે. આ એક વાત. હવે બીજો જે એની જ ખરીદી કરવામાં તમને હાથમાં આવે તો એ ટીનમાં આવો જ કલર અને વિગત લખેલી હોય, પણ એમાં પીળો કલર હોય છે. પીળો કલર છે એ એમ બતાવે છે કે અતિ ઝેર છે. એનાથી આગળ ત્રીજો જે એની અંદર જે બતાવેલો જે કલર છે એવું કોઈ દવા હોય એમાં, તો એમાં વાદળી કલર છે. અને વાદળી કલર એ એમ બતાવે છે કે આમાં સાધારણ ઝેર છે. અને ચોથી વાત એ છે કે કોઈ એક ટીનમાં લીલો કલર છે. હવે લીલો કલર એ બતાવે છે કે આમાં સાધારણ પણ આમાં ઝેર તો છે જ. આવી સાબિતી આપણને મળી રહે અને આપણે ક્યારેય કોઈ પણ જાતનું આપણે ભૂલ ન કરીએ અને નુકસાન ન થાય એના માટે આવી નિશાનીઓ હોય છે. તો આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલૂણો સ્નેહ, સખી અમારા આ ચોકમાં આજ કંચન બરસા મેં.

ખેતી રે ખેતી આધુનિક ખેતી આ સંગીતમય રજૂઆત સાંભળી શ્રી પ્રવીણદાન માવલ પાસેથી કે જેમાં ખેતીની વાતોને લોક સાહિત્યની સાથે વણી અને આપણી સમક્ષ રજૂ કરવામાં આવી અને હવે સમય છે એક લોકગીત માણવાનો.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે.
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ ને બધાને કહીએ
1: રામ રામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગ્રામીણ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: સરકારે તમામ માંગણીઓ સ્વીકારતા સીજેપીએ આંદોલન પાછું ખેંચ્યું. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજીનામું સોંપ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રોમાનિયામાં ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચે વધતી ભાગીદારીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો શેર કરશે. સારનાથના પ્રાચીન બૌદ્ધ સ્થળને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરાયું. આસામમાં પૂરની સ્થિતિ ગંભીર. 1 લાખથી વધુ લોકો રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે. અને ક્રિકેટમાં ભારતે હરારેમાં રમાયેલી 3 મેચની શ્રેણીની બીજી T20 એકદિવસીય મેચમાં ઝિમ્બાબ્વેને જીતવા માટે 220 રનનો લક્ષ્યાંક આપ્યો. સરકારે માંગણીઓ સ્વીકારતા સીજેપીએ આંદોલન પાછું ખેંચી લીધું છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે સીજેપી પ્રતિનિધિમંડળ સાથે ત્રીજા તબક્કાની વાતચીત કરી, જેમાં પરીક્ષા પ્રણાલીમાં સુધારા અને પેપર લીક અટકાવવાના પગલાંની માંગણી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. નવી દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી નડ્ડાએ જણાવ્યું કે બેઠક દરમિયાન સરકાર સીજેપીની માંગણીઓ સાથે સંમત થઈ છે.
1: सबसे पहली बात तो ये है कि कोई भी एक्शन FIR न हो और अगर है तो वो विड्रॉ हो और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा. इस बात को सरकार ने स्वीकारा है जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा. इस बात को हम लोगों ने माना है.
0: આત્મહત્યા કરનારને વળતરના મુદ્દા પર શ્રી નડ્ડાએ સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરતા કહ્યું કે ખાતરી કરશે કે સરકાર નિયમો મુજબ મહત્તમ વળતર આપે. સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી અને આશા વ્યક્ત કરી કે સંમત શરતો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સુપરત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પ્રધાને જણાવ્યું કે તેઓ છેલ્લા 10 દિવસથી વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનથી ઉભી થયેલી પરિસ્થિતિથી વ્યથિત છે અને આ તેમના માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી. તેમણે જણાવ્યું હતું કે તેમણે પ્રધાનમંત્રીને પોતાનું રાજીનામું સુપરત કરવાનો નિર્ણય લીધો છે જેથી રાષ્ટ્ર વિરોધી શક્તિઓ જંતરમંતર અને દેશભરમાં વર્તમાન પરિસ્થિતિનો લાભ ન લઈ શકે અને ખાતરી કરી શકાય કે કોઈપણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ફસાય ન જાય. શ્રી પ્રધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન, વિશ્વાસ અને સતત સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે આગામી વર્ષથી કોમ્પ્યુટર આધારિત મોડમાં પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. ભાજપે કોંગ્રેસ પર સંસદમાં નીટ પેપર લીક મુદ્દા પર ચર્ચામાંથી પીછેહટ કરવાનો આરોપ લગાવ્યો છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા ભાજપના સાંસદ અને પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પૂછ્યું કે શું તેમનો પક્ષ સોમવારે ગૃહ ફરી શરૂ થાય ત્યારે આ મુદ્દા પરની ચર્ચામાં ભાગ લેશે.
2: कांग्रेस पार्टी से स्पष्ट रूप से पूछना चाहता हूं कि सोमवार को संसद के वर्तमान सत्र का दूसरा सप्ताह प्रारंभ होगा. आप इस समस्या पर और आपके द्वारा जो भी विषय रखे गए जब सरकार संसद में चर्चा करने के लिए तैयार है तो आप सोमवार से संसद की चर्चा में भाग लेंगे अथवा पुनः चर्चा से भागेंगे.
0: દિલ્હી મેટ્રો નેટવર્કના બધા સ્ટેશનો હવે મુસાફરો માટે ખુલ્લા છે. અગાઉ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને સુરક્ષા કારણોસર 18 મેટ્રો સ્ટેશનો બંધ કર્યા હતા. આ સ્ટેશનોમાં લોક કલ્યાણ માર્ગ, રાજીવ ચોક, પટેલ ચોક, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, બારખંભા રોડ, સુપ્રીમ કોર્ટ, સેવાતીર્થ, જનપથ, મંડી હાઉસ, સેન્ટ્રલ સેક્રેટરીએટ, આઈટીઓ, દિલ્હી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, ખાન માર્કેટ, જોરબાગ, શિવાજી સ્ટેડિયમ, ઝાંડેવાલન અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રોમાનિયામાં ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી તેમને બંને દેશો વચ્ચે વધતી ભાગીદારીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવ્યો. રોમાનિયાની તેમની મુલાકાતના અંતિમ દિવસે બુકારેસ્ટમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સહયોગ પહેલાથી ઘણો વ્યાપક અને ગતિશીલ છે.
3: पिछले 2 दिनों की अपनी यात्रा के दौरान मैंने भारत के प्रति रोमानिया की आत्मीयता और सद्भावना को मैं प्रत्यक्ष अनुभव किया. आज हमारे दोनों देशों के बीच सहयोग पहले से कहीं अधिक व्यापक और गतिशील है. हमारी सरकारें सस्टेनेबल डेवलपमेंट, क्लाइमेट चेंज से निपटने के प्रयासों, आतंकवाद के विरुद्ध सहयोग तथा रूल्स बेस्ड શાંતિપૂર્ણ અંતરરાષ્ટ્રીય વ્યવસ્થા કો બઢાવા દેને જૈસે વિશ્વ મુદ્દો પર મિલકર કાર્ય કર રહે હૈ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે રોમાનિયાના ઉપરાષ્ટ્રપતિ નિકુસા ડેન અને અન્ય નેતાઓ સાથેની તેમની વાતચીત દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

0: આ સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રોમાનિયાની તેમની રાજ્ય મુલાકાત પૂર્ણ કરી અને આજે બપોરે નવી દિલ્હી જવા રવાના થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 136મો એપિસોડ હશે. આ કાર્યક્રમનું પ્રસારણ સમગ્ર આકાશવાણી અને દૂરદર્શન નેટવર્ક, એર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર કરવામાં આવશે. આકાશવાણી, દૂરદર્શન, પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમનું પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારણ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. સારનાથના પ્રાચીન બૌદ્ધ સ્થળને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે ખુશી વ્યક્ત કરતા તેને દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે સારનાથનો ભગવાન બુદ્ધ સાથે ઊંડો સંબંધ છે, જેમનો શાણપણ, કરુણા અને સંવાદિતાનો સંદેશ વિશ્વને પ્રેરણા આપે છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે તેને ભારતના સાંસ્કૃતિક વારસા માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે. 1 લાખથી વધુ લોકો રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ છે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: રાજ્ય મેં બાઢ સે મરને વાલોં કી કુલ સંખ્યા બઢકર 61 હો ગઈ હૈ. પ્રમુખ નદિયાં દીખો, દિસંગ ઓર ધનસરી ખતરે કે નિશાન સે ઉપર બહે રહી હૈ. ઇસસે ઉપરી અસમ મેં બાઢ કી સ્થિતિ ઓર ભી ગંભીર હો ગઈ હૈ. પ્રભાવિત ક્ષેત્રો મેં રાહત ઓર બચાવ અભિયાન જારી હૈ. આપદા મોચન બલ, જિલ્લા પ્રશાસન ઓર અન્ય એજન્સિયાં રાહત સામગ્રી ઉપલબ્ધ કરાને, ફસે હુએ લોગો કો નિકાલને ઓર બાઢ પ્રભાવિત પરિવારો કો સહાયતા પ્રદાન કરને મેં લગી હુઈ હૈ. અધિકારી સ્થિતિ પર કડી નજર રખ રહે હૈ ઓર પ્રભાવિત જિલ્લો મેં રાહત ઉપાયો કો તેઝ કર દિયા ગયા હૈ. ગુવાહાટી સે રાકેશ ડોલે કે રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે વૈષ્ણવી.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આસામમાં પૂરને કારણે થયેલા જાનહાની અને વિનાશ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સાથે ફોન પર વાત કરીને પૂરની સ્થિતિની સમીક્ષા કરી. સિક્કિમના નામચી જિલ્લાના ફામટમ ગામમાં આજે ભૂસ્ખલનમાં 2 લોકોના મોત થયા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય એક ઘાયલ વ્યક્તિને નામચી જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. ભારતીય તટરક્ષક દળે 22 જુલાઈની મધ્યરાત્રિથી હાથ ધરાયેલા 11 બચાવ કામગીરી દ્વારા દમણ, દાદરા અને નગર હવેલી અને દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 170 લોકોને બચાવ્યા છે. આ કામગીરી અવિરત વરસાદ, ભારે પૂર અને અત્યંત પડકારજનક હવામાન પરિસ્થિતિઓ વચ્ચે હાથ ધરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે 22 અને 23 જુલાઈની રાત્રે ખાનવેલ, સિલવાસામાં ફસાયેલા 5 લોકો અને કડૈયા દરિયાકાંઠાના વિસ્તારમાં પૂરગ્રસ્ત નદીમાં ફસાયેલા 3 માછીમારોને સુરક્ષિત રીતે બચાવાયા હતા. 23 અને 24 જુલાઈની રાત્રે વેલ્સપન ઔદ્યોગિક વિસ્તારમાં 60 લોકો ફસાયા હતા, જ્યાં પૂરને કારણે માર્ગ સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આ વિસ્તારના તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા સૌથી મોટા બચાવ કામગીરીમાંનું એક છે. ક્રિકેટમાં ભારતે હરારેમાં રમાયેલી 3 મેચની શ્રેણીની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઝિમ્બાબ્વેને હરાવી છે. અગાઉ ભારતે ઝિમ્બાબ્વેને જીતવા માટે 220 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતા ઝિમ્બાબ્વે 129 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત 90 રનથી જીતી ગયું છે. ગુજરાત રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેતા અને પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાજ્ય અધિકારીઓએ 40,000થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડ્યા છે, જ્યારે બચાવ ટીમોએ 6,766 ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા છે. સરકારે તમામ માંગણીઓ સ્વીકારતા CJPE આંદોલન પાછું ખેંચ્યું. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજીનામું સોંપ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રોમાનિયામાં ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચે વધતી ભાગીદારીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો શેર કરશે. સારનાથના પ્રાચીન બૌદ્ધ સ્થળને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરાયું. આસામમાં પૂરની સ્થિતિ ગંભીર. 1 લાખથી વધુ લોકો રાહત શિબિરોમાં આશ્રય લઈ.
2: ये आकाशवाणी है. अब आप विशाल शर्मा से संसद में इस सप्ताह हुई कार्यवाही की समीक्षा सुनिए. लेखक हैं PTI भाषा के

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રાત્રિના 8:15 થઈ રહી છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો, પ્રાયોજક સેવા.

0: પોતાનામાં પડેલી મહાન શક્તિને ઓળખવા આતુર બેઠેલી અમારી હાનધી બહેનોને કહી દઈએ,
1: નમસ્તે, સલામ, જય સેવા અને ગુડ ઇવનિંગ.
2: વાત તો તમારી હાવ સાચી છે હો પારુલબેન. આ ઇતિહાસ ના પાને અમર થઈ ગયેલી ગાર્ગી દેવી કે મૈત્રી દેવી અને પોતાના પતિ ની ગુરુ બનેલા હેમલેખા અને ગંગા સતી થી લઈને આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સુધીની તમામ બહેનો એક જ ઉદાહરણ પૂરું પાડે છે કે સ્ત્રી પુરુષ ના ભેદભાવ અજ્ઞાનીઓ એ પાડેલા છે.
3: બાકી કોઈ કામ એવું નથી જે સ્ત્રી ના કરી શકે.
4: સાચી વાત છે. તમે મને એક દેવી કે મહાન સ્ત્રી નું ચિત્ર બતાવો જેને ઘૂમટો તાણ્યો હોય કે માથે આઘુ ઓઢ્યું હોય.
5: તો ફિર એ પુરુષ ઓરત કા ભેદભાવ આયા કહાં સે? એમાંય પાછું આ ઊંચ ને આ નીચ, આ બાયુ એ તો આવા જ કામ કરવાના હોય. આમનો ધર્મ ઊંચો અને આમનો ધર્મ નીચો, એવું બધું ક્યાંથી આવ્યું?
4: હકીકતમાં સદીઓ પહેલા સ્ત્રીઓ ઘરનું કામ કરે અને પુરુષો બહાર કમાવા જાય એવી વિચારસરણી વિકસી, અને પછી કાળક્રમે આક્રમણકારી પુરુષોની નજરથી બચાવવા પડદા કે ઘૂંઘટ પ્રથા આવી.
2: એમાં વળી આવડતના આધારે કામ કરતા કરતા નાના મોટા કામનો ભેદભાવ શરૂ થયો.
4: ખરી વાત છે. ધીરે ધીરે કામના બદલે જન્મના આધારે ઊંચ નીચ ની પ્રથા ઘર કરી ગઈ.
5: એટલે મહેનત કે શ્રમ નું કામ કરનાર નીચા ઉતરતા ગણાવા લાગ્યા, અને બુદ્ધિ નું વહીવટ નું કામ કરનાર ઊંચા ચડિયાતા ગણાવા લાગ્યા.
3: બેન, શિક્ષણ અને તાલીમ મળે તો સ્ત્રી હોય કે પુરુષ, ગામડાની હોય કે શહેરની, ગરીબ ઘરની હોય કે પૈસાદાર, એનામાં ગુણ ખીલે જ છે.
4: બહેનો, એક વાત તો નક્કી જ છે કે સંસ્કાર એટલે સારા વર્તન ને જન્મની જાતિ સાથે કોઈ લેવા દેવા નથી, અને કોઈ પણ કામ ઊંચું કે નીચું નથી, અને લોકશાહીમાં કોઈને બંધારણ કે કાયદાના નીતિ નિયમો તોડવાની છૂટ નથી. એ જ રીતે કામ એ જ આપણો ધર્મ છે, અને કોઈ ધર્મ ઊંચો કે નીચો નથી.
2: હા, પેલી એક ફિલ્મમાં ડાયલોગ હતો ને કે કોઈ કામ નીચું નથી.
3: એ હા દાદા બેન, તો એ ડાયલોગ સંભળાવી દો ને.
6: અમી જાન કહેતી હતી, કોઈ ધંધા છોટા નહીં હોતા ઓર ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા.
4: બિલકુલ સાચી વાત છે. આપણું ગુજરાન ચલાવવા જે કામ કરવું પડે એ આપણું કર્મ, અને એ જ આપણો ધર્મ છે.
2: અને કોઈ ધર્મ ઊંચો કે નીચો નથી.
7: અરે મઝહબ કે ધર્મ તો મિલજુલ કે રહેના સિખાતા હૈ વો ગાના હૈ ના.

0: કેટલો સરસ વિચાર છે.
1: પરંતુ કમનસીબે આજે આપણે માત્ર કામ, ધર્મ કે સ્ત્રી પુરુષ ના નામે જ નહીં, વ્યક્તિનું વર્તન, તેની ચાલ, તેનો દેખાવ, તેની પસંદ નાપસંદ ના આધારે પણ ભેદભાવ કરવા લાગ્યા છીએ. ખરેખર તો એ તેના જન્મની સાથે કુદરતે આપેલા હોય છે.
2: હા જુઓ ને, આ પવૈયા, ગેર, કવિ પણ માણસ જ છે ને, છતાંય સમાજમાં તેમને ધુતકારી કાઢીને આપણે આગળ વધવા દેતા નથી.
1: આમાંના કોઈને પણ શિક્ષણ અને તાલીમ આપીએ તો એ પણ આગળ વધી શકે છે, સમાજને ટેકારૂપ બની શકે છે.
3: સાચી વાત છે. મધ્ય પ્રદેશમાં શબનમ માસી એ ધારાસભ્ય છે, તો પશ્ચિમ બંગાળમાં મેનકા ગુરુસ્વામી એ રાજ્યસભાના સભ્ય છે.

0: આવા તો અનેક ઉદાહરણ છે. છત્તીસગઢમાં મધુભાઈ કિન્નર રાયગઢના મેયર હતા 2015માં, અને કમળા પોઈ હમણાં કોઈ મધ્યપ્રદેશના કટનીના મેયર હતા 2000ની સાલમાં.
1: એટલે એક વાત પાક્કી છે કે માણસ સ્ત્રી હોય કે પુરુષ કે પછી LGBTQ, એને શિક્ષણ અને તાલીમનો હક છે, અને કામના બદલામાં મહેનતાણું કે પગારમાં કોઈ પણ ભેદભાવ કરી શકાય નહીં.
0: સાવ સાચી વાત છે. કેન્દ્ર સરકારના પગાર પંચમાં પણ રજૂઆત કરાઈ છે કે નોકરી કરનારના ઘરમાં પગાર નક્કી કરતી વખતે પુરુષને કેન્દ્ર સરકારના પગાર પંચમાં પણ રજૂઆત કરાઈ છે કે નોકરી કરનારના ઘરમાં પગાર નક્કી કરતી વખતે પુરુષને 1 ભારાંક અને તેના કુટુંબમાં સ્ત્રી માટે 0.8 ભારાંક નો ભેદભાવ દૂર કરવામાં આવે. જે કામનો પુરુષને પગાર અપાય એટલો જ પગાર સ્ત્રીને પણ મળવો જોઈએ. દરેકને એક સરખી તક અને એક સરખું જ મહેનતાણું મળવું જોઈએ.
2: પહેલાના જમાનામાં હોટલોમાં લખાતું હતું ને કે માણસ માત્ર પ્રવેશને પાત્ર. એવી રીતે કામ હોય, કારખાનું હોય કે નિશાળ કે તાલીમ કેન્દ્ર કે ધર્મનું સ્થાન, માણસ માત્ર પ્રવેશને પાત્ર હોવો જ જોઈએ.
1: જાતિ સમાનતા જીવનના દરેક પાસામાં બધાને સમાન અધિકારો, સમાન જવાબદારીઓ અને સમાન તકો આપવાથી જ મળે છે.
3: ઉલટા જો કમજોર હો ઉસે તો પહેલે મોકા દેના ચાહીએ.
0: તમારી વાત સાચી છે. માણસમાં આવડત હોય, જે તે કામનું શિક્ષણ અને તાલીમ પણ લીધી હોય, પણ તે વ્યક્તિ કોઈ કારણસર વિકલાંગ દિવ્યાંગ હોય તો તેને તે કામ આપતી વખતે જરૂરી સગવડો પણ આપવાનો સરકારનો આગ્રહ છે.
4: બરાબર છે. અમારા એક ઓળખીતા બેન છે જે જન્મથી જ એક પગ ટૂંકો છે, એટલે એક બાજુથી નમીને ચાલે છે. હવે કારખાના વાળા કહે છે કે તમારે ઉભા ઉભા જ કાપડ વેતરવાનું કામ કરવું પડશે તો જ હું તમને કામ આપું. બિચારામને મજબૂરી હતી એટલે કામ તો કરવું પડે. 6 જ મહિનામાં કમર અને ડોકનો દુખાવો શરૂ થઈ ગયો અને રોજ પેન કિલર ની ગોળીઓ ખાતા થઈ ગયા.
5: ભાવિકાબેન, એવું તો મારા પાડોશી ની દીકરીને પણ થયું. એને બરડામાં ખૂંત છે, ડોક નીચી જ રાખવી પડે. BCA થઈ પણ ઓફિસ વાળા કે અમે તમને આરામ ખુરશી માં લેપટોપ પર કામ કરવા ના દઈએ, સીધી ખુરશી પર બેસીને સાદા કોમ્પ્યુટર પર જ કામ કરો. હોશિયાર હોવા છતાંય એ ઓછા પગારે ઘરે સુતા સુતા લેપટોપ પર કામ કરે છે
2: અને સમાજ એની દયા ખાય.
0: આ પણ એક પ્રકારનો અન્યાય છે, એનો સામનો કરવો જ જોઈએ અને હક મેળવવો જ જોઈએ.
2: બેન, બીજા બધા માણસો કરતા કઈક અલગ જ હોય કે વિકલાંગ હોય એટલે એમને મેળા ટોણા અને ટીકા સાંભળવાની. બિચારા બહાર જ ન નીકળે, એકલવાયુ બની અને બધા એકલવાયા થઈ જાય અને ઈ બધાને નફરત કરવા લાગે
1: અને સમાજ એની મજબૂરીનો લાભ ઉઠાવે. એને ના ગમતું હોય તો એ બળજબરી કરે.
0: હકીકતમાં નાનો અર્થ ના જ થાય. કોઈ પણ મહેણું, છેડછાડ કે જાતીય કૃત્ય અથવા બળજબરી અથવા સંમતિ ના હોય તેવા વર્તનથી લઈ બળાત્કાર, બળાત્કારનો પ્રયત્ન, અણગમતો સ્પર્શ કે જાડી સુકલકડી જેવા અણછાજતા ઉપનામ એ વ્યક્તિની સ્વાયત્તાનું ઉલ્લંઘન છે.
2: મેં સાંભળ્યું છે કે વિકસિત દેશોમાં કોઈ સ્ત્રી સામે ધારી ધારીને એકી ટસે જોવું એ પણ એક ગુનો છે.
0: સાચી વાત છે. ભારતમાં પણ 3 સેકન્ડથી વધુ વખત આપણી ઈચ્છા ન હોય અને કોઈ વ્યક્તિ આપણી સામે એકી ટસે જોઈ રહે તો એ પણ ગુનો બને છે.
5: પેલા એક પિક્ચરમાં તો અમિતાભ બચ્ચન બોલે છે ને કે ના એ શબ્દ નથી, વાક્ય છે. હું એ રેકોર્ડ કરીને લેતી આવી છું, સાંભળો.
6: ના સિર્ફ એક શબ્દ નહીં, અપને આપ મેં એક પૂરા વાક્ય હૈ યરણ. ઇસે કિસી તર્ક, સ્પષ્ટીકરણ, એક્સપ્લેનેશન યા વ્યાખ્યા કી જરૂરત નહીં હોતી. ના કા મતલબ નહીં હોતા હૈ, નો કા મતલબ ન હોતા. ઉસે બોલને વાલી લડકી કોઈ પરિચિત હો, ફ્રેન્ડ હો, ગર્લફ્રેન્ડ હો, કોઈ સેક્સ વર્કર હો, આપકી અપની બીવી ક્યું ના, નો મીન્સ નો.
2: વાહ, કેટલી સાચી વાત કરી. પોતાની પત્ની ઉપર પણ બળજબરી ન કરી શકાય.
0: મહિલા જ્યાં કામ કરતી હોય, પછી એ દુકાન હોય, કારખાનું હોય, સામૂહિક કામ કરવા માટેનો કોઈ

0: વરંડો હોય કે ફળિયું હોય, વાડી ખેતર હોય કે પછી પોતાનું ઘર હોય, ત્યાં મહિલા પર જો આર્થિક હિંસા, ભાવનાત્મક હિંસા, શારીરિક હિંસા, મૌખિક હિંસા કે જાતીય હિંસા રોકવાનો કાયદો અમલમાં છે. કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી નિવારણ પ્રતિબંધ અને સંબોધન અધિનિયમ 2013 એવો આદેશ આપે છે કે જો ત્યાં 10 થી વધુ કામદારો હોય તો તેને સુચારુ અમલ કરવા માટે આંતરિક સમિતિની રચના કરવી ફરજિયાત છે.
1: ઓર 10 કમ ઘર ખાતા બહેને હો તો
0: આ મહિલાઓને સલામતી પૂરી પાડવા માટે લોકલ કમિટી એટલે કે સ્થાનિક સમિતિ આ કાયદા હેઠળ નિમવામાં આવેલા જિલ્લા અધિકારી શ્રી દ્વારા શહેરી અને ગ્રામીણ એમ બંને વિસ્તારોમાં જિલ્લા સ્તરે સ્થાપવામાં આવેલ હોય છે.
2: અને હિંસા એટલે કે ખાલી હાથ ઉપાડવો કે મેણા ટોણા અને ગાળો કે અપશબ્દ બોલવા જ નહીં, અણગમતી વ્યક્તિ સાથે પૈસા કે બીજા સ્વાર્થ ખાતર પોતાની આશ્રિતાને પરણાવી દેવી, સાસરિયા દ્વારા મા બાપ કે ભાઈ બહેન ને મળવા નહીં દેવા, ફોન પર વાત નહીં કરવા દેવી, ફોન માં બધાની હાજરીમાં સ્પીકર ઉપર રાખીને વાત કરવા દેવી, વહુ ને એના પિયર ન જવા દેવી કે એને આગળ ભણતી અટકાવી, તાલીમ ના લેવા દેવી, બીમાર પડે તો દવા નહીં લેવા દેવી, આ પણ એક હિંસા જ ગણાય છે.
0: ખરી વાત છે. અરે પરણ્યા પછી વહુ ને પોતાના પતિ થી અલગ રાખવી પણ એક પ્રકારની હિંસા જ છે. આ કાયદાથી એક મહત્વની વિશેષતા એ છે કે બીજાને જાતીય સતામણી લાગે કે ના લાગે, પણ જો મહિલાને પોતાને એમ લાગે કે આ જાતીય હિંસા છે તો કાયદો આવા વર્તનને હિંસા જ માનશે.
2: એ તો ખરી વાત છે ને કે પેલા લોકગીતમાં ગાયું છે ને.

0: વાહ વાહ રાધાબેન, તમે તો એક જ કડીમાં બધું કહી દીધું.
1: ટૂંકમાં, કોઈ વ્યક્તિ પછી એ જાણીતી હોય કે અજાણી, સાસુ સસરા, નણંદ કે પતિ પણ હોય તો એ એમ કહે છે કે આમ કરવાનો અથવા કહેવાનો અર્થ એવો નહોતો, પણ મહિલાને એનો અર્થ એવો લાગે કે કાયદાની નજરે એ હિંસા જ છે. કારણ કે મહિલાને ખાસ કરીને એ નાની બાળકી, તરુણી કે યુવતી હોય ત્યારે તેના પર જો આવી હિંસા આચરવામાં આવે તો તેને જીવનભર અસર રહે છે.
0: સાચી વાત છે જ્યોત્સનાબેન. મેં એક રિપોર્ટ વાંચેલો કે દિલ્હીમાં એકલી બહાર નહીં જતી મહિલાઓનો સર્વે થયેલો, તો મોટા ભાગની બહેનો જયારે નાની બાળકી કે તરુણી હતી ત્યારે બગીચામાં, ઘર બહાર શેરીમાં રમતા કોઈ અજાણ્યા છોકરા અથવા પુરુષે અંધારામાં અચાનક શરીરના ગુપ્ત ભાગ પર સ્પર્શ કરેલો, બસ આ આઘાત એમને જિંદગી ભર બહાર નીકળતા ડરાવે છે.
1: બહેન, આ બધા કાયદા મહિલાઓને આઘાત વેઠવો ના પડે તેના માટે જ છે. એટલે ગભરાવાનું નથી, મજબૂત બનવાનું છે અને મક્કમતાથી તેનો સામનો કરવાનો છે.
2: અને તેમને જ્યાં પણ જરૂર પડે તો રૂડીનો રેડિયોની બહેનો સેવા માટે તૈયાર જ છે.
3: એના માટે બસ એક ફોન કે વોટ્સઅપ મેસેજ કરો.
4: નંબર તો બધા પાસે છે જ, 0796 56 97 93 70.
0: અને પત્ર લખવા માટે સરનામું પણ બધાની પાસે છે. રૂડીનો રેડિયો, પોસ્ટ બોક્સ નંબર 110-12, એલિસ બ્રિજ, અમદાવાદ 6.
5: હમ સબ ઇકઠા હોકર હિંસા યા અન્યાય કા જરૂર સામના કરેંગે.
2: હા, આવતા શનિવારે એની જ વિગતે વાત કરીશું. ત્યાં સુધી તમારા બધાની તબિયત હાચવજો. એટલી ભલામણ હારે હંડાઈ ને કહી દઈએ,
6: નમસ્તે, સલામ, જય સેવા ને ગુડ નાઈટ.

આ હતો પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

0: with over 1.15 lakh people taking shelter in relief camps. Sivasagar, Charaideo and Jorhat are the worst affected districts. 14 more flood-related deaths have been reported, taking the state's flood death toll to 61. Prime Minister Narendra Modi today held a telephonic conversation with Assam Chief Minister Himanta Biswa Sarma and reviewed the flood situation in the state. President Draupadi Murmu has expressed grief at the loss of lives and devastation caused by floods in Assam. Sharing condolences to the bereaved families, the President prayed for the safety of all those affected by the calamity and for the well-being of all personnel involved in rescue, relief and rehabilitation efforts. The President assured that the nation stands in solidarity with the people of Assam. The Indian Meteorological Department, IMD, has issued a red colour warning for extremely heavy rainfall tomorrow over Madhya Maharashtra and Odisha. Heavy to very heavy rainfall conditions are also likely to prevail over Chhattisgarh, Gujarat, Konkan and Goa during the next 2 days. The Weather Department said coastal Andhra Pradesh, East Madhya Pradesh, Gangetic West Bengal, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, Jharkhand, Uttarakhand, West Rajasthan and parts of Northeast India are expected to witness heavy rainfall conditions tomorrow. In men's cricket, India defeated hosts Zimbabwe by 90 runs in the second T20 international of the three-match series in Harare. With this win, the men in blue have registered an unassailable 2-0 lead in the series. A report.
1: This win for the men in blue marks the first series win under the captaincy of new T20 skipper Shreyas Iyer. Chasing a huge target of 220 runs set by India, Zimbabwe got bundled out for just 129 runs in the 18th over. India's batting all-rounder Abhishek Sharma impressed with his bowling skills and bagged 3 wickets. Moreover, debutant Yash Thakur and Prince Yadav each picked up 2 wickets. Earlier, after being invited to bat first, India posted 219 for 5 in stipulated 20 overs, riding on Ishan Kishan's 81 runs of just 44 balls. Tilak Verma also contributed crucial 60 runs in just 29 deliveries and remained unbeaten at the crease. Chirag Jha from Sports Desk.
0: In Ladakh, the first day of the 27th Kargil Vijay Divas commemorations concluded with the solemn Shauri Sandhya ceremony at the Kargil War Memorial in Dras this evening. Defence Minister Rajnath Singh arrived in Dras and participated in the ceremony. And now before we end the bulletin, the headlines once again. Union Education Minister Dharmendra Pradhan resigns. CJP calls off protests as government agrees to their demands after talks with union ministers JP Nadda and Dr. Jitendra Singh. Prime Minister Narendra Modi to share his thoughts in Man Ki Baat program on Akashwani tomorrow. President Draupadi Murmu concludes her three-nation visit to Moldova, North Macedonia and Romania. Ancient Buddhist site of Sarnath in Uttar Pradesh added to UNESCO World Heritage List. And in cricket, India beat hosts Zimbabwe in second T20 international by 90 runs in Harare. That is all in the news at 9. Good night.
2: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ શ્રોતા મિત્રોના ઈમેલ અને પત્રોનો ઉત્તર આપતો કાર્યક્રમ. સવિનય વિનંતી કે
3: નમસ્તે પત્ર મિત્રો. નમસ્તે હિતેશભાઈ,
4: દેવાંગભાઈ આપને તથા સવિનય વિનંતી કે કાર્યક્રમ સાંભળતા સર્વ શ્રોતા મિત્રોને, પત્ર મિત્રોને અને ઈમેલ પાઠવે છે તેમને આપણે આ કાર્યક્રમમાં અભિવાદન કરીએ, સ્વાગત કરીએ. વરસાદની સાંજ અને જેને કહેવાય ને કે આ છેલ્લા 48 કલાકમાં તો સર્વત્ર મેઘો મન મૂકીને વરસ્યો છે,
3: મન મૂકીને વરસ્યો છે અને સાંભેલા ધાર વરસ્યો છે, ધોધમાર વરસ્યો છે. એના કેટલા બધા એના નામો છે, ઉપનામો છે, એટલે જેટલા કહીએ એટલા ઓછા છે. પણ પછી હવે થોડુંક રેમ કરે તો સારું મેઘો, કારણ કે શહેરી વિસ્તારોમાં તો આપણે જોઈએ છીએ કે ચારે બાજુ પાણી ભરાઈ જતા હોય, ઘણી બધી અગવડો પણ પડતી હોય છે. પણ કુદરત છે સાહેબ, કુદરતની આગળ ક્યારેય કોઈનું ચાલ્યું નથી.
4: આપણે ગુજરાતમાં તો જળબંબાકારની
3: પરિસ્થિતિ થઈ ગઈ છે. એમ કહેતા હતા કે અલ નિનોની અસર છે, વરસાદ ઓછો છે, પણ આવ્યો ત્યારે એવો આવ્યો કે બધાને એમ થઈ ગયું કે હવે અટકે તો સારું.
4: મન મૂકીને તો વરસી છે,
3: મન મૂકીને વરસી પણ ગયો. તો વરસાદ થયો છે, આનંદ છે, શ્રોતાઓ સરસ રીતે પત્રો લખે છે, એનાથી ખુશી બીજી કઈ હોઈ શકે.

0: તો હિતેશભાઈ, આ પહેલો પત્ર મારા હાથમાં છે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મુકામ ઉત્તરસંડાથી, આપણા નિયમિત પત્ર મિત્ર છે રમેશભાઈ એલ ભાટિયાનો. તો લખે છે કે પહેલી તારીખે સવારે 9 વાગે સવારે કાર્યક્રમમાં લાંબા સમય પછી કિશોર કુમારનું પહેલી તારીખવાળું ગીત અમને ખૂબ જ ગમ્યું છે. આજ પહેલી તારીખ હે, એ ગીત સાંભળવાની ખૂબ જ મજા પડી ગઈ છે.
1: ખુશ હે જમાના, આજ પહેલી તારીખ,
0: અને બીજા શ્રોતાઓને પણ મજા પડી હશે. તેઓ લખે છે કે પહેલી તારીખ ફિલ્મ મેં 3 વખત જોઈ છે અને મજાની બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ હતી. આવી રીતે ઝુમરૂ, બેવકૂફ, હાફ ટિકિટ, ઢાકે કી મલબલ, અપના હાથ જગન્નાથ, કભી અંધેરા કભી ઉજાલા જેવી ફિલ્મોના ગીતો પણ કિશોર કુમારના અવાજમાં આપો તો અમને મજા આવશે.
1: દેવાંગભાઈ, આપને અને સાથે સાથે રમેશભાઈને અને તમામ શ્રોતા મિત્રોને જણાવે કે આપણે અવારનવાર આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી જે કાર્યક્રમો પ્રસારિત થાય છે તેમાં આ તમામ ફિલ્મના ગીતો એમાં આપણે સમાવેશ કરીએ
0: છીએ.
1: ત્યાર પછી ઇમેલથી શરૂઆત કરીએ તો આ પ્રથમ ઇમેલ અમિત કમલેશભાઈ પરમાર, ગામ છે સરસિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. તેમની સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ અને રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા, ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ દોસ્ત. સાથે છે શ્રેયા, મિત, ઉર્વિચ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા. અમિતભાઈ લખે છે કે 11 જુલાઈના રોજ મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. સમીક્ષામાં લખે છે કે ઓર્થોપેડિક વિભાગમાં સ્પોર્ટ્સ ઇન્જરી આ વિષયનો વાર્તાલાપ સરસ, માહિતીસભર, ઉપયોગી અને જ્ઞાનવર્ધક લાજવાબ હતો. 5:45 થી 6:15 આવતા લોકગીત અને ભજન સરસ હોય છે. સવારે સવારે કાર્યક્રમ સરસ હોય છે. 9:30 થી 10 સવારે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સરસ હોય છે. સહિયર કાર્યક્રમ પણ સરસ હોય છે. તેમણે એક સૂચન કર્યું છે, ઇમેલ, વોટ્સએપ, ફોન કે પત્ર આધારિત ફરમાઇશ કાર્યક્રમ શરૂ કરવા નમ્ર વિનંતી છે. આપણે શ્રોતા મિત્રોને સૌને વિનંતી કે આ કાર્યક્રમ થકી આપણે જણાવીએ કે આપણે ટૂંક સમયમાં જ શ્રોતા મિત્રોનું આ જે સૂચન છે તેનો આપણે અમલ શરૂ કરીશું.
0: જી હિતેશભાઈ, મારા હાથમાં પત્ર છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામથી આપણા નિયમિત પત્ર મિત્ર અને શ્રોતા મિત્ર છે બકાભાઈ હર પટેલ. તેઓ લખે છે કે 10 જુલાઈ 2026 શુક્રવારે બપોરે સહિયર કાર્યક્રમમાં સર્જક પ્રણવ ત્રિવેદી સાથેની હિતેશભાઈ માવાણીએ લીધેલી મુલાકાત ખૂબ જ ગમી છે. બેન્કિંગ કારકિર્દી, સાહિત્ય સર્જન અને પત્રકારત્વ સહિત વિવિધ ક્ષેત્રે સતત પ્રવૃત્તિશીલ રહી ઉત્કૃષ્ટ કામગીરી સાથે લોકચાહના મેળવનાર પ્રણવ ત્રિવેદી સાથેની આ સંવેદનશીલ મુલાકાત થકી ઘણું બધું જાણવા અને સમજવા મળ્યું. વિશેષમાં તેઓ લખે છે કે આકાશવાણી દ્વારા પ્રસ્તુત વિવિધ કાર્યક્રમોમાં વિશેષ વ્યક્તિઓ સાથેની મુલાકાતો, વાર્તાલાપો, નાટકો અને માહિતીસભર કાર્યક્રમો જે પહેલાં આપતા હતા એ અલ્પ માત્રામાં હમણાં સાંભળવા મળે છે. જ્યારે ગુજરાતી, હિન્દી, સુગમ અને ગેર ફિલ્મી ગીતો સહિત ગીત સંગીતના કાર્યક્રમો જે મોટી સંખ્યામાં વધ્યા છે. જોકે મનોરંજનના કાર્યક્રમો જરૂરી ખરા, પરંતુ એથી વિશેષ અન્ય કાર્યક્રમો સાથે સમતુલા જળવાય એ પણ જરૂરી છે. તો જ બહુજન હિતાયનું સૂત્ર સાર્થક થયું ગણાશે. આ અંગે યોગ્ય કરવા વિનંતી.
1: બકાભાઈ, આપના સૂચન માટે આભાર. અને ત્યાર પછી મારી પાસે બીજો ઇમેલ છે, માધુભાઈ ચૌહાણ, ગામ જાડિયા, અમરાજી, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. તેમની સાથે છે લક્ષ્મણભાઈ, ચેતનાબેન, વિજય, વિવેક, રાહુલ, આર્યન. અમે આકાશવાણી અમદાવાદના તમામ કાર્યક્રમ નિયમિત રીતે સાંભળીએ છીએ. કાર્યક્રમો બધા ખૂબ જ સરસ આવે છે. સહિયર અમારો માનીતો કાર્યક્રમ છે. સૌને વિનંતી કે કાર્યક્રમ ખૂબ સરસ આવે છે. સમય પ્રમાણે એક વોટ્સએપ નંબર ચાલુ કરો તો સોનામાં સુગંધ ભળે. આપણે માધુભાઈ ચૌહાણ અને અન્ય શ્રોતા મિત્રોને જણાવીએ કે આપણે ટૂંક સમયમાં જ વોટ્સએપ સર્વિસ પણ આપણે ચાલુ કરીશું અને તેનો આપણે આ પ્લેટફોર્મ થકી જ આપને અમે સૂચના આપીશું. આભાર.
0: મારા હાથમાં 3 પત્રો આવ્યા છે અને તમે સમજી જ ગયા હશો હિતેશભાઈ કે મહેશભાઈ દેસાઈ આણંદથી, ડૉક્ટર મહેશભાઈ દેસાઈના 3 પત્રો છે. તેઓ હંમેશા જ્યારે પણ પત્ર લખતા હોય છે ત્યારે એમને ગીત સંગીત વિશેની વિશેષ વાતો કરતા હોય છે. તેમને 6 તારીખે સવારે 7:40 જે ઉષા મંગેશકરના ગીતો સંભળાવ્યા તે ખૂબ જ ગમ્યા છે. એમાં ગુણવંત ઉપાધ્યાય રચિત એક જે ગીત હતું તે એમને ઘણા બધા વખતે સાંભળવા મળ્યું છે. અન્ય એક પત્રમાં તેઓ લખે છે કે આવી શકે તો આવ, વરસાદી સાંજ છે અને વાલમને મારા વરસાદ નથી ગમતો.

0: એ બંને ગીતો એમને ખૂબ જ ગમ્યા છે. સાથે સાથે થોડી એમની જે સ્વભાવ પ્રમાણે એક રમૂજનો એક નાનકડો મુદ્દો પણ લખ્યો છે કે વરસાદી સાંજ હોય અને એમની સામે એક દાળવડાવાળા ભાઈ છે, ત્યાંથી 500 ગ્રામ દાળવડા આવે, ગોટા આવે, તો સાથે મજા આવી જાય. અને સ્વાભાવિક છે કે વરસાદી સાંજ હોય એટલે ગોટા ભજીયા આ બધું યાદ આવતું હોય છે,
1: આપણને યાદ આવે એમ મહેશભાઈને પણ યાદ આવે.
0: મહેશભાઈ તો શોખીન ભાષા, એટલે એ ખાય કે ના ખાય પણ લખે તો ખરા. અને આગળ લખે છે કે મને વાંચન, લેખન, શ્રવણ, ટ્રેનમાં મુસાફરી કરવાનો શોખ છે. વારંવાર હું આપના પ્રોગ્રામ સાંભળું છું, કાર્યક્રમો સાંભળું છું અને ગીતો સાંભળવા ગમે છે. એક 8 જુલાઈના પ્રોગ્રામ વિશે પણ એમણે લખ્યું છે કે 16 વર્ષની અજાણ હું, સાવ અજાણી કેડી, આ ગીત એમને સાંભળવું ગમ્યું છે. તેઓ લખે છે આગળ કે કોઈનું પણ અકસ્માતમાં કે હુમલામાં દુઃખદ અવસાન થાય ત્યારે હું ચોક્કસ દિલસોજીવાળો પત્ર તેમને હું લખતો હોઉં છું. તો મહેશભાઈ, આ તમારી સંવેદના છે એ તમે હંમેશા પ્રગટ કરતા હો છો, જાણીને ખૂબ જ આનંદ થયો.
1: કોઈના દુઃખમાં આપણે સંમેલિત થઈએ, દિલસોજી પાઠવીએ, એ ખરેખર તેમની આપણે વેદના તો ઓછી ન કરી શકીએ દેવાંગભાઈ,
0: બિલકુલ,
1: પરંતુ તેમના દુઃખમાં ભાગીદાર થઈએ એ પણ એક માનવ સહજ સ્વભાવ છે. અને આપ એ સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છો તે જાણીને આનંદ થાય છે.
0: અને મહેશભાઈ, પાછું એવું નથી કે એ જાણીતી વ્યક્તિ છે કે અજાણી છે, પણ એમને ખબર પડે એ ક્યાંય વાંચે અને સરનામું એમને મળે તો તરત જ પત્ર લખી નાખતા હોય છે, એ બહુ મોટી વાત છે.
1: પર્યાવરણને ગંભીર અસર કરતી પોલિથીન થેલીનો આજથી જ ઉપયોગ નહીં કરીએ એવો પ્રણ લઈ અને એ શરૂઆત મારાથી જ કરીશ, પાણીનો બચાવ કરીશું. આકાશવાણી અમદાવાદ કેન્દ્રના લોકપ્રિય કાર્યક્રમને યુટ્યુબ પર મૂકવા નમ્ર રહીશ, કેમ કે ઘણીવાર કોઈ કારણ અમો એવા લોકપ્રિય કાર્યક્રમ સાંભળી શકતા નથી. જો એ ઉપયોગી લોકપ્રિય કાર્યક્રમ યુટ્યુબ પર ઉપલબ્ધ હોય તો ગમે ત્યારે સાંભળી શકાય છે.
0: મને લાગે છે કે આ ધીરજભાઈ રબારીયા પત્ર લખ્યો,
1: તમે
0: ડેરથી પાટણ, ડેરથી બરાબર, એમને એમના લખાણ પરથી એવું લાગ્યું મને કે ધીરજ રબારીનો મેલ હોવો જોઈએ. આગળ શું લખે છે?
1: લખે છે કે આકાશવાણી રાજકોટ કેન્દ્ર પર ગુરુવાર અને રવિવારે રજૂ થતો સહિયર કાર્યક્રમ પ્રેરણાત્મક માર્ગદર્શક મુલાકાત થકે શ્રોતાઓને ખૂબ જ ઉપયોગી જાણકારી આપતો કાર્યક્રમ. આ કાર્યક્રમના પ્રતિભાવ અમો અમદાવાદ કેન્દ્રને મોકલશું, કેમ કે શ્રોતાઓના ઘણા ઇમેલ હોવા છતાંય ઇમેલનો કાર્યક્રમ આવતો નથી. એવી જ રીતે ભુજ કેન્દ્રનો સહિયર કાર્યક્રમ સુપરથી ઉપર હોય છે. ધારાબેન, જિજ્ઞાબેનની રજૂઆત સર્વોત્તમ હોય છે, પણ વોટ્સએપ કે ઇમેલની સુવિધા ન હોવાને કારણે શ્રોતાઓ સહિયર ભુજની કાર્યક્રમ સમીક્ષા અમદાવાદ કેન્દ્ર પર મોકલીશું. ધીરજભાઈ, આભાર. આપ ચોક્કસ અમદાવાદને આપ સહિયર કાર્યક્રમની સમીક્ષા લખીને મોકલાવજો. સાથે સાથે તેમણે એક નમ્ર સૂચન પણ કર્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતની અલગ અલગ ખેતી હોવાથી દરેક આકાશવાણી કેન્દ્ર ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ અલગ અલગ રજૂ થાય એવી અમારી લાગણી છે. એ જ પ્રમાણે યુવાણી કાર્યક્રમ પણ દરેક કેન્દ્રએ સ્વતંત્ર રજૂ કરવો જોઈએ. આપણે ધીરજભાઈને અને અન્ય શ્રોતા મિત્રોને જણાવીએ કે તેમની જે લાગણી અને માંગણી છે એ એકદમ જેન્યુઇન છે, પરંતુ હાલના સંજોગોમાં આપણે જે એક આકાશવાણી ગુજરાત કેન્દ્ર કોમન પ્લેટફોર્મ પરથી આપણે કાર્યક્રમોનું નિર્માણ અને પ્રસારણ કરવામાં આવે છે, આ ફોર્મ્યુલા આપણે ચાલુ રાખીએ છીએ. શ્રોતાઓના માન્યતા કાર્યક્રમ સહિયર, યુવાણી અને ગામનો ચોરો, તેમાં દરેક આકાશવાણી કેન્દ્ર નિર્માણ કરે છે અને એક કોમન પ્લેટફોર્મ આકાશવાણી ગુજરાત પરથી પ્રસારણ આપણે કરીએ છીએ. ધીરજભાઈ નામ લખેલ છે, દેવાંગભાઈ, ઉત્કર્ષભાઈ, શૈલેષભાઈ, રાજેશભાઈ, દીપશિખાબેન તેમજ અન્ય એનાઉન્સર્સને કુશળ હશો. સાથે સાથે આકાશવાણી અમદાવાદ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર. ધીરજભાઈ, આપના આ સમીક્ષાત્મક ઇમેલ માટે આભાર, અને આપ નિયમિત રીતે અમને ઇમેલ પાઠવતા રહેશો, પત્ર પણ પાઠવતા રહેશો, અને અમે નિયમિત રીતે હવેથી યુટ્યુબ પર કાર્યક્રમ અપલોડ કરીશું, ખાસ કરીને સહિયર સવિની વિનંતી કે કાર્યક્રમ જે આપે સૂચન આપેલ છે. આભાર.
0: હિતેશભાઈ, ધીરજભાઈ આપના નામનો પણ ઉલ્લેખ કર્યો છે એમાં, હિતેશભાઈ એવું પણ લખ્યું છે, એટલે આપને પણ એમણે કુશળ હશો એવું પૂછાવ્યું છે. તો આ મારા હાથમાં પત્ર છે મુકામ વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર, GIDC થી પરમાર જેઠાભાઈ વીરાભાઈનો. તેઓ લખે છે કે સવિનય વિનંતી કે કાર્યક્રમ ખૂબ જ ગમે છે. આકાશવાણી પરથી પ્રસારિત થતા સવારથી સાંજ સુધીના બધા જ કાર્યક્રમો ખૂબ ગમે છે. 26 તારીખે ગુરુવારે સવારે સવારે કાર્યક્રમમાં વંદનીય ગુરુદત્ત સાહેબની યાદ સ્પર્શી ગઈ છે. તેમની ફિલ્મો શ્રેષ્ઠ હતી, તેમના ગીતો પણ ખૂબ ગમ્યા છે, જેમાં ખાસ

0: કરીને પ્યાસાનું ગીત તમે જે રજૂ કર્યું એ ખૂબ ગમ્યું છે. 10 અને 2 મિનિટે જે કાર્યક્રમ હતો તેમાં વૃક્ષપ્રેમી વડીલના કંઠે વાત, જેમ કે વૃક્ષની ડાળીમાંથી એકાદ દાતણ કરવા ડાળી કાપી લે તો પણ દુઃખ થાય છે, વૃક્ષોમાં બેઠેલા પંખીઓ ઉડે તો પણ ખૂબ જ દુઃખ થતું હોય છે, આદિવાસી લોકોના રીત રિવાજો પણ ખૂબ ગમ્યા, પૃથ્વી માતાને તેના પર વનસ્પતિ નહીં જો વાવણી થાય એ વાત એમણે જે કરી એ ખૂબ જ ગમી છે. છેલ્લે જણાવવાનું કે હમણાંથી બપોરે 12 વાગ્યાના સમયે જે મહાનુભાવોની મુલાકાત પ્રસારિત થતી હતી તે નથી આવતી, તો એ આપવા વિનંતી.
1: દેવાંગભાઈ, મારી પાસે આ ઈમેલ છે અને ઈમેલ મળ્યો છે અમૃતભાઈ પટેલ તરફથી. આપના 96.7 ચેનલ પર દરરોજ 10 વાગે, 2:30 વાગે બપોરે અને સાંજે 5:30 વાગે એક જ પ્રકારના સ્ટીરિયોટાઇપ ગીત મૂકો છો. આ મેઇલ ફરીથી મોકલ્યો છે. તેમણે સમીક્ષામાં લખ્યું છે કે બપોરે 2:30 વાગે વિવિધ ભારતી મુંબઈનો મનચાહે ગીત સરસ કાર્યક્રમ આવે છે, એ ચાલુ રાખો. આપણે અમૃતભાઈ અને અન્ય શ્રોતા મિત્રોને જણાવીએ કે બપોરે 2:30 વાગે આકાશવાણી ગુજરાતના તમામ કેન્દ્રો અને સાથે સાથે વિવિધ ભારતી અમદાવાદ પરથી 2:30 કલાકે પ્રાદેશિક સમાચાર રજૂ કરવામાં આવે છે. ત્યાર પછી 2:35 પ્રાદેશિક સમાચાર પૂરા થયા બાદ મુંબઈનો કાર્યક્રમ આપણે અધવચ્ચેથી લઈ શકાય નહીં, તેટલા માટે આપણે 2:35 થી 3 વાગ્યા સુધી લોકલ વેરિએશન કાર્યક્રમ આપીએ છીએ અને સાથે સાથે આકાશવાણી મહાનિદેશાલયની સૂચના મુજબ વિવિધ ભારતીમાં પણ આપણે લોકલ વેરિએશન આપવું ફરજિયાત છે, જે આપણી જાણ માટે. સમીક્ષામાં તેઓ લખે છે કે હું 1980થી રેડિયો સતત સાંભળું છું, અખંડ સુર કાર્યક્રમ જેવો કાર્યક્રમ આપ ફરીથી પ્રસારિત કરો. અમૃતભાઈ પટેલ, આપના સૂચન માટે આભાર.
0: તો હિતેશભાઈ, મને લાગે છે કે કાર્યક્રમનો સમય પણ હવે પૂરો થવા આવ્યો છે, તો આપણે શ્રોતાઓની રજા લઈ લઈએ, પણ એ પહેલા આપણે એક સરનામું આપી દઈએ. શ્રોતા મિત્રો, આપના પત્રોનો વરસાદ આવી જ રીતે કરતા રહેજો અને અમારું સરનામું નોંધી લેશો. અમારું સરનામું છે કેન્દ્ર નિયામક શ્રી સવિનય વિનંતી કે કાર્યક્રમ વિભાગ, આકાશવાણી, નવરંગપુરા, અમદાવાદ 380-00-9. અને આ સાથે અમારું ઈમેલ એડ્રેસ પણ આપને આપી દઈએ. તો અમારું ઈમેલ એડ્રેસ છે savinayvinanti@gmail.com, savinayvinanti@gmail.com. આ સાથે જ આપણા પત્ર મિત્રો અને શ્રોતા મિત્રોની રજા લઈએ. નમસ્તે પત્ર મિત્રો.
1: નમસ્તે શ્રોતા મિત્રો, પત્ર મિત્રો અને દેવાંગભાઈ, ફરીથી આપણે સવિનય વિનંતી કે કાર્યક્રમમાં 8 મહિનાની 8મી તારીખે શનિવારે રાત્રે 9:15 કલાકે આપણે અચૂક મળીશું. ત્યાં સુધી આપ સર્વેને નમસ્કાર.
0: નમસ્કાર.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક.

0: होगा, इस बात को हम लोगों ने माना है। कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस, व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल, दैट विल बी गिवन टू देम।
1: On the five-point charter given by the CJP for reforms in examinations, Mr. Nadda said that the government will deeply think about the charter and will do whatever is possible after holding deliberations with the CJP. CJP's chief spokesperson, Saurav Das, announced to withdraw the agitation in good faith, expressing hope that the agreed-upon terms will be executed within the agreed-upon timelines. Prime Minister Narendra Modi will share his thoughts with the people of the country and abroad in the Mann Ki Baat program on Akashvani tomorrow at 11 a.m. It will be the 136th episode of the monthly radio program. The program will be broadcast across the entire Akashvani and Doordarshan network, the AIR news website and the News on AIR mobile app. It will also be live streamed on the YouTube channels of AIR News, DD News, the PMO and the Ministry of Information and Broadcasting. Akashvani will broadcast the program in regional languages immediately after the Hindi broadcast. President Draupadi Murmu has concluded her state visit to Romania and departed for New Delhi this afternoon. Romania was the final leg of the president's three-nation state visit, which also included Moldova and North Macedonia. On the final leg of her visit to Romania, the president held wide-ranging discussions with her Romanian counterpart, President Nicușor Dan, aimed at strengthening bilateral cooperation across trade, investment, defence, digital technology, education, renewable energy and culture. She noted that cooperation between India and Romania has expanded across a wide range of sectors. President Murmu also met Romania's Prime Minister and parliamentary leaders, addressed the India-Romania Business Forum and interacted with members of the Indian community. In men's cricket, India defeated host Zimbabwe by 90 runs in the second T20 international of the three-match series in Harare. With this win, the men in blue have registered an unassailable 2-0 lead in the series. This also marks the first series win under the captaincy of new T20 skipper Shreyas Iyer. And that is the end of this news bulletin.
2: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળીએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આવતીકાલે 26 જુલાઈ 2026 રવિવાર સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, અમૃતધારા 6:30, શ્રી રામચરિત માનસકાન 6:35, 6:45 સુરસરિતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 7 સદાબહાર ગીતોનો કાર્યક્રમ, 7:20 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 8:30 સદાબહાર ગીતો, સવારે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ, 9:30 ગુજરાતી ગીતો, હિન્દી ફિલ્મ સંગીત 10:02, 10:45 સુગમ સંગીત સાંભળીશું, ગાયક કલાકાર તેજલ મહેતા, 10:55 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતના 136મા મણકાનું પ્રસારણ દિલ્હી કેન્દ્ર પરથી કરવામાં આવશે. ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતના ગુજરાતી ભાવાનુવાદનું પ્રસારણ કરવામાં આવશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. 12:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 12:30 સહિયર બહેનો માટેનો કાર્યક્રમ, 1:10 સુગમ સંગીતનો કાર્યક્રમ, ગાયક કલાકાર રાસ બિહારી દેસાઈ, 1:30 જય ભારતી ફૌજીભાઈઓ માટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 2:40 કાર્યક્રમ સંઘગાન શિક્ષણ, જેમાં આવતીકાલે ઉરિયા ભાષાનું ગીત શીખીશું, 5:10 ગુલમહોર કાર્યક્રમ, 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં વિજય ભરાડના સ્વરમાં પ્રાચીન ભજન, માયાબેન ચૌહાણના સ્વરમાં લોકગીતો, 7:22 કાર્યક્રમ ગામનો ચોરો, રાત્રે 8 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતના 136મા એપિસોડનો ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ સાંભળીશું, 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, 10 રવિવાર સરીય રાત્રિ સંગીત સભામાં વિદુષી વર્ષા અગ્રવાલનું સંતુર વાદન સાંભળીશું. આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. રાત્રિના સમયે ગાજવીજ સાથે હળવો તો ક્યારેક ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 6 ડિગ્રી

સેલ્સિયસ ઓછું નોંધાયું. લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું. 8:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 97% રેકોર્ડ થયું. આજે સવારે 8:30 થી રાત્રિના 8:30 સુધી 14.2 મિલીમીટર વરસાદ નોંધાયો. આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળ 354.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:13 થઈ રહી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50 મિનિટે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીની ડીટીએચ એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારતીય સમયાનુસાર અત્યારે શ્રોતા મિત્રો રાત્રિના 11:15:30 થઈ ચૂકી છે. શરૂ કરીએ આજની મનોરંજક સફર, મેળવી લઈએ પ્રથમ રૂપરેખા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. શ્રોતા મિત્રો, ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણના પ્રારંભમાં રજૂ કરીશું ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આપને સંભળાવીશું લોકગીતો નરેન્દ્ર શ્રીમાળી, મનુભાઈ રાઠોડ તથા સરલાબેન દવેના સ્વરમાં. 12 વાગે આપ માણી શકશો નાટક 2 કમરાનું મકાન. મૂળ બાંગ્લા લેખક ભાગીરથ મિશ્રાની ટૂંકી વાર્તા દ્વિપગલી પર આધારિત નાટકના ગુજરાતી રૂપાંતરકાર હેમાંશુ વ્યાસ, પ્રસ્તુતકર્તા જયકૃષ્ણ રાઠોડ. 1 વાગે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતમાં આપ માણી શકશો સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો મુકેશના સ્વરમાં. 2 વાગ્યાથી શરૂ થશે વૈવિધ્યસભર કાર્યક્રમોની સફર, જેમાં સૌપ્રથમ આપ માણી શકશો ગુજરાતી સુગમ સંગીત. ત્યારબાદ શાસ્ત્રીય સંગીતમાં આર નાગરાજ પાસેથી સિતાર વાદન માણી શકશો, રાગ ઝીંઝવટી તબલા સંગત પંડિત નકુલ મિશ્રા, તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ ગુજરાતી ગીતોની મજા માણી શકશો. ત્યારબાદ ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણના અંતિમ ચરણમાં આપ સાંભળી શકશો ભક્તિમય ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ, જેમાં આપ માણી શકશો ભક્તિસભર ભજનો. તો આ હતી રૂપરેખા શ્રોતા મિત્રો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. પ્રસ્તુત છે પ્રથમ કાર્યક્રમ લોકસંગીત. સંભળાવીએ તેમાં આપને સૌપ્રથમ લોકગીતો નરેન્દ્ર શ્રીમાળીના સ્વરમાં.

ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. લોકસંગીતના કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે લોકગીતો. શ્રોતા મિત્રો, મનુભાઈ રાઠોડના સ્વરમાં.

આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આપ માણી રહ્યા છો શ્રોતા મિત્રો લોકસંગીતનો કાર્યક્રમ. ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતના કાર્યક્રમના અંતે હવે સંભળાવીએ આપને લોકગીતો શ્રોતા મિત્રો સરલાબેન દવેના સ્વરમાં.

0: સરલાબેન દવેના સ્વરમાં લોકગીતો માણ્યા બાદ શ્રોતા મિત્રો, લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. હવે સમય છે મિત્રો નાટક માણવાનો. પ્રસ્તુત છે તેમાં મૂળ બાંગ્લા લેખક ભાગીરથ મિશ્રાની ટૂંકી વાર્તા દ્વિપગલી પર આધારિત ગુજરાતી નાટક અઢી કમરાનું મકાન. ગુજરાતી રૂપાંતરકાર હિમાંશુ વ્યાસ, પ્રસ્તુતકર્તા જય કૃષ્ણ રાઠોડ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે નાટક અઢી કમરાનું મકાન.

આપણે કોલકાતાના એક અસલ મધ્યમ વર્ગના બાગબજાર નામના મહોલ્લામાં છીએ. આ તૂટક તૂટક ગીત હરસિંથ અને અનિમા ચટ્ટરાજના અઢી ઓરડાના મકાનમાંથી આવી રહ્યું છે. આ મહોલ્લો તો એવો છે જાણે શરીરની નસો જેવી ગલીકૂંચીઓની માયા ઝા. આજ અઢી ઓરડાના મકાનમાં એમણે એમની ત્રણેય દીકરીઓના લગ્ન કર્યા. હવે એમની ઈચ્છા રિટાયર્ડ જિંદગી શાંતિથી વિતાવવાની છે. સંગીત સાંભળવું, ફૂલ છોડ વાવી, સુંદર બગીચો બનાવવો, એટલે કે એ બધા કામ કરવાના જેની બાગ બજારમાં જોવા મળવાની કોઈ આશા જ નથી. તો પણ એક નવી આશા છે, દરરોજ ઇંતજાર છે અને દિલ એને માટે બેકરાર છે.

0: वाह क्या बात है, मजा आ गई।
1: ओहो हो हो हो
0: ओ बाप रे, सवार पड़ी नथी के बस सालों को तो
2: હવે દુર્ગા પૂજાના દિવસો નજીક આવી ગયા છે, રાત દિવસ બસ આ જ ચાલશે। પહેલા કેટલા સરસ પૂજાના કાર્યક્રમ થતા હતા ને।
0: તું કયા જમાનાની વાત કરે છે? અરે છેલ્લા 10 વર્ષથી તો આ શોર બકોર દર વર્ષે 10 ગણો વધી જાય છે।
2: એટલું જ નહીં પણ એના પૈસા પણ આપણી પાસેથી જ ઉઘરાવાય છે। પહેલા આપણે 5-10 રૂપિયા

0: મારા સ્વેચ્છાએ ખુશી ખુશી આપતા હતા. પછી 50 થયા અને હવે હવે તો 200 રૂપિયા લે છે. 200
1: જ્યારે જુઓ ત્યારે પેલો ઘોટુન આવીને ઉભો રહી જાય છે. ગુંડો મવાલી.
0: દુર્ગા પૂજા વખતે જ નહીં, લાવણી, સરસ્વતી, કાર્તિક, વિશ્વકર્મા, અરે જય સંતોષીમાની પૂજામાં પણ ફાળો લેવાનું છોડતા નથી.
1: થિંક ઓફ ધ ડેવિલ. જરા બારીમાંથી જોતો ક્યાં કઈ ના આવી પહોંચે.
0: પાનના ગલ્લા આગળ રોકાઈ ગયો છે, પણ હંમેશની જેમ મોટરસાઇકલનું એન્જિન હજી પણ એને એટલા જ જોરથી ચલાવ્યું છે જેથી ખૂબ અવાજ થયા કરે.
1: અરે પૂછો, મારી પાસેથી હટી જા જલ્દીથી, નહીં તો
0: શું.
2: મોદી, અરે ઓ અનિમા મોદી, એક મિનિટ.
1: જોઈ ગયો છે તને, જા વાત કરી લે નહીતર અંદર આવી જશે.
2: મોદી, ગંગા ઘાટની નજીક બે લાશ.
0: શું?
2: બે બિનવારસી લાશ.

0: अरे ओ अनिमा बोधी, एक मिनिट।
1: जोई गयो छे तने, जा बात करी ले, नहीं तर अंदर आवी जशे।
0: उदीप, गंगा घाट की नजीक बे लाश।
2: क्यों?
0: बे बिनवारसी लाश।
2: जरा ओछो करने।
0: अरे बेच है तो पची बेच कैसने?
2: अरे तारा फट फट ये आवाज ओछो कर। हाँ हवे बोल।
0: गंगा किनारे बे बिनवारसी लाश पड़ी छे।
2: लाश?
1: अरे राम राम,
2: तो एमा हूँ शु करूँ?
0: अरे अरे हमनो अग्नि संस्कार करवानो छे।
1: अरे ने के जईने पोलिस ने खबर आपे, ब्राह्मण ने बोलावे, आपनो जीव शु करवा खाय छे।
2: पोलिस ने जान करो, ब्राह्मण ने बोलावो, अमारो जीव शु करवा खाय छे।
0: पैसा उघरावीए छे, सामान ने लाकड़ा माटे 100 रुपया तमे लोको आपो, बाकी ना
2: 100 रुपया।
0: सारू सारू बोधी, 50 आपी दो, बाकी ना बीजे थी उघरावी लईशु। पैसा काढ़ी रखो, हूँ आऊ छू, जल्दी करजो।
1: अरे अरे ने के त्यां जुबो रे, हमणा जापिए छिए।
2: ए त्यां जुबो रे जे, आपिए छिए।
0: जल्दी करो, दुर्गा पूजा ની તૈયારીઓ કરવાની હજી બાકી છે, પણ આ બિનવારસી લાશોનું પણ કઈક તો કરવું જ પડશે ને। અરે હર્ષિંત દા, નમસ્કાર।
1: નમસ્કાર, આ લે 50 રૂપિયા અને ચાલતી પકડ, અને હા જો સાંભળ, આ તારી ખટારા ફટફટિયાનું કઈક કર।
0: ફટફટિયા વિશે કઈ ના બોલો, મારા બાપની છેલ્લી નિશાની છે। ચાલો જાઉં છું।
1: જોયું કેવું એના સીધા સાદા ભલા ભોળા બાપનું નામ રોશન કરે છે? ચાલો ભલા ટળી।
2: તમે ખરા છો, એમના વિશે કઈ પણ બોલતા રહો છો, પણ છેવટે એ લોકોને પૈસા તો આપો જ છો।
1: અંદર આવી ઘરમાં કઈક તોડફોડ કરે એના કરતા તો કઈક આપીને એમને કાઢવા સારા। અંદર આવીને તો તારા ઉપર હુકમ ચલાવતો હતો। બોધી, જરા મારા માટે ચા બનાવજો ને, જલ્દીથી, ત્યાં સુધી હું 2-4 અગત્યના ફોન કરી લઉં છું, જાણે એના બાપનું ઘર ના હોય।
2: એના બાપના ઘરે તો કઈ જ નથી કરતો, શિવશંકર બાબુ તો કેટલા સારા માણસ હતા।
1: અરે ગોટુનના બંને ભાઈ ભણેલા છે અને સારી નોકરી પણ કરે છે, પણ આ ગોટુન જાણે છે શું કહેતો ફરે છે? હું તો પ્રેક્ટિકલ સોશિયલ વર્ક કરું છું, ભણી ગણીને સારા માણસ બનવાથી શું ફાયદો?
2: ગુંડો, બદમાશ,
1: સાચે જ
2: કહું છું, જરા સાંભળો તો।
1: જ્યારે જ્યારે આવા પ્રસંગે તું મને જરા સાંભળો તો કહે છે ને, તો મને ખબર પડી જાય છે કે તું શું કહેવા માંગે છે।
2: તો પછી કઈ કરો ને, હવે સહન નથી થતું। જ્યારે પણ મોટી બેનના ઘેર જાઉં છું તો જોઉં છું કે એને ત્યાં કેટલા સુંદર સુંદર ઝાડ છોડ ઉગાડ્યા છે, ફૂલ થાય છે।
1: ઘરમાં આખે આખું જંગલ ઊભું કરી દીધું છે મારી મોટી સાળીએ।
2: બાપુને ત્યાં મોટો બગીચો હતો ને, એ અમને કહેતા ઝાડને કાપવા છાંટવા જોઈએ નહીં, એમને પૂરેપૂરા વિકસવાનો મોકો આપવો જોઈએ। મકાન ભલે 2.5 ઓરડાનું જ કેમ ન હોય, પણ ત્યાં એક નાનો સરખો સુંદર મજાનો બગીચો તો હોવો જ જોઈએ।
1: અરે ભાઈ શાંત થા, ધીરજ રાખ।
2: એ દિવસથી બસ ધીરજ રાખીને તો બેઠી છું
1: ભાઈ, જૂની વાતોને યાદ કરીને દુખી ન થા। હું પણ જાણું છું એ દિવસે શું બન્યું તું। બાપરે,
2: કેટલી વાર આ રસ્તા ઉપરથી આવન જાવન કરી છે, પણ ટોર્ચ ન હોય તો કોણ જાણે ક્યાં ને ક્યાં પહોંચી જઈએ।
1: બસ આવી ગયું આપણું ઘર।
2: અરે આ ફૂલછોડના પાંદડા, લાગે છે કે વરસાદની સાથોસાથ પવન પણ ફૂંકાયો હશે। ત્યાં પણ ત્યાં જરા ટોર્ચ ફેંકો તો।
1: બસ અરે જોઈ લેજે, હમણાં તો તાળું ખોલવા દે।
2: ટોર્ચ આ બાજુ કરો ને, કુંડાનો ટુકડો। ઓ
1: જરૂર જરૂર, દિવસ દરમિયાન પેલા તોફાની છોકરાઓ એ ક્રિકેટ,
2: ઓ મારા બધા જ ફૂલ,
1: મને યાદ છે,
2: સોરી, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું એ બધું જ ભૂલી જઈશ, આટલા દુખી ન થાઓ, મને ખબર છે કે તમે ખૂબ જ પ્રયત્ન કર્યો છે।
1: તને શું કહું, મને એ પણ યાદ છે, સુનિતા અને નનીને અહીં બોલાવ્યા, ઘરમાં ફરીથી ખુશાલી આવી ગઈ, અને તું જેવી પ્રવાસ

0: છે?
1: ઓમી, એ તો હું બાની.
0: ઓ બાની દીદી, બાની દીદી કેમ છો?
2: મજામાં.
0: આવો આવો, ચા પીશો?
2: ના, આજે તો સવારથી અત્યાર સુધીમાં બહુ ચા પીધી છે.
0: તો શું થયું, એક કપ ચા વધારે પી લો ને. હજી હમણાં જ ભજીયા બનાવ્યા છે, લીલા મરચાના.
2: ઓહ, લીલા મરચાના?
0: હા,
2: પણ હજમ નહીં થાય ને.
0: તમને પણ જો બધું હજમ થવા માંડશે તો આડોશ પાડોશ ના લોકો વિશે બીજાઓને ખબર કેવી રીતે પડશે? લાવું છું, તમારું નામ આકાશવાણી જ બરાબર છે? આ આકાશવાણી છે, હવે આપ આકાશવાણી પરથી બધાના પ્રાઇવેટ સમાચાર સાંભળશો.
2: હું કોઈ સમાચાર નહીં સંભળાવું. એક તો બધાને મેળવવાનું કામ કરો, ઉપરથી પોતાની મજાક ઉડાવો. ઓ માં, આ તો ખૂબ જ તીખા છે.
0: તો જ તમે ચટાકેદાર સમાચાર સંભળાવશો ને. જો તમે ચૂપ રહેશો તો આ તોડજોડનું કામ કોણ કરશે? ચાલો હવે ચટાકેદાર ખબર સંભળાવી દો, જેને માટે તમે અહીં આવ્યા છો.
2: ગુહા બાબુની દીકરી છે ને?
0: હા.
2: મિસ્ટી?
0: હા હા.
2: એનું એક બિહારી છોકરા સાથે લફરું ચાલતું હતું ને. મેં મારી સક્કી આંખે એ બંનેને વિક્ટોરિયા મેમોરિયલ પર એક સાથે જોયા હતા. હાય રામ, એમની પ્રાઇવેટ વાતો સાથે આપણને શું લેવા દેવા.
0: એ સાચું કહો છો, ક્યારે જોયા
2: હતા? અરે ના બોલા, આપણે કે કહેવાય નહીં દાદા, બધાની જોવાનું છે.
0: ખરા પણ
2: દાદા,
0: ઓ એ કદાચ એ આવ્યા હશે.
3: અરે આકાશવાણીજી, પ્રણામ. આકાશવાણીના આજના સમાચાર સમાપ્ત.
2: દાદા, આ વખતે ગોટુન પૂજામાં ફરી પાછો નાટક કરવાનો છે. મને તો નાટક વખતે તમારી છૂટકીની યાદ આવી જાય છે. ચાલો ત્યારે હું જાઉં છું. નમસ્કાર.
0: હવે પછીનું બુલેટિન ક્યારે આવશે? એટલે કે હવે ક્યારે આવશો?
2: આવીશ, જલ્દીથી આવીશ. આવજો.
0: ગપ્પી દાસ.
3: તો પણ તું એની વાત દરેક વખતે સાચી માની લે છે.
0: જેવી રીતે છેવટે ગોટુનની દરેક વાત તમે માની જાઓ છો એમ.
3: હું સ્ટેટમેન્ટ આપવા માંગુ છું. હું ગોટુનને ગુંડો સમજુ છું. એની સાયલેન્સર વગરની મોટરસાયકલને નફરત કરું છું. બાગ બજારમાં અમારી જિંદગીને એક નરક બનાવવામાં એનો મોટો હિસ્સો છે એમ હું સમજુ છું. જો હું એને થોડાક પૈસા આપીને જલ્દીથી જલ્દી અહીંથી રવાના કરું છું તો એ મારી સ્ટ્રેટેજી છે, મજબૂરી નહીં. ધેટ્સ ઓલ.
0: બાની કહેતી હતી કે નાટકની વાત થતા એને છૂટકીની યાદ આવી ગઈ. પપિયાએ કેટલું સુંદર કામ કર્યું હતું એ નાટકમાં. કેટલી ખુશ હતી એ, યાદ છે તમને? અને તમે તમે કેટલા દુઃખી થયા હતા એનાથી?
4: બે વર્ષ પહેલા પૂજાના દિવસોની જ વાત છે. હર્ષિંત અને બોધીની નાની દીકરી છૂટકી, ત્યારે પપિયાના લગ્ન નહોતા થયા અને ઘોટુની ગુંડાગીરી એટલે કે સામાજિક સેવાની શરૂઆત જ થઈ હતી. આ મોટરસાયકલનું સાયલન્સર ત્યારે જ નીકળી ગયું હતું.
5: બાપુ, ઘોટુન આવ્યો છે, ફાળો માંગવા આવ્યો હશે.
3: બહારથી જ કહી દે કે ફાળો અમે મોકલી આપીશું.
5: ઘોટુન, બાપુ કહે છે કે ફાળો અમે મોકલી આપીશું. બાય બાય.
6: ફાળો? હું કઈ ફાળાવાળા માટે નથી આવ્યો, એક સિરિયસ વાત કરવા આવ્યો છું. બારણું તો ખોલો.
3: ખોલી નાખ, એટલે ભલા જલ્દીથી ટળે અહીંયાથી.
6: છોટકી,

0: બારણું ખુલ્લામાં આટલી બધી વાર કેમ કરે છે?
1: છુટકી, તારા કરતા મોટી શું હું? બિટ્ટી કહી દે એને કે
0: છુટકી, જા જલ્દીથી રસોડામાં જા અને બે ગ્લાસ ઠંડુ ફ્રીજનું પાણી લઈ આવ. દાદા, તમે પણ પીશો ને?
2: ના, થેન્ક યુ. મને લાગે છે આ મારું ઘર છે, મારી જ્યારે ઈચ્છા થશે ત્યારે પી લઈશ.
0: એ તું હજુ સુધી ગઈ નથી.
1: હું નહીં જાઉં.
3: લઈ આવો ને પપ્પીયા દીદી, મોટાઓને એમની વાતો કરવા દો. કોટુન અને દાદાને કઈક સિરિયસ વાત કરવી છે.
0: બોધી, બોધી આંટી,
4: શું છે? હું કામમાં છું.
0: અરે બે કપ ચા બનાવજો. દાદા તમે પણ, ઓ તમારું જ ઘર છે ને, આ તો ચા પીવી હોય તો કહી દેજો.
2: થેન્ક યુ ફોર ધ પરમિશન.
0: બે જ કપ બનાવજો, બીટી અને મારા માટે. દાદાને નથી પીવી. કઈ નાસ્તો હોય તો એ પણ લેતા આવજો. અને હા, જરા જલ્દી લાવજો, સિરિયસ વાત કરવી છે.
2: હવે જલ્દીથી જે વાત કરવી હોય તે કર અને ચાલતી પકડ. તારી જેમ નવરા નથી બેઠા અહીંયા. કેટલો ફાળો ઉઘરાવવાનો છે આ વર્ષે? 1,00,000 રૂપિયા?
0: તમને ફાળો આપવાનો શોખ છે તો જરૂરથી આપજો, પણ આ વખતે અમે તમને 25% ડિસ્કાઉન્ટ આપવાના છીએ.
2: હા, 100% વધાર્યા પછી ઠીક છે, પણ આ ડિસ્કાઉન્ટ અમને જ કેમ આપવાનું છે?
0: એ તો સિરિયસ વાત છે. વાત જાણે એમ છે કે ઓહો, છુટકી પાણી ના લાવી હજુ સુધી.
2: બીટી, તું વાત કર, જલ્દીથી કહો અને અહીંથી ચાલતી પકડો.
3: બુદી, ચાલ આવો ને, ખૂબ ઉતાવળ છે અમને.
0: આ વખતે પૂજામાં
2: શાહરૂખ ખાનને બોલાવવાનો વિચાર છે ભાઈ?
3: ના, કોટુંદાને લોકલ ટેલેન્ટમાં વિશ્વાસ છે.
0: આવો બુદી, તમારી જ રાહ જોતા હતા.
4: લે ચા, લે ઘોટુન. બીટી તું પણ લે.
2: ઓહો, અરે ભાઈ મારે જવું છે, જે વાત કરવી હોય તે જલ્દી કરો ને.
4: બેસો ને, ચા પીઓ.
2: મેં ચા પીવાનું ક્યાં કહ્યું તું?
4: હું કહું છું ને, પી લ્યો. હા ઘોટુન.
0: દાદા અને બોધી, વાત જાણે એમ છે કે આ વખતે પૂજામાં અમે નાટક કરીએ છીએ. જોરદાર નાટક, બાગ બજારમાં ક્યારે નહીં ભજવાયું હોય એવું સરસ નાટક.
2: કેટલો ફાળો આપવાનો છે?
3: 25% ડિસ્કાઉન્ટ છે.
0: હા બરાબર છે, છુટકીનો આ નાટકમાં મેઇન રોલ છે, એ જ વાત કરવી હતી.
2: શું?
0: પૂજામાં અમારા નાટકમાં છુટકી મુખ્ય પાત્ર કરવાની છે.
2: કરવાની છે એનો મતલબ શું? ના, ક્યારેય નહીં કરે. બાગ બજારના ગુંડા લોકો સાથે પપિયા નાટક નહીં કરે. નહીં, ક્યારેય નહીં.
0: અરે અરે અરે, કોઈ કોઈ ગુંડા લોકો નથી, બધા જ પરિચિત લોકો છે અહીંના જ.
2: એટલે સદ્દામ હુસેન છે, બુશ નથી એમ ને?
0: એ બીટી પણ નાનો સરખો રોલ કરે છે.
2: અને તું તો હીરો છે, ઉત્પલ દત્ત.
0: મારે બહુ કામ છે, બેકસ્ટેજ કરવાનું છે, બીજી પણ ઘણી વ્યવસ્થા કરવાની છે, એટલે રિહર્સલ આજ શાંતિ શરૂ. છુટકી,
2: મેં હા નથી કહી.
0: રિહર્સલ ક્યારેક ક્યારેક અહીંયા રૂમમાં જ કરીશું.
2: ના ના, ક્યારેક શા માટે? રોજ અહીં કરજો ને.
0: ના ના ના ના, રોજ રિહર્સલ અહીં કરવાથી બોધી આંટીને નકામી તકલીફ થશે.
2: How considerate of you. Thank you.
0: No mention. ભલે, તો હવે હું જાઉં છું.
2: Please, જાઓ. પપિયા તારા નાટકમાં કામ નહીં કરે, એ વાત ફાઇનલ છે, સમજો.
0: છુટકી, જઈએ છીએ 7:00 વાગે અડ્ડા પર. બોધી, ચા બહુ સરસ હતી, બાય.
2: હા, મોટો ના જોયો હોય તો. અનિમા, પપિયા નાટક બાટક કરવા ક્યાંય નહીં જાય, મેં કહી દીધું છે.
4: છુટકી નાટકમાં કામ કરવા ઈચ્છતી હોય તો પણ?
2: પપિયા બહુ સમજુ છોકરી છે, તારી જેમ ગુંડાઓથી ગભરાતી નથી. એ પોતે જ આવા લોકોની સાથે ક્યારેય કામ નહીં કરે.
4: એટલે પપિયા સમજદાર છે એમ ને?
2: હા,
4: એટલે એ એના નિર્ણયો જાતે જ લઈ શકશે. ભલે, મારી વાત સાંભળવાની કઈ જરૂર નથી, બરાબર?
2: હા પપિયા, અહીં આવ જલ્દી.
5: આવી બાપુ.
2: હું આ શું સાંભળું છું?
5: બાપુ, તમે જે કહ્યું હતું એ જ.
4: એનો અર્થ એ કે પપિયા જાતે જ નિર્ણય લેશે.
2: મેં એ લોકોને કહી દીધું છે કે એ લોકો સાથે તું નાટકમાં કામ નહીં કરે, ક્યારેય નહીં, બરાબર? અને એ લોકો એ વાત માની પણ ગયા છે.
5: પણ બાપુ, હું નાટકમાં કામ કરવા ઈચ્છું છું, પ્લીઝ.
2: શું? બિલકુલ નહીં.
5: પ્લીઝ બાપુ.
6: નાની લાડકી દીકરી આ રીતે બાપુને પ્લીઝ કહે એનો મતલબ
7: હરસિંધને હા

0: પાડવી જ પડી. પપિયાએ નાટકમાં કામ કર્યું, ઘર પર જ રિહર્સલ કર્યા. હરિશ્ચંદ્ર બાબુ બડાપો કરતા રહ્યા, ચીઢાતા રહ્યા, વગેરે વગેરે વગેરે. પણ નાટક તો રજૂ થયું. નાટક પછી હરિશ્ચંદ્ર બાબુ અને બોધીને લોકોએ ખૂબ અભિનંદન પાઠવ્યા. બંને જણા મનોમન પપિયાને ખુશ જોઈને ખુશ પણ થયા. પરંતુ એ વાતની લોકોને ખબર ન પડવા દીધી. ગોટુન પરની નારાજગી પણ જરાય ઓછી ન થઈ. બાગ બજારમાં બિલકુલ ગમતું નહોતું, પરંતુ સૌના ભાગ્યમાં પલટો આવે છે તેમ.
1: હેલો, ઓ સનત, કેમ છે?
2: નેચરલી.
1: અમારી વાત પૂછી છે જ નહીં, એ જ બાગ બજારની ઝંઝટ.
2: ગુડ ન્યૂઝ?
1: શું ગુડ ન્યૂઝ હોય શકે હવે? શું
2: ઇન્દ્રપુરીમાં?
1: શું કામ આ બુઢાઓની મશ્કરી કરે છે?
2: સાચું કે છે?
1: સેક્ટર 4
2: એ બ્લોક.
1: કઈ કક્ષામાં? આ કક્ષામાં,
2: ઇન્દ્રપુરીમાં.
1: હા હા, ફક્ત વ્હાઇટમાં પેમેન્ટ ચેકથી. ઠીક છે, હું અનિમા સાથે વાત કરીને પછી તારી સાથે આ અંગે ફોન પર વાત કરીશ. હા હા, જલ્દીથી. ભાઈ આટલામાં જ ક્યાંક ગઈ છે?
2: અરે એ જ આવી લાગે છે.
1: હા હા, એકદમ જલ્દીથી. થેન્ક યુ, બાય બાય.
3: બાગ બજારમાં રહો છો તો એવું તે શું બન્યું છે કે આટલા ખુશ છો?
1: અરે વાત બાગ બજારની નથી, બહારની છે. ગેસ કર, ગેસ કર.
3: શું બાળકની જેમ ગેસ કર, ગેસ કર કરો છો? અને ખુશ તો એટલા બધા થાવ છો જાણે કે.
1: જાણે કે?
3: જવા દો, શું કામ મૂડ ખરાબ કરવો?
1: બોલ બોલ બોલ.
3: જાણે કોઈ આલીશાન મકાન ન મળ્યું હોય.
1: એક્ઝેક્ટલી.
3: શું?
1: હા, ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટમાં.
3: વોટ? વોટ અબાઉટ ઇટ?
1: સેક્ટર 4 એ બ્લોક, એક ફ્લેટ ખાલી છે. એ 31 વેચવાનો છે.
3: તો શું થયું? હું તમને એવી ડઝન કોલોનીના નામ ગણાવી દઉં જ્યાં ફ્લેટ ખાલી હશે, પણ એથી શું થશે?
1: અરે ભાઈ, સનતનો ફોન આવ્યો તો કહેતો હતો કે ફ્લેટના માલિક શિફ્ટ કરી રહ્યા છે, સરકારી નોકરીમાં છે અને ફ્લેટ જેન્યુઅન ગ્રાહકને આપવા ઈચ્છે છે ચેક પેમેન્ટથી.
3: સાચું કહો છો?
1: હા, મારું મૂળ નામ સત્યવાદી હરિશ્ચંદ્ર છે. હા ભાઈ, એ તો અપભ્રંશ થતા થતા હર્ષિંત થઈ ગયું છે. તારી ઈચ્છા હોય ને તો જોઈ લઈએ આપણે.
3: જઈને જોઈ તો લઈએ, પછી નક્કી કરીશું.
1: અરે પસંદ આવી જાય ને તો ત્યાં ને ત્યાં જ નક્કી કરીને એડવાન્સ આપવા પડશે, ફોર્માલિટીઝ પૂરી કરવી પડશે. એટલે કે હા તો પછી હા. વિચાર કરી લે.
3: છેલ્લા 20 વર્ષથી વિચાર જ તો કરીએ છીએ ને.
1: તો બરાબર છે ને, હું સનતને ફોન કરી દઉં છું.
0: ઇન્દ્રપુરી, ઇન્દ્રપુરીમાં પોતાનું ઘર. છેવટ સુધી ડર હતો કે છેલ્લી ઘડીએ ક્યાંક કશું અઘટિત બને નહીં, પણ મહેરબાન, જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. કંઈ જ ગરબડ ન થઈ, બધું જ નક્કી થઈ ગયું. હરસિંથ દાદા અને બોધીને પાછા આવતી વખતે એવો વિશ્વાસ પેદા થયો હતો, અચાનક જ જિંદગીની ગાડી જુદા પાટા પર જઈ રહી છે.
3: છે તો અઢી ઓરડાનું છે, પણ બંને તરફથી ખુલ્લું છે, એટલે બાલ્કનીમાંથી જોતા સમગ્ર આકાશ જાણે કે ઘરમાં પ્રસરી જાય છે. કેમ ખરું ને?
1: આ સામેવાળી બાલ્કનીમાં સવાર સવારમાં મ્યુઝિક ચાલુ કરી ચા પીતા પીતા ડોસા ડોસી મૂળા પર બેસીને છાપામાંના મારફાડ અને લૂંટફાટના સમાચાર નિરાતે વાંચશું. સારું, હવે બધાને શું કહીશું? જો બધાને સાચી વાત કરીશું તો બધા દોડીને હાજર થઈ જશે.
3: વાત તો કરવી પડશે, કોઈ નહીં આવે ત્યાં. બાગ બજારના લોકો એકબીજાની બાબતમાં એટલા ફસાયેલા રહે છે કે.
1: ખાસ કરીને બીજાઓની બાબતમાં, એટલે પ્રાઇવસી જેવું જરા પણ નહીં.
3: સરસ. હવે જ્યારે સુનિતા અનિતાની દીકરીઓ આપણે ત્યાં આવશે ત્યારે પાર્કમાં ફેરવી એમની સાથે ખૂબ ધમાલ કરીશું. હું એમને ઝાડ છોડ અને પક્ષીઓની વાત કરીશ, જે રીતે જે રીતે મારી

0: મને કરી હતી.
1: બાળકોને તો અહીંની બાલુની આઈસ્ક્રીમ ખાવાનો પણ બહુ શોખ છે.
0: હા,
1: એમને કહીશું કે જ્યારે એ લોકો આપણને મળવા આવે ને ત્યારે બાગ બજારથી ખાસ બાલુની આઈસ્ક્રીમ લેતા આવે. હે, કેમ, બરાબર ને?
0: હા, ભલે પછી ઇન્દ્રપુરી પહોંચતા પહોંચતા એ દૂધ થઈ જાય.
1: ઇન્દ્રપુરી બહુ દૂર છે અહીંથી. ખેર, હવે ઘેર પાછા પહોંચવામાં છીએ આપણે.
0: બાગ બજારના ઘરને ઘર કહેવાની ટેવ કોણ જાણે ક્યારે છૂટશે.
1: સુનર ધ બેટર, જલ્દીથી છૂટી જશે. એમ કરીએ, આપણે અહીં જ ઉતરી જઈએ અને
0: બાલુની આઈસ્ક્રીમ અને પાન ખાઈને ઘરે જઈએ, એમ જ ને?
1: એક્ઝેક્ટલી. તને કઈ રીતે ખબર પડી?
0: વર્ષોથી બધા જ નાના મોટા સેલિબ્રેશન આપણે આ રીતે જ કર્યા છે.
1: બરાબર બરાબર. અરે ડ્રાઈવર, અહીં જ ઉભી રાખી દો.
2: બીજા દિવસે હરિસિંધ ઇન્દ્રપુરીની ઓફિસમાં કોન્ટ્રાક્ટ જમા કરાવવા ગયા. ત્યાં તો સેક્રેટરી બ્રિગેડિયર ઉપમન્યુ સિગધર સાથે પણ મુલાકાત થઈ ગઈ.
3: મિસ્ટર જટરાજ, આલો બુકલેટ, આમાંથી તમને બધી જ માહિતી મળી રહેશે. ડોક્ટર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન વગેરેના ટેલિફોન નંબર એન્ડ મેની અધર ડિટેલ્સ. મારા મોડે મારા વખાણ કરવા માંગતો નથી, નહીતર સાચી વાત તો એ છે કે હું દરેક બાબતમાં ડિસિપ્લિનથી કામ લેતો આવ્યો છું.
2: અને ત્યાર પછી તો ઘણી વાર સુધી બ્રિગેડિયર પોતાના વખાણ કરતા જ રહ્યા. બાગ બજારના છેલ્લા દિવસો પેકિંગમાં પસાર થયા અને સાંજ જેમને મળવું યોગ્ય લાગ્યું એમની સાથેની મુલાકાતમાં વીતી. સરખી ઉંમરના મિત્રોએ તો મોટેભાગે ઇન્દ્રપુરી જેવી કોલોનીમાં શિફ્ટ કરવા માટે અભિનંદન પાઠવી એમની ખુશી વ્યક્ત કરી, પરંતુ ખાસ કરીને વડીલોએ કંઈક આમ કહ્યું, અરે આ ઉંમરે આટલે દૂર ક્યાં જશો? આશિતદા એટલે કે ટેન્ટ અને કેટરિંગના કોન્ટ્રાક્ટરને પણ મળવા ગયા.
4: અમને બધાને છોડીને જાઓ છો?
1: આશિત, ક્યાંય દૂર થોડા જઈએ છીએ. અરે ભાઈ, આ શહેરમાં જ છીએ ને.
4: શહેર તો એક છે, પરંતુ બાગ બજાર અને ઇન્દ્રપુરીની દુનિયા એકદમ અલગ છે. ત્યાં જઈને તો અમને ભૂલી જ જશો ને.
1: અરે આશિત, તમે મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એટલી સરસ વ્યવસ્થા કરી હતી કે.
4: અરસિંત બાબુ, આ લો, આ મારું કાર્ડ રાખો, આ બાગ બજારની યાદ માટે. અહીંનું કંઈ પણ કામ હોય ને તો જરૂરથી જણાવજો.
1: અમે લોકો જ્યારે ઇન્દ્રપુરીમાં ગૃહ પ્રવેશની પાર્ટી કરીએ ને ત્યારે બધી સજાવટ અને વ્યવસ્થા તમારે જ કરવાની છે.
4: તમારા ઘરનું કામ મારા સિવાય બીજું કોણ કરવાનું છે? હે,
2: છેવટે હરસિંત અને બોધીએ ઇન્દ્રપુરીમાં શિફ્ટ કરી લીધું. એક બે દિવસ સામાન ખોલવામાં અને ઘરને કઈ રીતે સજાવીશું એ વિચારવામાં વિતાવ્યા. પછી સનતને ચા પાણી માટે બોલાવ્યો.
0: સનત બાબુ, એક કપ વધારે નીલિમાના ભાગની.
5: ના બોધી, થેન્ક યુ.
0: નીલિમાને તો હું હજુ સુધી મળી પણ નથી.
5: આ નોકરીમાં તો એ ખૂબ જ બિઝી રહે છે અને ક્યારેક ટૂર પર પણ જવું પડે છે.
1: તમે બંને આટલા બિઝી રહો છો, બાળકોને પણ હોસ્ટેલમાં મોકલી દીધા છે, તો પછી જિંદગીની મજા ક્યારે માણશો?
5: એવું નથી, બે મોટી ક્લબમાં મેમ્બરશીપ મેળવી લીધી છે.
1: પણ ત્યાં ક્યારેય જઈ શકો છો ખરા?
5: બહુ જ ઓછું. શું કરીએ, આ પ્રકારની લાઇફસ્ટાઇલ જીવવા માટે મહેનત કરવી પડે છે. ઓહ, ઇટ્સ નિયરલી 5, મારે જવું પડશે. હા, તમે ગૃહ પ્રવેશની વ્યવસ્થા અંગે કંઈ ચિંતા ના કરતા, અહીં બધી જ બાબતો વેલ ઓર્ગેનાઇઝ છે. બસ ઓફિસમાં સૂચના આપવાની રહેશે.
1: હું એમ વિચારતો હતો કે મારા પર્સનલ ગેસ્ટ ઉપરાંત એ બ્લોકના રહીશોને પણ બોલાવી લઉં.
0: આમ પણ અહીંયા પાડોશીઓ ક્યારેક જ એકબીજાને મળે છે. હળવું મળવું, સાથે ખાવું પીવું, એ તો જાણે શક્ય જ નથી.
5: મારું માનવું છે કે ઇન્વિટેશન તો બાકીના બ્લોકના લોકોને પણ મોકલી આપો, આમ પણ ઓછા લોકો જ આવશે. ચાલો ચાલો, ત્યારે હું જાઉં છું. સી.

0: હવે આવો ત્યારે નીલિમાને જરૂર સાથે લાવજો, ઓકે?
1: શ્યોર, ગૃહ પ્રવેશના દિવસે તો મળીએ જ છીએ, બરાબર ને?
2: તો ઇન્દ્રપુરીની ઓફિસમાં જઈશું,
0: તમે જઈ આવો ને.
2: ઠીક છે, ચાલો.
3: ઓ મિસ્ટર ચટરાજ, વેલકમ, બેસો.
2: હું મારા ઘરમાં ગૃહ પ્રવેશ અંગેની વાતચીત માટે આવ્યો છું.
3: હા, બ્રિગેડિયર સાહેબ કહેતા હતા.
2: અમે આપણા સેક્ટરના લોકોને ઇન્વાઇટ કરવા ઈચ્છીએ છીએ.
3: તો તમે કાગળ સહી કરીને આપો, બધાને તેની ફોટોકોપી પોસ્ટ કરાવી દઈશ, પોસ્ટમેન આવીને લઈ જશે, નો પ્રોબ્લેમ.
2: પોસ્ટ કરવા પડશે?
3: ઘેર ઘેર જઈને ઇન્વાઇટ કરવાની ફુરસત કોને છે? અરે, તમે તમારા ઇન્વિટેશન લેટરમાં વેન્યુ ભૂલથી તમારા જ ફ્લેટનું લખ્યું છે.
2: ભાઈ, ત્યાં જ કરીએ છીએ ફંક્શન. અરે ભાઈ, ગૃહ પ્રવેશ છે ને.
3: પરંતુ અહીંયા નિયમ છે કે બધા જ ફંક્શન કોમ્યુનિટી હોલમાં જ થાય છે.
2: અરે, આ તો પર્સનલ ફંક્શન છે.
3: બ્રિગેડિયર સાહેબ આવી ગયા.
4: ગુડ ઇવનિંગ મિસ્ટર ચટરાજ. તમે પેલું કોમ્યુનિટી હોલનું બુકિંગ કરી લીધું હતું ને?
5: જી હા, જુઓ આ રહ્યું.
2: ગુડ ઇવનિંગ મિસ્ટર સિદ્ધર. ગૃહ પ્રવેશ તો ઘરે જ થવો જોઈએ. અમે વિચાર્યું હતું કે
4: ઘરમાં શોર બકોર થઈ જાય છે, લોકો ડિસ્ટર્બ થાય છે.
2: ગૃહ પ્રવેશ વિશેની અમારી કલ્પના કંઈક જુદી જ હતી. મારી વાઈફ પણ બહુ નિરાશ થશે.
4: બાય ધ વે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની બુકલેટમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે ફંક્શન ફક્ત કોમ્યુનિટી હોલમાં કરવાના રહેશે, પર્સનલ હોય તો પણ. તમને કોઈ તકલીફ નહીં પડે, ગૃહ પ્રવેશ બહુ ગ્રાન્ડ થઈ જશે. અને હા, સાંભળો, તમે ડેકોરેટર્સ, કેટરર્સ વગેરેની પેનલનું લિસ્ટ મિસ્ટર ચટરાજને આપ્યું કે નહીં?
5: આપવાનું જ હતું. લો આ લિસ્ટ.
4: યુ આર ફ્રી ટુ ચૂઝ એની વન ઓફ ધેમ. તમારી પસંદગીમાં ઓફિસ બિલકુલ ઇન્ટરફિયર કરતી નથી.
2: મિસ્ટર શિગદર, મારો પોતાનો કેટરર છે આશિત. મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એણે ખૂબ જ સુંદર એરેન્જમેન્ટ કરી હતી.
4: એને ઇન્દ્રપુરીના સ્ટાન્ડર્ડનો ખ્યાલ પણ નહીં હોય. ડોન્ટ વરી મિસ્ટર ચટરાજ, અમારી પેનલમાંથી કોઈને પણ પસંદ કરો, બધાને આપણા નિયમો ખબર છે અને એટલા બધા મોંઘા પણ નથી.
6: આટલી મોટી નિરાશા પછી પણ હરસિંથે આ બધી વાતો અનિમા બોધીને કરી તો એ રીતે કે જાણે જે કંઈ થયું તે સારું થયું છે. હવે આપણા બંનેની ઉંમર દોડાદોડ કરવાની થોડી જ છે, વગેરે વગેરે સમજાવી દીધું. હરસિંથ વધારે દુઃખી થશે એમ સમજીને બોધીએ પોતાનું દુઃખ છુપાવ્યું જેથી એમની નિરાશામાં ઉમેરો ન થાય. ગૃહ પ્રવેશના દિવસે બંને મનથી નક્કી કર્યું હતું, ગમે તે ભોગે પણ આજે તો ખુશ રહીશું.
2: અરે વાહ, કેટલી સુંદર રંગોળી બનાવી છે તે. હું તો ભૂલી જ ગયો હતો કે તું આટલી સુંદર રંગોળી બનાવે છે. વાહ નિમા, વાહ.
0: સુંદર છે ને? ખૂબ આનંદ આવ્યો એને બનાવતા.
2: પહેલી વખત આટલી સરસ જમીન મળી છે તને. એક મિનિટ, જરા ફોન જોઈ લઉં. હલો સનત, ક્યાં છો? અરે જલ્દી આવી જાઓ, તમે જ તો અમારા ખાસ મહેમાન છો ઇન્દ્રપુરીના મકાનમાં.
1: હલો નીલિમા અને હું બંને હજી દિલ્હીના એરપોર્ટ પર છીએ.
2: શું, દિલ્હી એરપોર્ટ પર?
1: વહેલી સવારની ફ્લાઇટ પકડીને આવવાના હતા ગૃહ પ્રવેશમાં હાજરી આપવા માટે, પણ શું કરીએ, ફ્લાઇટ લેટ થઈ ગઈ. નીલિમા અને મારા તરફથી તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન એન્ડ ઓલ ધ બેસ્ટ.
2: થેન્ક યુ.
0: કહું છું, શું થયું?
2: સનત અને નીલિમા નહીં આવી શકે, એ લોકો દિલ્હી એરપોર્ટ પર હનીમૂન મનાવે છે.
0: ખેર, કમસે કમ એ બંને જણા સાથે તો છે.
7: નાની,
2: અલે લે, અરે વાહ વાહ વાહ, બહુ સુંદર ફ્રોક પહેર્યું છે તનની. અને માલા, તારું સ્કર્ટ પણ ખૂબ જ સુંદર છે.
7: અરે વાહ, કેટલા સરસ સરસ ફૂલો બનાવ્યા છે અહીં તો. તારી નાનીએ બનાવ્યા છે નની. આપણી નનીને ફૂલછોડનો બહુ જ શોખ છે, તારી જેમ જ માં. બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા છે આ ઝાડછોડ જોઈને.
0: તમને બંનેને ત્યાં ફરવા લઈ જશે ને નાની?
7: પહેલા બાળકો

0: હું પણ.
1: બાલુની આઈસ્ક્રીમ? અરે બેટા, આજે અમે તમને એનાથી પણ સરસ આઈસ્ક્રીમ ખવડાવીશું, પિંક બેલ આઈસ્ક્રીમ.
0: નહીં નહીં બાલુની,
2: પિંક બેલ તો અમારા ઘરની પાસે પણ મળે છે.
3: સારું સારું, સાંજે બાલુની આઈસ્ક્રીમ, ઓકે?
1: અરે જમૈરાજ, આવો આવો આવો. અરે હું તમારા વિશે જ પૂછતો તો, ક્યાં હતા ભાઈ તમે?
2: ખોટું, નાનાએ તો તમારા વિશે જરાય પૂછ્યું જ નથી.
1: નહીં એટલે મારો મતલબ છે કે હું વિચારતો હતો.
4: મુલાકાતીઓ માટે પાર્કિંગ બહુ દૂર છે, ત્યાં પાર્ક કરીને તમારી ઇન્દ્રપુરીની પ્રશંસા કરતો કરતો આવતો હતો. વેરી વેલ વેલ લેટ આઉટ કોલોની. હવે આપણે ત્યાં જવું જોઈએ. આફ્ટર ઓલ વી આર ધ હોસ્ટ.
3: પપિયાને પણ આવી જવા દો ને, બધા સાથે જ જઈશું.
5: માસી સરપ્રાઈઝ આપવાના છે.
2: માલા, સરપ્રાઈઝની વાત કહેવાની ના હોય.
1: ચાલો ત્યારે જઈશું.
4: ચાલો ચાલો ચાલો,
5: લેટ્સ ગો.
6: ઓરે માજી

હરિસિંથ અને અનિમાએ લગભગ 70 પરિવારને નિમંત્રણ મોકલ્યા. 55 પરિવાર તરફથી અભિનંદનની સાથોસાથ નહીં આવી શકે તે બદલ માફીના સમાચાર પણ મળ્યા ટપાલ દ્વારા. 7 કુટુંબોએ મળીને એક મોટી ટોપલીમાં ફૂલોનો ગુલદસ્તો મોકલ્યો, એટલે કે હાજર નહીં રહી શકે તેના સમાચાર મોકલાવ્યા. પ્લાસ્ટિકમાં લપેટેલા ફૂલ કાગળના ફૂલ જેવા લાગતા હતા. આ બધી પરિસ્થિતિમાં પણ ચટ્ટરાજ પરિવારના સદસ્ય ઉત્સાહભેર લોકોનું અભિવાદન કરવા તૈયાર ઊભા હતા.

0: કેટલી બધી ખુરશીઓ, બધી ખાલી?
1: બચાવ તાલી, હું આજે 10 ખુરશીઓ ઉપર બેસીશ.
0: માં, આ કોલકાતા વાળા પણ
2: આવશે? આવશે, હવે પણ બધે જ કોલકાતા સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ પહોંચી જતા હતા.
3: ઓહ, છેવટે કેટલાક સભ્ય લોકો આ તરફ આવી રહ્યા છે.
4: વેલકમ મિસ્ટર
5: બાગચી, A63.
4: મિસિસ બાગચી,
5: એ એની ટોલીગંજ ક્લબની સહેલીઓ સાથે પૂજા માટે દાર્જિલિંગ ગઈ છે.
4: દાર્જિલિંગ? પૂજાના દિવસોમાં તો લોકો કોલકાતા પાછા આવે છે દૂર દૂર થી.
5: કદાચ એટલે જ આપણને દૂર જવું પડે છે.
4: એનીવે, પ્લીઝ આવો, જરા મિસ્ટર બાગચીને ટેબલ સુધી લઈ જાવ તો.
3: આવો, મો મીઠું કરો.
5: ગળ્યું ખાવાનું તો વર્ષો થયા છોડી દીધું છે.
3: તો પછી થોડુંક લંચ લો.
5: ફ્રેન્કલી, મારે લંચ માટે બહાર જવાનું છે. એનીવે, તમને ગૃહ પ્રવેશ મુબારક હો. મારી અનેકાનેક શુભકામનાઓ. હેવ એ વન્ડરફુલ ટાઈમ ઇન ઇન્દ્રપુરી.
6: થોડાક વડીલોને વાત કરતા બાકીનાઓની પણ આ શિષ્ટાચારપુરીમાં આ જ સ્થિતિ હતી. કોઈકે ભારે નાસ્તો કરેલો હતો, કોઈકે લંચ, કોઈને આજે રજાના દિવસે પણ ઓફિસ જવાનું હતું. ભલું થજો કેટલાક બાગ બજારવાળાઓનું જઈ આવ્યા અને એવું લાગ્યું જ નહીં કે ખાવા પીવાની વ્યવસ્થા બીજા વધારે લોકો માટે કરી હતી. ગુહાબાબુની તબિયત ખરાબ હોવાને કારણે કેટલાક લોકો તો નહોતા આવી શક્યા, ઘોટુન પણ નહોતો આવી શક્યો. ખાવા પીવાની સાથોસાથ પ્રસંગને અનુરૂપ ધમાલ મસ્તી અને શોરબકોર પણ કર્યા. ફંક્શન પત્યા પછી બધા બાગ બજારવાળાઓને આ શુભ અવસર પર ચટ્ટરાજ પરિવાર નવું ઘર બતાવવા લઈ ગયા. બધાને મીઠાઈના પેકેટ આપ્યા અને દરવાજા સુધી ખુશી ખુશી વિદાય આપી. સુખ અને સંતોષ સાથે પિકનિક જેવા વાતાવરણમાં ઇન્દ્રપુરીના મલમલ જેવા ઘાસ પર બેસીને વાતો કરતા રહ્યા. અનિમા નાની નન્ની અને માલાને ફેરવતી રહી, ફૂલછોડના નામ બતાવતી રહી, નાની એની મસ્તીમાં ખોવાયેલી રહી.

0: બસ ઝાડ છોડ ફૂલ પંખી મળી ગયા અને સાથે બાળકો, બસ બીજું શું જોઈએ?
1: ચલો ચલો આવી જાઓ.
2: હા આવીએ તો છીએ.
3: નાના નાની, ગુલાબમાં તો જરાય સુગંધ જ નથી.
2: અરે સુગંધ તો હોય છે દેશી ગુલાબમાં, પીપળા અને લીમડાના ઝાડ નીચે છાંયો હોય છે તેવી.
0: ચાલ માલા દોડીએ, નાના પાસે પહેલું કોણ પહોંચે છે? 1 2 3
4: છોકરાઓ ઘાસ ઉપર દોડશો નહીં.
0: કેમ?
4: મિસ્ટર ચટરાજ, મિસ્ટર ચટરાજ.
1: હલો બ્રિગેડિયર શિકદર.
4: હા જરા પ્લીઝ અહીં આવશો?
1: હા આવીએ છીએ, આવો નિમા. છે તો ભોપુ.
2: જો કે ભોપુ નામ સરસ છે.
1: બ્રિગેડિયર થેન્ક યુ ફોર એવરીથિંગ.
4: ઇન્દ્રપુરીમાં ખૂબ હાઈ સ્ટાન્ડર્ડ જાળવ્યું છે અમે લોકોએ. અરે છોકરાઓ ઘાસમાં ન રમો, ખરાબ થઈ જશે, પ્લીઝ રોકો ને અમને.
2: ઘાસમાં નહીં રમે તો બીજે ક્યાં રમશે?
4: આ પાર્ક ઓર્નામેન્ટલ છે, સુંદરતા માટે.
2: કમાલ છે, ઘાસ બાળકો માટે, આપણા માટે, આપણે ફરવા માટે હોવું જોઈએ કે પછી?
4: એક્સપ્લેન કરો ચટરા સાહેબ, નિયમોની બુકમાં લખ્યું જ છે.
1: બ્રિગેડિયર સાહેબ, અમારી દીકરીની દીકરીઓ તો ક્યારેક ક્યારેક આવે છે અને એ કઈ ક્રિકેટ કે ફૂટબોલ નથી રમતી.
4: ડિસિપ્લિન નહીં રાખીએ તો કાલ ઉઠીને કોઈનો છોકરો કે છોકરાનો છોકરો આવીને ક્રિકેટ રમવા માંડશે. તમને તો બાગ બચવાનો અનુભવ હશે જ. કેવા આવારા છોકરાઓ ઘરના કાચ તોડી નાખે છે, ધમાચકડી મચાવે છે.
2: તો પછી બાળકો કરે શું?
4: સ્કૂલમાં રમે, જીમ જોઈન કરે. અને એક બે બીજી વાત પણ કરવી છે. એક તો એ કે ઘણી બધી કમ્પ્લેન આવી છે તમારા ફંક્શનમાં થયેલા શોર બકોરની, તમારા ઘરની આસપાસના લોકો તરફથી, અને બીજી કોમ્યુનિટી હોલની લાઇબ્રેરીમાં બેસેલા લોકોની પણ. યુ નો ઇન્દ્રપુરીમાં લોકો સારા પડોશીઓ એક્સપેક્ટ કરે છે.
1: એટલે એવા કે જે હસે તો પણ અડધો ઇંચ, ખડખડાટ હસી પણ ના શકે.
4: તમને તો ખોટું લાગી ગયું.
1: આ તો જિંદગીની ફાઇન પ્રિન્ટ ન વાંચી શકવાની સજા છે.
2: બાય ધ વે, સુગંધ વિનાના ગુલાબ ને છાંયડા વિનાના વૃક્ષો લગાવવાનું પણ રૂલ્સમાં છે શું?
1: ચૂપ રે, શાંતિ રાખ.
4: મને ખોટો ન સમજશો, મને કુદરતથી બહુ જ પ્યાર છે. હું જ્યારે આર્મીમાં હતો, મેં મારા બંગલાના ગાર્ડનમાં બધા જ પ્રકારના ઝાડ અને છોડ લગાવ્યા હતા. મારા અંડરમાં મેન્ટેન્સ કરવા માટે એક મિની ફોજ હતી. ઘરમાં મેં બોન્સાઈ જ બોન્સાઈ લગાવ્યા હતા. હું કાયદો લાવવા માંગુ છું કે ઘરની બાલ્કનીમાં બસ બોન્સાઈ જ લગાવવામાં આવે, જેથી નીચે પડોશમાં રહેતા લોકોના ઘરમાં કચરો ના પડે.
2: આઈ હેટ બોન્સાઈ.
1: ચાલો, ઓકે બ્રિગેડિયર.
4: ઓકે બાય એન્ડ કોંગ્રેચ્યુલેશન ઓન ગુરુ પ્રવેશ.
5: ગ્રહ પ્રવેશ પછી હરિસિંત અને બોધિ થોડાક થાકી ગયા. કદાચ હરિસિંત તો બસ આરામ જ કરવા ઈચ્છતા હતા. બે ત્રણ દિવસ પછી
6: મિસ્ટર ચટરાજ.
1: હા
6: હલો.
1: શું છે?
6: દુર્ગા પૂજાની નોટિસ, ફંક્શન અને ભોજનનું નિમંત્રણ અને ₹500 ની રસીદ. પૈસા તમે મને આપો અથવા ઓફિસમાં મોકલી આપો.
1: 500? સાંભળે છે?
2: હા શું છે?
1: કબાટમાં મારું પાકીટ પડ્યું છે, એમાંથી જરા ₹500 આપી જજે ને, બે દિવસનું ફંક્શન.
2: લો.
6: થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.
1: આવા સમયે ઇન્દ્રપુરી જેવી જગ્યાએ રહેવાના ફાયદા સમજાય છે. અહીં નથી ઘોટુનની ઘર ઘર કરતી મોટરસાયકલ કે નથી ફંડ ફાળાની ઝંઝટ.
2: જો કે રકમ ત્યાં કરતા બમણી છે.
1: જોજે, વ્યવસ્થા પણ એકદમ સ્ટાન્ડર્ડની હશે.
2: અરે આ શું છે? કદાચ તમારા પર્સમાંથી પડ્યું લાગે છે.
1: હા આ તો આશિતનું કાર્ડ છે, સાચવીને મૂકી દેજે. આઈ ફીલ બેડ કે ખેર જવા દે.
2: કાંઈ વાંધો નહીં, બહુ બિઝી છે ખાસ કરીને આ દિવસોમાં. શું થયું?
1: કઈ નહીં, હજુ પણ થાક ઉતરતો નથી.
2: એમ કરો, થોડું ખાઈને જરા જલ્દીથી સૂઈ જાઓ.
1: ના, ઈચ્છા નથી.
2: મને તો ચિંતા થાય છે, ડોક્ટર પાસે જવું છે.

ઇન્દ્રપુરીમાં આજે વિજયાદશમીની ઉજવણીની શરૂઆત થાય છે. હરિસિંધની તબિયત થોડી ખરાબ હોવા છતાં એ આવ્યા છે. એમના સપનાના ઘરમાં આજે પહેલી પૂજા હતી.

0: હવે કેમ લાગે છે તબિયત?
1: ફેમ જ છે.
0: તમે તો કહેતા હતા ને કે કાલ કરતા સારું છે.
1: આપણે નોતું આવવું જોઈતું અહીંયા.
0: પહેલી વાર આવ્યા છીએ. ટ્રાય ટુ ડિસ્ટ્રેક્ટ યોર સેલ્ફ. કેટલું સરસ ગાય છે, એમાં જ મન પરોવવાની કોશિશ કરો.

0: વાહ વાહ, કેટલા સુંદર ગીતથી ઇન્દ્રપુરીમાં વિજયાદશમી ઉત્સવની શરૂઆત થઈ છે. હેપી દુર્ગા પૂજા, હેપી દુર્ગા પૂજા. હવે હું ઇન્દ્રપુરીના સેક્રેટરી બ્રિગેડિયર શ્રી ઉપમન્યુ શીખધરજીને વિનંતી કરું છું કે અહીં પધારે અને આ શુભ પ્રસંગે બે શબ્દો કહે. તો સ્વાગત કરીએ ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટના સેક્રેટરી બ્રિગેડિયર શીખધરજીનું. આવો શીખધરદા, આવો.
1: ભોપુ.
2: ધન્યવાદ મિત્રો. ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટની આ 13મી વિજયાદશમી છે. આપ સૌને આ શુભ અવસર પર મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ઇન્દ્રપુરીના ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશન અને ફેસિલિટીઝ, આ બધું મારા પ્રયત્નોનું જ નહીં પરંતુ આપ સૌના સાથ અને સહકારનું પરિણામ છે. આ વર્ષે આપણા ઇન્દ્રપુરી પરિવારમાં એક ઉમેરો થયો છે, મિસ્ટર અને મિસિસ હરસિંથ ચટ્ટરાજનો. એમણે હમણાં જ સેક્ટર 4A 31 લેનમાં ફ્લેટ લીધો છે. આપ સૌના તરફથી એન્ડ ઓન માય ઓન બિહાફ હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ મિસ્ટર એન્ડ મિસિસ ચટરાજ, વેલકમ.
1: સાંભળો,
3: તમે પણ જરા ઉભા થઈ જાઓ. હા હા, મારો હાથ પકડી લો.
1: થોડુંક સ્માઇલ કરો ને.
2: મિસ્ટર અને મિસિસ ચટરાજ, તમને પણ એ વાતનો અનુભવ થઈ ગયો હશે કે એવું કંઈ જ નથી જે આપણી કોલોનીમાં ન હોય. સુંદર સુંદર પાર્ક, નર્સરી, સ્પોર્ટ્સ ક્લબ, કમ જીમ, લાઇબ્રેરી, મેડિકલ સેન્ટર.
1: શું થયું? ચાલો ચાલો નીકળી જઈએ અહીંથી.
2: આવનાર દિવસોમાં ઇન્દ્રપુરીને વધારે એક્સક્લુઝિવ બનાવવા માટે બીજી ઘણી બધી સ્કીમો મારા દિમાગમાં છે.
1: બસ ઘરે પહોંચી ગયા છીએ. એક મિનિટ, જરા દિવાલનો ટેકો લઈ લો સાચવીને.
3: ઠીક છે, બસ જરા સુઈ જાઓ. ઓર થઈ ગયો તો ત્યાં.
1: હા, આવો. હા હા, મારો હાથ પકડી લો. આવો, અહીં તમારી પથારીમાં સુઈ જાઓ.
3: હા, પાણી
1: પાણી.
3: બારીઓ શા માટે બંધ કરે છે?
1: હે ભગવાન, કેમ લાગે છે?
3: ગભરામણ જેવું થાય છે
1: છાતીમાં.
3: વારંવાર દર્દ થાય છે.
1: તમે જરા આરામથી સુઈ જાઓ. પેનલના ડોક્ટરોને હું ફોન કરું છું.

0: एकच मिनिट. हा પાણી પીવું છે?
1: મારે પાણી નથી પીવું.
0: શાંતિથી ઉશિકા ઉપર માથું ના રાખો, છાતી પર ભાર પડશે.
1: ફોન
0: કર્યો પણ કોઈ જવાબ નથી.
1: ટુડેઝ પૂજા આવ્યું, મને લાગે છે કે બધા બહાર ગયા હશે. આફ્ટર ઓલ ધે હેવ ધેર લાઈફ.
0: અહીં ઇન્દ્રપુરીમાં કોઈ ડોક્ટર?
1: હા છે ને, ડોક્ટર ચૌધરી, પણ એ તો ડેન્ટિસ્ટ છે. અને ડોક્ટર સેન તમારા બ્લોકમાં છે ને, મિસ્ટર દાસગુપ્તા?
0: મિસ્ટર દાસગુપ્તા?
1: ઓહ, ડોક્ટર સેન એ તો રિટાયર્ડ છે.
0: કઈ વાંધો નહીં, શું નંબર છે એમના ફ્લેટનો?
2: એ તો કોલકાતાની બહાર ગયા છે. એક અઠવાડિયાથી ઇન્દ્રપુરીના સામેના પેલા મુખર્જી નગરના ફ્લેટ છે ને, ત્યાં મેં એક ડોક્ટર્સના બોર્ડ જોયું છે. એકાદ કિલોમીટર જ છે. હા,
0: મુખર્જીનગર, મુખર્જીનગર. ગાર્ડ,
3: ગુડ ઇવનિંગ, ફ્લેટ એ?
0: ટેક્સી બોલાવો જલ્દી.
3: ઓહ મેડમ, આજે તો મુશ્કેલ છે.
0: અરે જ્યાંથી પણ મળે ત્યાંથી બોલાવો, અને એ 31 માઈને મોકલાવો એકદમ જલ્દી. ખબરદાર, જો ગેટ પાસ વગેરે બનાવ્યા છે તો ઇમરજન્સી છે. હવે કેમ લાગે છે તબિયત?
1: શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બહુ બહુ બેચેની જેવું લાગે છે.
0: ચિંતા ના કરો, કોઈને કોઈ મદદ. હે ભગવાન, શું કરું હું? અહીં તો કોને કહું, શું કહું? બાગ બજારમાં હોત તો. હો હલો, હલો આશિતા.
4: હલો બોધી.
0: હા,
4: શું થયું? કઈ કામ છે?
0: હા આશિતા,
4: શું થયું છે?
0: તમારા હર્ષિતાની તબિયત.
4: હે, શું થયું એમને?
0: કદાચ હાર્ટમાં કઈક. જલ્દી કઈક કરો આશિતા, પ્લીઝ જલ્દી.
4: હે ભગવાન, તમે ચિંતા ના કરો, હું કઈક કરું છું. હા
0: હા.
1: અનિમા, અનિમા, ડોક્ટર, ડોક્ટર આવ્યા.
0: બસ આવતા જશે. લાવ છાતીમાં માલિશ કરી લો. લાવ
1: એ રીતે માલિશ કર, સારું લાગે છે. રાત છે.
0: તમે ઊંઘવાનો પ્રયત્ન કરો, હું જરા બહાર જઈને જોઉં છું.
1: મારી પાસે માલિશ કરતી રહે.
0: બસ એક મિનિટ, હું જરા બહાર જઈને આવું છું કે.
5: થોડોક સમય બસ આમ જ ચાલતું રહ્યું. અનિમાને લાગ્યું કે કદાચ બહાર જઈને કંઈક કરી શકે, અને હરિસિંતને એમની બેહોશીની હાલતમાં લાગ્યું કે આ ભયાનક ખામોશીમાં અનિમાનો સાથ જ સૌથી મોટો સહારો છે.
1: ગોટુની મોટરસાયકલ?
0: હા એ જ છે, ગોટુની મોટરસાયકલ.
1: ગોટુન આવતો લાગે છે.
0: હા ગોટુન આવે છે.
1: કેટલો અવાજ કરે છે એની મોટરસાયકલ.
0: હવે ચિંતા ના કરશો, ગોટુન આવે છે.
1: ગોટુન ગુંડો, ગુંડો.

અઢી કમરાનું મકાન. હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી આર ડી દેસાઈ, અદિતિ દેસાઈ, હેમંત મિસ્ત્રી, ઉષા ભાટિયા, ધનંજય પટેલ, ભારતી પટેલ, દેવાંગ રાવલ, મનાલી બ્રહ્મભટ્ટ, નિલેશ મિસ્ત્રી, કિરીટ ભટ્ટ, રાગી જાની અને જયેન્દ્ર મહેતા. ભાગીરથ મિશ્રાની મૂળ બંગાળી ટૂંકી વાર્તા દ્વિપગલીનું હિન્દી રેડિયો નાટ્ય રૂપાંતર કર્યું અશોક લાલે. ગુજરાતી રૂપાંતરકાર હિમાંશુ વ્યાસ. નાટકના પ્રસ્તુતકર્તા હતા જયકૃષ્ણ રાઠોડ.

આપ મળી રહ્યા છો આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ. શ્રોતા મિત્રો, હવે સમય થઈ રહ્યો છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગતને મળવાનો. સંભળાવીએ તેમાં આપને મુકેશના સ્વરમાં સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો.

આ ગીત સાથે જ શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત અહીં જ સમાપ્ત થાય છે. આપ માણી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ. શ્રોતા મિત્રો, હવે સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમ માણવાનો, જેમાં સૌપ્રથમ આપ માણી શકશો ગુજરાતી સુગમ સંગીત, ત્યારબાદ શાસ્ત્રીય સંગીતમાં સિતારવાદન આર નાગરાજ પાસેથી, રાગ ઝીંઝોટી તબલા સંગત પંડિત નકુલ મિશ્રા, તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ ગુજરાતી ગીતોની મજા માણી શકશો. તો પ્રસ્તુત છે વૈવિધ્યસભર કાર્યક્રમો. પ્રારંભમાં સંભળાવીએ આપને ગુજરાતી સુગમ સંગીત.

આકાશવાણીની ડીડીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આપ માણી રહ્યા છો વૈવિધ્યસભર કાર્યક્રમો. વૈવિધ્યસભર કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો શાસ્ત્ર સંગીત, જેમાં આપણે સંભળાવીએ સિતાર વાદન આર નાગરાજ પાસેથી, રાગ ઝીંઝોટી, તબલા સંગત પંડિત નકુલ મિશ્રા. ત્યારબાદ આપ વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે માણી શકશો ગુજરાતી ગીતો.

આ સાથે જ શ્રોતા મિત્રો, વૈવિધ્ય સભર કાર્યક્રમમાં અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. ડીટીએચ સેવાના અંતિમ ચરણમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ, જેમાં સંભળાવીએ આપને ભક્તિમય ભજનો.